नमस्कार, सुप्रभात। मीडियम वेव 370 पॉइंट 3 मीटर एटले 810 किलो हर्ट्स पर आकाशवाणीनु आ राजकोट केन्द्र छे। आजे वैशाख वद छठ, विक्रम संवत 2082 ने शुक्रवार, एटले के तारीख 8 मे वर्ष 2026। અત્યારે સવારના 5:57 થઈ છે। અમારી આજની આ પ્રાતકાલીન સભાની પ્રસારણ યાત્રામાં આપ સર્વ શ્રોતા મિત્રોનું સ્વાગત, અભિવાદન। સભાની શરૂઆત કરીએ મંગલ સ્વરથી, રાગ પ્રભાત।

0: શ્રોતા મિત્રો, હમણાં આપણે સાંભળી રહ્યા હતા ભક્તિ સંગીતની અર્ચના, પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. પ્રસ્તુત કરીએ છીએ વિવિધ ભારતી કાર્યક્રમ શ્રી રામચરિત માનસ ગાન.
1: આપ સુન રહે વિવિધ ભારતી રાષ્ટ્રીય સેવા, પ્રસ્તુત હૈ શ્રી રામચરિત માનસ ગાન ભાગ 182.

0: શ્રોતામિત્રો, આપ સાંભળી રહ્યા હતા વિવિધ ભારતી કાર્યક્રમ શ્રી રામચરિત માનસ ગાન, પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે પછીનો કાર્યક્રમ અમારા અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી રિલે કરીશું.
1: ગાંધી વંદના સાંભળીએ.
2: ગાંધીજીનો અક્ષરદેહ પુસ્તકમાંથી પઠન. દિલ્હીના હરિજન ઉદ્યોગ પ્રદર્શનમાં ભાષણ, ડિસેમ્બર 30, 1934. કરોડો સ્ત્રીઓ કે જેમને કાંતતા અને ખાદી વણતા આવડે છે, તેઓ અત્યારે ભૂખે મરે છે. તેમને સૂકો રોટલો મળી શકે તેટલા ખાતર આપણે ખાદી પહેરવી જોઈએ. આપણે કરોડોની સંખ્યામાં રહેલા હરિજનોને અસ્પૃશ્ય માનવામાં ધર્મ અધર્મ માનીએ છીએ. માનવ જીવનના પોષણ માટે નીતિથી પ્રયત્નો કરવામાં આવે તો કોઈપણ ઉદ્યોગ કે ધંધો નિંદ્ય ન ગણી શકાય. આપણે હરિજનોનો પ્રેમ સંપાદન નહીં કરીએ તો ગાયોનું સંરક્ષણ અશક્ય બનશે. કરોડો રૂપિયાનું ચામડું આપણા દેશમાંથી પરદેશ નિકાસ થાય છે. અન્ય દેશો કરતાં વધારે પ્રમાણમાં ચામડાની નિકાસ પરદેશ કરવામાં હિંદ મૂર્ખતા કરે છે. આવી રીતે ચામડાની પરદેશમાં નિકાસ કરવાથી આપણે હરિજનોની રોટી ઝૂંટવી લઈએ છીએ. પ્રેમાબહેન કંટકને પત્ર, બિરલા મિલ્સ, દિલ્હી, ડિસેમ્બર 31, 1934. ચિરંજીવી પ્રેમા. અત્યારે 6 વાગવા આવ્યા છે, પણ અંધારું ગોર છે, હાથ ઠરી ગયા છે. અહીં વગડા જેવું છે. હરિજન આશ્રમ વસાવવાનો છે. 2 કોટડીઓ ખાસ બાંધી છે, બાકી 3-4 તંબુ છે. તારો કાગળ મળ્યો છે. તારી મરજીમાં આવે તે પ્રશ્ન પૂછ્યા કરજે. મારી ફુરસદે આપી શકાય એટલા જવાબ આપ્યા કરીશ. કિશન કેમ છે? તારી પાસે થોડો વખત રહેવા આવવાની હતી, તેનું શું થયું? તારું કામ આગળ ચાલ્યા જ કરશે ને પૈસાની મદદ પણ મળ્યા જ કરશે. રામ નામ રામ બાણ છે એવો અટલ વિશ્વાસ સેવે છે, એટલે આ સત્ય અનુભવશે. બધે કાણું દેખાતું હોય તોય રટણ કર્યા જ કરશે, એટલે કુશળ જ છે. ખેડૂતોની જમીનના ટુકડાનો પ્રશ્ન બહુ મોટો છે. આપણા હાથમાં સત્તા હોય તો એ કઠિન તો રહેવાનો જ. અત્યારે તો આપણો પ્રયોગ સત્તા વિના શું શક્ય છે એ જોવાનો છે. નાનકડા ટુકડા ઉપર પણ બુદ્ધિપૂર્વક વાવેતર થાય તો તેનો ઉપયોગ થઈ શકે તેમ છે. આ બધું પ્રયોગોથી જ કરી બતાવાય એમ છે. આપણું પોતાનું જ્ઞાન પણ છીછરું, એટલે આપણે પંગુ જેવા છીએ. તેથી જ ખેતીના પ્રશ્નને સીધી રીતે આપણે નથી અડકતા. સહેજે સૂજે એવાને સહેજે કરી શકાય એવા ઉદ્યોગોને હમણાં તો પહોંચવું છે કે જેથી કરીને ખેડૂતોની આળસ કાઢી શકાય ને ઉદ્યોગોની સાથે બુદ્ધિનો મેળાપ કરી શકાય. બીજું બધું એની મેળે થઈ રહેવાનું છે. આજના કરતા આગળ લોકોની સ્થિતિ સારી તો હતી જ, આ વાત સિદ્ધ કરી શકાય એવી છે. આગળ બહારથી ધન ઘસડાઈ આવતું હતું. જમીનના આટલા ટુકડા ન હતા. આટલું ધન કદી બહાર ન જતું. કુદરત પોતાનું કામ કુદરતી રીતે તો કર્યા કરતી હતી. હવે આપણે

કાલ્પનિક છે, પણ તેને અનુસરતું કંઈક પૂર્વે હતું જ એ પણ આપણે સિદ્ધ કરી શકીએ છીએ. બાકી અસત્યનો કે કંગાલિયતનો છેક લોપ કોઈ કાળે ન હતો ને છેક લોપ હવે પછી પણ સંભવતો નથી. પહાડોની ગુફામાં ભાગી જવાની પ્રથામાં કંટાળો ભર્યો જ છે, એનો યત કિંચિત ઉપયોગ હશે જ. આજે તો નથી જ, સેવા કરતા મરી જવું એ ગુફામાં રહ્યા બરોબર છે. જેવું પોતાને વિશે તેવું જ પારકાને વિશે. પોતાને વિશે અનાસક્ત રહેતા છતાં ટાઢ તડકાનું ભાન રહેશે જ. ટાઢમાં તાપને તાપમાં ટાઢ શોધવાના જ. પણ શોધ સફળ નહીં થાય તો રડવા નથી બેસવાના. એ અનાસક્તિ તેમજ ટાઢે થથરતા બીજાને વિશે તેમને સારું પ્રયત્ન કરવાના જ. તેમને થથરતા જોઈ આપણી પાસે હશે તે અથવા તેમાંથી આપવાના જ. તેમ છતાં થથરશે તે સહન કરશું, તેથી અધીરા થઈ મારામારી નહીં કરીએ, અસત્ય નહીં આચરીએ. એ અનાસક્તિ ખાદી પેટનો ધંધો છે ને નથી, એને અન્નપૂર્ણા કહી છે. હિંસા બાદ કરતા રશિયાનું ઘણું લેવા જેવું માનું છું, પણ સંભવ છે કે જે અત્યારે કેવળ બળાત્કારથી શક્ય થતું જણાય છે તે જ રીતે સ્વેચ્છાએ સ્વીકાર્ય ન બને. પણ આપણે બધા વાંચેલા ઉપરથી અનુમાનો બાંધીએ છીએ એ બરોબર નથી. આપણે આપણું સ્વતંત્ર રીતે વિચારી લેવું ઘટે છે. ધણીને સૂજે ઢાંકણીમાં. વિષમતાનો સર્વથા નાશ અશક્ય છે, પણ વધારેમાં વધારે સમતાને પહોંચવાનો એક જ માર્ગ મેં બતાવ્યો તે છે. મેં બતાવ્યું છે તે નવું નથી, જૂનું હું બતાવી રહ્યો છું. ખેડૂતોને આશ્વાસન આ ભારે છે કે મદદનીશ ઉદ્યોગો ફાજલ વખતમાં કરીને તેઓ પોતાની આવકમાં સારો વધારો કરી શકે. ખેડૂતોના આર્થિક સ્વાર્થનું સંગઠન થાય, સંઘ શક્તિ કેળવ્યા વિના આર્થિક લાભ અશક્ય છે એ સમજાવી શકાય. કર્મનો કાયદો સમજવો સહેલ છે, જેમ મિકેનિક્સમાં શીખીએ છીએ તે આમાં છે. દ્રશ્ય શક્તિઓ એક સાથે કામ કરે છે, તેનું એક જ દ્રશ્ય પરિણામ આપણે જોઈ શકીએ છીએ, તેમજ કર્મોનું છે. તારે છેક નાના ગામડામાં જવું હોય તો ભલે જા, પણ છે તેને વળગી રહેશે તોય બસ છે. એક જગ્યાએ પૂર્ણ સફળતા મળે તો તે એક કાટખૂણાનું કામ કરશે. આપણી પાસે આજે કાટખૂણો નથી, અહીં 20મી લગી હોઈશ. બાપુના આશીર્વાદ. વિદ્યાબહેન રા પટેલને પત્ર, ડિસેમ્બર 31, 1934. ચિરંજીવી વિદ્યા, તારો કાગળ મળ્યો. તું આશ્રમમાં કોઈને લગતી લાગતી નથી, ત્યાં કંઈ અભ્યાસ જારી રાખ્યો છે કે? આળસુ થશે તો જ્યારે ઘર માંડશે ત્યારે ચલાવી નહીં શકે. વાસ્તે એક પણ મિનિટ નવરી ન બેસતી. કંઈક સારું વાંચન હોય, કંઈક સારો ઉદ્યોગ હોય, મને નિયમસર લખ્યા કરે તો સારું. બાપુના આશીર્વાદ. રામેશ્વર પ્રસાદ નેવટિયાને પત્ર, ડિસેમ્બર 31, 1934. ચિરંજીવી રામેશ્વર, તમારો કાગળ મળ્યો હતો, વિસ્તારથી લખ્યું એ સારું કર્યું. મને એમ જ લખતા રહેજો. ભાઈ ગનીને બને એટલી સાદાઈથી રહેતા શીખવતા રહેજો. જો એને અહીં આવવું હોય તો આવવા દેજો. એના કાકડા ડૉક્ટર અંસારીને બતાવીશું. સ્વામી મારફતે મેં એક પત્ર ખાંડની મિલના મજૂરોની બાબતમાં મોકલ્યો છે, તેનો જવાબ મોકલો. 20મી તારીખ સુધી હું દિલ્હી હોઈશ. બિરલા મિલનું સરનામું કરજો. હું નવી જમીન હરિજનો માટે લીધી છે, તેના ઉપર રહું છું. બાપુના આશીર્વાદ. હિન્દુસ્તાન ટાઈમ્સના પ્રતિનિધિની મુલાકાત, દિલ્હી, જાન્યુઆરી 1, 1935. એ વાત સાચી છે કે મારે જનરલ સ્મર્ટ્સ સાથે મૈત્રીભર્યો સંબંધ છે. બીજી ગોળમેજી પરિષદ દરમિયાન અમે લંડનમાં મળ્યા પણ હતા અને હિન્દુસ્તાનના ધ્યેય વિશે અમારે ચર્ચા થઈ હતી. એ વાત પણ સાચી છે કે તેમણે પાર્લામેન્ટની સંયુક્ત સમિતિના હેવાલથી જુદી એવી શ્વેતપત્રમાં રજૂ કરવામાં આવેલી સૂચનાઓ સ્વીકારી લેવાની સલાહ આપી હતી. જનરલ સ્મર્ટ્સે એ સલાહ અમુક શરતો સાથે આપી હતી. હું એમ કહી શકું કે જનરલ સ્મર્ટ્સના પત્રનો મેં કોઈ જવાબ મોકલ્યો ન હતો. તેમનો પત્ર અવિધિસરનો અને અંગત હતો, એટલે તેનો જવાબ આપવાની જરૂર નહોતી. ખાસ કરીને શ્વેતપત્રને વિશેના મારા અભિપ્રાયમાં કોઈ ફેર પડ્યો નથી.
ત્યારે લોકોને મારી સલાહ છે કે તેમણે કોઈપણ જાતનું જાહેર મહત્વ ન ધરાવતી એક તદ્દન

0: અંગત બાબતને કોઈ પણ પ્રકારનું મહત્વ ન આપવું. એમની આ મુલાકાત પ્રધાનપણે આ મહિનામાં થનારા એમના વાયુ પ્રવચનના સંબંધમાં હતી. જ્યાં સુધી પાર્લામેન્ટની સંયુક્ત સમિતિના હેવાલને સંબંધ છે ત્યાં સુધી અમારે પ્રસંગોપાત અત્યંત ટૂંકી વાતચીત થઈ હતી, જેમાંથી મને જાણવા મળ્યું કે શ્રી શ્રી એફ એન્ડ્રુઝ મારા એ અભિપ્રાય સાથે મહદઅંશે સહમત છે કે એ હેવાલ બિલકુલ અસ્વીકાર્ય છે.
1: શ્રોતા મિત્રો, ગાંધીજીના અક્ષરદેહ પુસ્તકમાંથી પઠન આપે સાંભળ્યું. આ સાથે જ ગાંધી વંદના કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. આ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. મિત્રો, બરાબર 6:55 મિનિટે સંસ્કૃતમાં સમાચાર અપાશે.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રીટા દવે વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં યોજાનારા સોમનાથ અમૃત મહોત્સવ માટેની તૈયારીઓ પૂરજોશમાં. કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સીતારમણે કહ્યું કે પશ્ચિમ એશિયાના સંઘર્ષ વચ્ચે પણ દેશભરમાં એલપીજી ગેસની કોઈ જ અછત નથી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ દરેક કલેક્ટરને જિલ્લાના વિકાસના વડા તરીકે જવાબદારી નિભાવવા અને વહીવટમાં પારદર્શકતા લાવવા આગ્રહ કર્યો. ભાવનગરની સરકારી બેંકમાં કરોડો રૂપિયાના ધિરાણ કૌભાંડ મામલે ચીફ મેનેજરની ધરપકડ. અને રાજ્યમાં આગામી 48 કલાક બાદ ગરમી વધવાની શક્યતા. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 11 તારીખે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરમાં સોમનાથ અમૃત મહોત્સવમાં સહભાગી થશે ત્યારે કૃષિમંત્રી જીતુ વાઘાણીએ ગઈકાલે સાગર દર્શન ખાતે વરિષ્ઠ અધિકારીઓ સાથેની એક બેઠક યોજી આ પર્વની તૈયારીઓની માહિતી મેળવી. તેમણે કાર્યક્રમ સ્થળની મુલાકાત લઈને સમગ્ર વ્યવસ્થાની સમીક્ષા પણ મેળવી. શ્રી વાઘાણીએ પ્રધાનમંત્રીના રોડ શો, બેરીકેટીંગ સહિતની વ્યવસ્થા તેમજ મંદિર પરિસરમાં સાંસ્કૃતિક કાર્યક્રમ, સૂર્યકિરણ એર શો સહિતની તમામ તૈયારીઓની સમીક્ષા કરી કાર્યક્રમના આયોજન અંગે ચર્ચા કરી હતી. કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સીતારમણે કહ્યું કે પશ્ચિમ એશિયાના સંઘર્ષ વચ્ચે કેન્દ્ર સરકારના યોગ્ય આયોજન થકી દેશભરમાં એલપીજી ગેસની કોઈ જ અછત નથી. કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી તથા દમણ દીવમાં પુસ્તક મેળા અને ઔદ્યોગિક પ્રદર્શનનો પ્રારંભ કરાવતા સુશ્રી સીતારમણે આ વાત કહી. તેમણે પ્રદેશમાં ગત એક વર્ષમાં થયેલી ઔદ્યોગિક પ્રગતિની પણ પ્રશંસા કરી.
1: ઇસ્રાયેલ, અમેરિકા, ઈરાન, વો ઝગડા ભી ઉસકે કારણ ફર્ટિલાઇઝર પ્રાઇસ બઢતે જા રહી હૈ, પેટ્રોલ કા, ક્રૂડ ઓઇલ કા આના જાના ભી દિક્કત મે હૈ. આપકો માલુમ હૈ એલપીજી કે ઉપર બહુ ચર્ચા હુઆ, મગર માનનીય પ્રધાનમંત્રી જી ઉસકે લિયે એક કમિટી બનાયા, ચાર પાંચ મંત્રીગણ કે સાથ રોઝાના બેઠો, દેખો હમારે લોગો કો એલપીજી કા કમી ના હોના ચાહિયે, આપ કુછ ભી કરો, યે આદેશ દિયા હમારે. और वो कमेटी बैठती है, इसीलिए आज एलपीजी में भारत देश में कोई संकट नहीं है, सबको मिल रही.
0: સુશ્રી સીતારમણે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ એમએસએમઈ ક્ષેત્રને મજબૂત બનાવવા, ઔદ્યોગિક સુવિધા વધારવા અને વેપાર ઉદ્યોગમાં સરળતાને પ્રોત્સાહન આપવા કેન્દ્ર સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવીએ મહિલા સશક્તિકરણ માટે સકારાત્મક અભિગમ એ સમયની માંગ હોવા પર ભાર આપ્યો. નીતિ આયોગ દ્વારા આઈઆઈએમ અમદાવાદ ખાતે ટકાઉ વિકાસ લક્ષ્ય પાંચ લિંગ સમાનતા અંગે યોજાયેલી એક કાર્યશાળાને વર્ચ્યુઅલ સંબોધતા સુશ્રી દેવીએ કહ્યું કે રીઅલ ટાઇમ મોનિટરિંગ એપ્સ, ડિજિટલ ફરિયાદ નિવારણ પોર્ટલ અને જિલ્લા સ્તરના સૂચકાંકો દ્વારા સરકારની યોજનાનો લાભ વાસ્તવિક લાભાર્થીઓ સુધી અસરકારક રીતે પહોંચાડી શકાય છે. ઉલ્લેખનીય છે કે કાર્યશાળામાં મહિલા સશક્તિકરણ, મહિલા નેતૃત્વ આધારિત વિકાસ અને આંકડાઓ આધારિત નીતિ અમલીકરણ અંગે ચર્ચા કરવામાં આવી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ દરેક કલેક્ટરને જિલ્લાના સર્વાંગી વિકાસના વડા તરીકે જવાબદારી નિભાવવા અને વહીવટમાં સંપૂર્ણ પારદર્શકતા લાવવા આગ્રહ કર્યો. ગાંધીનગરમાં અડાલજના ત્રિમંદિર ખાતે મહેસૂલ વિભાગની ત્રણ દિવસની ચિંતન શિબિરના સમાપન સમારોહને સંબોધતા શ્રી સંઘવીએ કહ્યું કે અસામાજિક તત્વો પર લગામ કસવા, પાસા કે તડીપાર જેવી દરખાસ્ત પર નિર્ણય લેતા પહેલા પોલીસ અધિકારીઓને સાંભળીને મહત્તમ કડક પગલાં લેવા જોઈએ. શ્રી સંઘવીએ પારદર્શક રીતે ચૂંટણી પ્રક્રિયાને વહીવટી કાર્યમાં રાત દિવસ એક કરીને સમૂહ કાર્ય કરવા બદલ મહેસૂલ વિભાગની પણ

0: પ્રશંસા કરી હતી.
1: જે સેક્ટર, જે ઓફિસીસ તમને એવું લાગતું હોય કે સૌથી વધારે પબ્લિક ઇન્ટરેક્શનમાં છે, પબ્લિક ત્યાં વધુમાં વધુ જાય છે, એને સેન્સિટાઇઝ કઈ રીતે કરવું? એને જો સેન્સિટાઇઝ નહીં કરી શકીએ તો તમારા 3 દિવસની પ્રેક્ટિસ હું એવું માનું છું કે તો નીચે સુધી નહીં પહોંચી શકશે. એટલે સૌથી પહેલા ગ્રાઉન્ડ લેવલ તક, ગ્રાઉન્ડ ઝીરો તક તમે કઈ રીતે પહોંચી શકો તેનું પ્લાનિંગ કરવું જોઈએ.
0: સાણંદમાં માઇક્રોનની મુખ્ય સપ્લાય ચેઇન પાર્ટનર કંપની હોતાઈ ઇલેક્ટ્રોનિક્સ આગામી 10 વર્ષમાં અંદાજે 700 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મલેશિયા સ્થિત આ કંપનીને ઓફર કમ અલોટમેન્ટ એટલે કે જમીન ફાળવણી માટેનો એક પત્ર એનાયત કર્યો. આ પ્રસંગે શ્રી સંઘવીએ રાજ્યમાં સેમીકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન માળખું વધુ મજબૂત બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. તેમણે કહ્યું કે અદ્યતન ઉત્પાદન અને કૃત્રિમ બુદ્ધિમત્તા, એઆઈ સંચાલિત યંત્રોના ઉપયોગથી થતી પ્રક્રિયા એટલે કે ઓટોમેશન ટેકનોલોજીના ઉપયોગથી સ્થાનિક સ્તરે ટેકનોલોજીકલ પ્રગતિ થશે અને મોટા પાયે રોજગારીની તકોનું સર્જન થશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગાંધીનગરથી અમદાવાદ સુધી મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરી. દરમિયાન તેમણે મુસાફરો સાથે સંવાદ કરીને તેમના અનુભવો જાણ્યા. ગાંધી આશ્રમ પુનરોદ્ધાર યોજનાની સમીક્ષા કરવા રાજ્યપાલશ્રી સચિવાલય મેટ્રો મથકથી રાણીપ મેટ્રો મથક સુધી મુસાફરી કરી. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. ભાવનગરની સરકારી બેંકમાં કરોડો રૂપિયાના ધિરાણ કૌભાંડ મામલે નીલંબાગ શાખાના ચીફ મેનેજરની ધરપકડ કરવામાં આવી છે. અમારા પ્રતિનિધિ સુરેશ ત્રિવેદી જણાવે છે કે અગાઉ પ્રધાનમંત્રી રોજગાર સર્જન કાર્યક્રમ PMEGP યોજના હેઠળ ધિરાણ મેળવી બેંક સાથે છેતરપિંડી થયાની ફરિયાદ નોંધાઈ હતી. તપાસ દરમિયાન બેંકના ઉચ્ચ અધિકારીઓ આ કૌભાંડમાં સામેલ હોવાનું જણાયું. આરોપીઓએ ખોટા દસ્તાવેજ અને પહોંચના આધારે બેંક પાસેથી કરોડો રૂપિયાનું ધિરાણ મેળવ્યું હોવાનું પણ તપાસમાં ખુલ્યું છે. અગાઉ પોલીસે આ મામલે 4 મહિલા લોનધારક સહિત 2 એજન્ટની ધરપકડ કરી હતી. જોકે હજી 38 જેટલા લોકો અને કૌભાંડમાં સામેલ અન્ય લોકોની તપાસ હાથ ધરાઈ છે. રેલવે તંત્ર દ્વારા આગામી 12 તારીખથી સુરેન્દ્રનગર ધાંગધ્રા ડેમુ ટ્રેનને કાયમી ધોરણે ચલાવવાનો નિર્ણય કરાયો છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનિલકુમાર મીણાએ કહ્યું કે આ ટ્રેન સુરેન્દ્રનગર મથકથી દરરોજ સવારે 5 વાગે ઉપડશે અને સવારે 6 વાગે ધ્રાંગધ્રા પહોંચશે. તેનું ભાડું 10 રૂપિયા રહેશે. અરવલ્લીમાં રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ NDRF દ્વારા વહીવટી અધિકારીઓ અને કર્મચારીઓને તાલીમ અપાઈ. મોડાસા તાલુકાના ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ GIDC વિસ્તારમાં બેકવેલ ખાતે યોજાયેલી તાલીમમાં આપત્તિ સમયે ત્વરિત પ્રતિસાદ, સલામતીના પગલાં અને રાહત કાર્યો અંગે જાણ કરવામાં આવી.
2: મોડાસા GIDC ખાતે બેકવેલ ખાતે NDRFની ટીમ દ્વારા અગ્નિ, પૂર, વાવાઝોડા સહિત વિવિધ આપત્તિઓ વિશે વિસ્તૃત જાણકારી આપતો એક કાર્યક્રમ અને તાલીમ યોજવામાં આવી હતી. NDRFની ટીમના અધિકારીઓ અને જવાનો દ્વારા વિશેષ માર્ગદર્શન અને તાલીમ આપવામાં આવી હતી. આ કાર્યક્રમનો હેતુ સ્થાનિક વહીવટી અધિકારીઓ અને કર્મચારીઓને વિવિધ આપત્તિઓ વખતે ત્વરિત પ્રતિસાદ અને સલામતીના પગલાં અને રાહત કાર્યો વિશે વ્યવહારુ જ્ઞાન આપવાનો હતો. આકાશવાણી માટે અંકિત ચૌહાણ.
0: હવે છુપાવો નહીં, નિદાન વિહોણાને શોધો, વણ ઓળખાયેલાને સહારો આપો. આ વિષયવસ્તુ સાથે આજે વિશ્વ થેલેસેમિયા દિવસ મનાવાશે. સત્તાવાર યાદી મુજબ થેલેસેમિયા એ લોહીનો વારસાગત રોગ છે. તે અંગે જાગૃતિ લાવવા અને થેલેસેમિયાગ્રસ્ત દર્દીઓને મદદરૂપ થવાના ઉદ્દેશથી થેલેસેમિયા ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન દ્વારા 8 મે વિશ્વ થેલેસેમિયા દિવસ મનાવવામાં આવે છે. આ વખતે આ દિવસની વિષયવસ્તુનો હેતુ એવા લોકોને શોધવાનો છે જેમને હજી સુધી પોતાની બીમારીની જાણ નથી અને જેઓ આ બીમારી સાથે લડી રહ્યા છે છતાં લોકોની નજરમાં નથી આવ્યા તેમને મદદ પૂરી પાડવાનો છે. રાજ્યમાં આગામી 48 કલાક બાદ ગરમી વધી શકે છે. દરમિયાન આજે દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના હોવાનું હવામાન વિભાગના પ્રાદેશિક નિયામક ડોક્ટર AK દાસે જણાવ્યું.
3: અધિકતમ તાપમાન કે બારે મેં જો પૂર્વાનુમાન આજ દે રહે હમ લોગ અગલે 48 ઘંટા તો કોઈ અધિકતમ તાપમાન મેં કોઈ બડા બદલાવ નહીં રહેગા. लेकिन उसके आगे 2 से 3 डिग्री सेंटीग्रेड ग्रेजुअल राइज रहेगा, धीरे धीरे तापमान में बढ़ोतर रहेगी. इसके कारण हम 9 से 13 मई तक हीटवेव का वार्निंग दिया है, इसमें येलो वार्निंग जा रहा है. 9 तारीख को जो डिस्ट्रिक्ट हम हीटवेव में रख रहे हैं कच्छ, देवभूमि, द्वारका और राजकोट के लिए दिया गया है.

0: ગત 24 કલાકમાં રાજ્યમાં સૌથી વધુ 43 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રાજકોટમાં નોંધાયું, જ્યારે અમરેલીમાં 42, કંડલા વિમાન મથક, સુરેન્દ્રનગર અને વડોદરામાં 41 ડિગ્રી તાપમાન રહ્યાના અહેવાલ છે. વલસાડના ધરમપુર અને કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં કાળઝાળ ગરમી વચ્ચે વરસાદી ઝાપટા પડતા લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી, પરંતુ કેરીના પાક પર નિર્ભર ખેડૂતો નુકસાનની ભીતિ સેવી રહ્યા છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ આઈપીએલ T20 ક્રિકેટમાં આજે દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે મુકાબલો થશે. દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમ ખાતે સાંજે 7:30 વાગે આ મેચ શરૂ થશે. દિલ્હીની ટીમ અક્ષર પટેલ અને કોલકાતાની ટીમ અંજીક્યા રાણાની આગેવાની હેઠળ મેદાનમાં ઉતરશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં યોજાનારા સોમનાથ અમૃત મહોત્સવ માટેની તૈયારીઓ પૂરજોશમાં. કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સીતારમણે કહ્યું કે પશ્ચિમ એશિયાના સંઘર્ષ વચ્ચે પણ દેશભરમાં એલપીજી ગેસની કોઈ જ અછત નથી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ દરેક કલેક્ટરને જિલ્લાના વિકાસના વડા તરીકે જવાબદારી નિભાવવા અને વહીવટમાં પારદર્શકતા લાવવા આગ્રહ કર્યો. ભાવનગરની સરકારી બેંકમાં કરોડો રૂપિયાના ધિરાણ કૌભાંડ મામલે ચીફ મેનેજરની ધરપકડ અને રાજ્યમાં આગામી 48 કલાક બાદ ગરમી વધવાની શક્યતા. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: મીડિયમ વેવ 370.3 મીટર સેલ 810 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. પ્રસ્તુત કરીએ છીએ ફિલ્મી ભક્તિ સંગીત. સૌપ્રથમ સાંભળ્યું અલકા યાજ્ઞિકના અવાજમાં આ ગીત. સંગીત આપ્યું છે હિમેશ રેશમિયાએ શબ્દ સમીરના ફિલ્મ તેરે નામ.

શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ફિલ્મી ભક્તિ સંગીત. હવે પ્રસ્તુત કરીએ છીએ જય સેવકના કંઠે હવેલી સંગીત. દોસ્તો, હવેલી સંગીતમાં સૌપ્રથમ સાંભળીએ શ્રી ભટ્ટની આ રચના.

શ્રોતા મિત્રો, જય સેવકના કંઠે આપ સાંભળી રહ્યા હતા હવેલી સંગીત. હવેલી સંગીતમાં આપ સાંભળી રહ્યા હતા શ્રી ભટ્ટ, પરમાનંદ દાસ અને વિષ્ણુદાસની આ રચનાઓ. પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, આગળ કાર્યક્રમ સાંભળતા પહેલા સાંભળીએ હીટવેવ સાવચેતી સંદેશ. રાજકોટ મહાનગરપાલિકા તરફથી નાગરિકોને ગરમીથી બચવા કેટલાક સૂચનો કરવામાં આવ્યા છે. ગરમીથી બચવા માટે શું કરવું? તરસ ન હોય તો પણ પુષ્કળ પાણી, છાશ કે લીંબુ શરબત પીવો. બહાર નીકળતી વખતે સુતરાઉ કપડાં, ટોપી કે છત્રીનો ઉપયોગ કરો. તાજો અને હળવો ખોરાક લો. ગરમીથી બચવા માટે શું ન કરવું? બપોરે 12 વાગ્યાથી 4 વાગ્યા દરમિયાન બિનજરૂરી બહાર નીકળવાનું ટાળો. ચા, કોફી અને ઠંડા પીણાનું વધુ પડતું સેવન ન કરો. ભૂખ્યા પેટે તડકામાં ન જાઓ. અસ્વસ્થતા જણાય તો તુરંત જ નજીકના દવાખાનાનો સંપર્ક કરો. હીટવેવ સાવચેતી સંદેશ પૂરો થયો.

આકાશવાણી સમાચાર સંસ્કૃતિ ભુંડિયા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે કોલકાતામાં નવા ચૂંટાયેલા ભાજપના ધારાસભ્યો સાથે બેઠક યોજશે. વિયેતનામના રાષ્ટ્રપ્રમુખ તો લામે ભારપૂર્વક જણાવ્યું કે બદલાતી વૈશ્વિક વ્યવસ્થામાં ભારત અને વિયેતનામ પાસે વૈશ્વિક પુરવઠા શૃંખલામાં મુખ્ય ભૂમિકા ભજવવાની તક છે. કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય આજે કાનપુરમાં ઉદ્યોગ પરામર્શ બેઠકનું આયોજન કરશે. કેરલમ, માહે, દક્ષિણ આંતરિક કર્ણાટક, તામિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં આજથી બે દિવસ ભારે વરસાદની આગાહી. અને આઈપીએલ ક્રિકેટમાં લખનૌ સુપર જાયન્ટ્સે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને 9 રનથી હરાવ્યું. સમાચાર વિગતવાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે કોલકાતા પહોંચશે. તેઓ નવા ચૂંટાયેલા ભાજપ ધારાસભ્યો સાથેની બેઠકમાં હાજરી આપશે. દરમિયાન પાર્ટીના ધારાસભ્ય નેતાની પસંદગી કરાશે. રાજ્યના નવા મુખ્યમંત્રી અને મંત્રી પરિષદ આવતીકાલે શપથ લેશે. દરમિયાન કોલકાતાના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓ ચાલી રહી છે. તે અંગે જરૂરી વહીવટી બેઠકો યોજાઈ રહી છે અને કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સમારોહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના વરિષ્ઠ નેતાઓ અને અન્ય રાજ્યોના મુખ્યમંત્રીઓ ઉપસ્થિત રહે તેવી અપેક્ષા છે. વિયેતનામના રાષ્ટ્રપ્રમુખ તો લામે ભારપૂર્વક જણાવ્યું છે કે બદલાતી વૈશ્વિક વ્યવસ્થામાં ભારત અને વિયેતનામ પાસે વૈશ્વિક પુરવઠા શૃંખલામાં મુખ્ય ભૂમિકા ભજવવાની તક છે. મુંબઈમાં ભારત વિયેતનામ બિઝનેસ ફોરમને સંબોધતા શ્રી લામે ભાર મૂક્યો કે વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિ ખરેખર એક પડકાર છે, પણ ભારત અને વિયેતનામ વચ્ચેના સહયોગના નવા સ્તરે લઈ જવાની તક પણ છે. આ પ્રસંગે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે ભારત અને વિયેતનામ જેવા દેશમાં ટેકનોલોજી અને ઉત્પાદન ક્ષેત્રના ઉદ્યોગ સાહસિકો, રોકાણકારો અને વ્યવસાયિકો એશિયાના ભવિષ્યને આકાર આપશે. કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલયના તાલીમ મહાનિદેશાલય દ્વારા આજે ઉત્તરપ્રદેશના કાનપુરમાં રાષ્ટ્રીય કૌશલ તાલીમ સંસ્થા ખાતે ઉદ્યોગ પરામર્શ બેઠક યોજાશે. મંત્રાલયે જણાવ્યું કે આ બેઠક વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક ભારતીય કૌશલ્ય પ્રણાલી માટે મહત્વની રહેશે. તેમાં 30થી વધુ ઉદ્યોગ નેતાઓ, મુખ્ય કાર્યકારી અધિકારી અને નીતિ નિષ્ણાતો રાષ્ટ્રીય ઉત્કૃષ્ટતા કેન્દ્રની સ્થાપના અંગે ચર્ચા કરશે. આ ચર્ચા પ્રસ્તાવિત ઉત્કૃષ્ટતા કેન્દ્રના માળખા, ભૂમિકાઓ અને જવાબદારીઓ અંગેના મુદ્દાઓ પર કેન્દ્રિત રહેશે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સીતારમણે કહ્યું કે પશ્ચિમ એશિયાના સંઘર્ષ વચ્ચે કેન્દ્ર સરકારના યોગ્ય આયોજન થકી દેશભરમાં એલપીજી ગેસની કોઈ અછત નથી. કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી તથા દમણ દીવમાં પુસ્તક મેળા અને ઔદ્યોગિક પ્રદર્શનો પ્રારંભ કરાવતા સુશ્રી સીતારમણે આ વાત કહી. તેમણે પ્રદેશમાં ગત એક વર્ષમાં થયેલી ઔદ્યોગિક પ્રગતિની પણ પ્રશંસા કરી.

0: देश निकाल करवो जोइए।
1: जो लोग अवैध ढंग से हमारे यहाँ रह रहे हैं, इसमें हमको बांग्लादेश की सहयोग चाहिए ताकि वो उनको रिपेट्रिएट किया जाए अपने देश। पिछले कुछ सालों में 2860 से ऊपर ऐसे मसले हैं जिसमें हम लोगों ने राष्ट्रीय सत्यापन के लिए बांग्लादेश को खबर किया है और ये सभी मामले उनके यहाँ लंबित हैं। हमारा ये नीति है कि जो भी विदेशी नागरिक हमारे यहाँ अवैध रूप से रह रहा है वो उनको अपने देश जाना पड़ेगा।
0: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/u અને અમારા એક હેન્ડલ airnews_abadને ફોલો કરશો। તામિલનાડુમાં નવી સરકારની રચનામાં વિલંબને કારણે રાજકીય પરિસ્થિતિ હાલ અનિશ્ચિત છે। સરકાર બનાવવા માટે જરૂરી 118 સભ્યોની બહુમતી સુધી પહોંચવા માટે વાટાઘાટો ચાલી રહી છે। ડીએમકે અને ઓલ ઇન્ડિયા અન્ના ડીએમકે પાર્ટીએ ગઈકાલે નવા ચૂંટાયેલા ધારાસભ્યો સાથે બેઠક યોજી હતી। ઓલ અન્ના ડીએમકે પાર્ટીના મહાસચિવ ઈ પલાની સ્વામીને વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા। વિદુથલાઈ ચિરુથૈગલ કાચી ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી અને ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી માર્ક્સવાદીના નવા ચૂંટાયેલા ધારાસભ્યો આજે રાજ્યની સૌથી મોટી પાર્ટી તામિલનાડુ વેત્રી કઝગમ ટીવીકેને ટેકો આપવાના મુદ્દા પર ચર્ચા કરવા માટે મળશે। હવામાન વિભાગે આજે અને આવતીકાલે કેરળ, માહે, દક્ષિણ આંતરિક કર્ણાટક, તામિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં ભારે વરસાદની આગાહી કરી છે। હવામાન વિભાગે જણાવ્યું કે આજે ઉત્તરપ્રદેશ, પૂર્વ રાજસ્થાન, દરિયાકાંઠાના કર્ણાટક અને રાયલસીમામાં વીજળી અને તેજ પવન સાથે વાવાઝોડાની સંભાવના છે। મધ્યપ્રદેશ, બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, ઓડિશા અને ઉત્તર પૂર્વ ભારતના કેટલાક ભાગોમાં પણ આવી જ સ્થિતિ રહેવાની અપેક્ષા છે। આઈપીએલ ક્રિકેટમાં લખનૌના એકાના ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ગઈકાલે રમાયેલી મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સે ડીએલએસ પદ્ધતિનો ઉપયોગ કરીને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને 9 રનથી હરાવ્યું। જીત માટે 213 રનના લક્ષ્યાંકનો પીછો કરતા રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ 19 ઓવરમાં 6 વિકેટે 203 રન કર્યા હતા। પ્રથમ બેટિંગ કરતા લખનૌ સુપર જાયન્ટ્સે 19 ઓવરમાં 3 વિકેટે 200 રન બનાવ્યા। વરસાદના વિક્ષેપોને કારણે મેચ 19 ઓવર સુધી ઘટાડી દેવામાં આવી, જેના કારણે બેંગલુરુને ડીએસએલનો 213 રનનો લક્ષ્યાંક મળ્યો। લખનૌ માટે મિશેલ માર્શે 56 બોલમાં 111 રન બનાવ્યા, જ્યારે બેંગલુરુ માટે રજત પાટીદારે 31 બોલમાં 61 રન કર્યા। મિશેલ માર્શેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો। આજે દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમ ખાતે સાંજે 7:30 વાગે દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે મેચ રમાશે। ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું કે દેશમાં સરકારી અનાજનો જથ્થો 604 લાખ ટનથી વધુ થઈ ગયો છે, જે ફરજિયાત બફર જરૂરિયાત કરતાં લગભગ 3 ગણો વધુ છે। સોશિયલ મીડિયા સંદેશમાં મંત્રીશ્રીએ કહ્યું કે ઘઉં અને ચોખાના મજબૂત ભંડાર દેશભરમાં કલ્યાણકારી યોજનાઓ અને જાહેર વિતરણ વ્યવસ્થા માટે અવિરત પુરવઠો સુનિશ્ચિત કરી રહ્યા છે। ઇન્ડિયા એઆઈ અને ભારતીય તબીબી સંશોધન પરિષદ આઈસીએમઆરએ આરોગ્ય સંભાળમાં કૃત્રિમ બુદ્ધિમત્તા અપનાવવાની પ્રક્રિયાને વેગ આપવા નવી દિલ્હીમાં એક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા। આ સહયોગ હેઠળ બંને સંસ્થાઓ કૃત્રિમ બુદ્ધિમત્તા અને પોતાની ક્ષમતાઓની સાથે સાથે કાઉન્સિલની તબીબી સંશોધન કુશળતાનો ઉપયોગ કરશે। ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયે જણાવ્યું કે આ ભાગીદારી કૃત્રિમ બુદ્ધિમત્તાના જવાબદાર અને વ્યાપક ઉપયોગ દ્વારા આરોગ્ય સંભાળ સુધારવા તરફ મહત્વનું પગલું છે। અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે રીટા દવે।
2: આજના મુખ્ય અખબારોએ હોર્મોઝ ફરી ખોલવા અંગેના, તમિલનાડુમાં સરકાર રચવા અંગેના તેમજ પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પછી હિંસા અને અરાજકતા અંગેના સમાચારોને પ્રથમ પાને સ્થાન આપ્યું છે। નવગુજરાત લખે છે હોર્મોઝ ફરી ખુલશે, વચગાળાના કરાર માટે અમેરિકા, ઈરાન તૈયાર, જ્યારે દિવ્ય ભાસ્કરે ટાંક્યું છે કે સાઉદી સહિત ખાડીના 4 દેશે ટ્રમ્પને ના કહ્યું તેથી ઈરાન ઓપરેશન રોક્યું। સંદેશ અને નવગુજરાત સમયે બંગાળમાં વિધાનસભા ભંગના સમાચારને પ્રથમ પાને સ્થાન આપ્યું છે। સંદેશે પોતાના પ્રથમ પાને ચીનના સમાચાર અંગે ટાંક્યું છે કે ચીનમાં ભ્રષ્ટાચાર કેસમાં 2 પૂર્વ સંરક્ષણ પ્રધાનોને મોતની સજા।
0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે કોલકાતામાં નવા ચૂંટાયેલા ભાજપના ધારાસભ્યો સાથે બેઠક યોજશે। વિયેતનામના રાષ્ટ્રપ્રમુખ તો લામે ભારપૂર્વક જણાવ્યું કે બદલાતી વૈશ્વિક વ્યવસ્થામાં ભારત અને વિયેતનામ પાસે વૈશ્વિક પુરવઠા શૃંખલામાં મુખ્ય ભૂમિકા ભજવવાની તક છે। કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય આજે કાનપુરમાં ઉદ્યોગ પરામર્શ બેઠકનું આયોજન કરશે। કેરલમ, માહે, દક્ષિણ આંતરિક કર્ણાટક, તામિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં આજથી 2 દિવસ ભારે વરસાદની આગાહી અને આઈપીએલ ક્રિકેટમાં લખનૌ સુપર જાયન્ટ્સે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને 9 રનથી હરાવ્યું। આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ એક વાગ્યા 20 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી

0: 시작 쇼.
1: આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. પ્રસ્તુત કરે છે પર્યાવરણ વિષયક 5 મિનિટ. આજનો વિષય છે ઉલ્કા. પ્રસ્તુતિ રચના આશરા.
2: પર્યાવરણની દૈનિક શ્રેણી 5 મિનિટમાં આજે વાત કરીશું ઉલ્કા વિશે. ઉલ્કા મૂળભૂત રીતે કાંકરા, પથ્થર, ખડક અને રજકણ સ્વરૂપે લગભગ 4.6 અબજ વર્ષ પહેલાનો કાચો માલ છે કે જે ગ્રહ તરીકે ગંઠાયો નથી. દરરોજ લગભગ 4 અબજ જેટલી ઉલ્કાઓ પૃથ્વીના ઉપલા વાતાવરણમાં પ્રવેશે અને ઘણી ખરી તો માત્ર કાંકરા કે પથરા જેવડી હોય એટલે પતન દરમિયાન જ સળગીને રાખ થઈ જાય. પૃથ્વીની સપાટી સુધી તે પહોંચતી નથી. બાકી રહી એમાંની ઘણી ખરી સમુદ્રમાં પડે છે, કેમ કે પૃથ્વીની લગભગ 71% સપાટી મહાસાગરોએ રોકેલી છે. આ સિવાય જે બાકી રહે એમાંની ઘણી ખરી ઉલ્કાઓ સહારાનું રણ, એમેઝોનના વર્ષા જંગલો, ઉત્તર ધ્રુવ પ્રદેશ, દક્ષિણ ધ્રુવખંડ, ગ્રીનલેન્ડ વગેરે પ્રદેશોમાં ઉતરાણ કરે છે, જેનું પતન મનુષ્યના ધ્યાનમાં નથી આવતું. વસ્તીવાળા પ્રદેશમાં ખરી પડેલી ઉલ્કાને લોકો સામાન્ય પથ્થર ધારી બેસે એટલે એમને પણ વિશિષ્ટ વસ્તુ તરીકે હસ્તગત કરી શકાય નહીં. પરિણામે ઉલ્કાનો સંગ્રહ કરનારા શોખીનોની ડિમાન્ડ જે હોય છે એની સામે ઉલ્કાની સપ્લાય ઓછી રહે છે, એટલે એનો ભાવ વધુ રહેતો હોય છે. 1 ગ્રામ ઉલ્કાના $3-10 બોલાય છે, જ્યારે સરેરાશ ઉલ્કાનું વજન સામાન્ય રીતે 150-200 ગ્રામ હોય છે. રશિયામાં સેંકડો ઉલ્કાનું સામટું અવતરણ થયા પછી આંતરરાષ્ટ્રીય બજારમાં ઉલ્કાના ભાવ 20% જેટલા ઓછા થયા એવું જાણકારો માને છે. ઉલ્કાનો બજાર ભાવ એના પ્રકાર મુજબ નક્કી થતો હોય છે. પ્રકાર કુલ 4 છે, જે પૈકી લોખંડીવાળી ઉલ્કાનું પ્રમાણ માત્ર 5.7% જેટલું હોવાને કારણે વધુ દામ ઉપજાવી આપે છે. સૌથી મોંઘી ઉલ્કા એ કે જેને મંગળે ઉત્સર્જિત કરી હોય. અતિ દૂરના ભૂતકાળમાં એ ગ્રહ ઉપર લઘુગ્રહની પછડાટને કારણે મંગળના જે અસંખ્ય ચક્કા જે અંતરિક્ષ તરફ ફેંક્યા હોય એવો લાંબે ગાળે ઉલ્કા તરીકે પૃથ્વી પર આવી ચડે છે. સંશોધકોએ આજ દિન સુધી પ્રાપ્ત કરેલી આશરે 24,000 ઉલ્કાઓ પૈકી માત્ર 34 ઉલ્કાઓ મંગળની છે. આફ્રિકાના નાઇજીરિયા 3 ઓક્ટોબર 1962 ના દિવસે મંગળની 128 ગ્રામની જે ઉલ્કા હાથ લાગેલી એનું નિલામ કરાયું તો એના $20,00,000 ઉપજ્યા. ખરીદદારે તદ્દન સામાન્ય દેખાતા એ પથ્થર માટે સોના કરતા અનેક ગણા ભાવ ચૂકવેલા. ઉલ્કાના પ્રહારે નાસાના હબલ ટેલિસ્કોપ પર લગભગ 570 ઘોબા ટોચી દીધા છે. આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર એની 20 વર્ષની આવરદા દરમિયાન આશરે 1,00,000 નાના મોટા પ્રહારો થાય એમ ધારી એની ફરતે બુલેટ પ્રૂફ કેવલરનું 30 સેન્ટીમીટર જાડું આવરણ ચડાવવામાં આવ્યું છે. બીજી રસપ્રદ બાબત એ પણ છે કે આજથી લગભગ 50,000 વર્ષ પહેલા અમેરિકાના દક્ષિણી રાજ્ય એરિઝોનાની ભૂમિ પર જબરદસ્ત ઉલ્કા ત્રાટકી અને 175 મીટર ઊંડો 1275 મીટર વ્યાસનો ગોબો પાડી દીધેલો. ઉલ્કામાં ભારોભાર લોખંડ હોય એવી આશા સાથે 1903માં કેનિયલ બોરિંજર નામના માલેતુજારે એ જમીન ખરીદી લીધી અને ખાણકામ કર્યું, પણ એમાંથી કશું મળ્યું નહીં. ઉલ્કા એક ખડક છે જે બાહ્ય અવકાશમાં ઉદભવે છે અને ગ્રહ અથવા ચંદ્રની સપાટી પર પડે છે. જ્યારે મૂળ પદાર્થ વાતાવરણમાં પ્રવેશે છે ત્યારે વાતાવરણના વાયુઓ સાથે ઘર્ષણ, દબાણ અને રાસાયણિક ક્રિયા પ્રતિક્રિયા જેવા વિવિધ પરિબળો તેને ગરમ કરે છે અને ઉર્જા ફેલાવે છે. દરરોજ અંદાજે 2.5 કરોડ ઉલ્કા, નાની ઉલ્કા અને અન્ય અવકાશી કચરો પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ કરે છે, જેના પરિણામે દર વર્ષે અંદાજે 13,000 ટન પદાર્થ વાતાવરણમાં પ્રવેશ કરે છે. આંતરરાષ્ટ્રીય અવકાશમાંથી કોઈપણ એક નાનું કુદરતી પદાર્થ એટલે ઉલ્કા. એક ઉલ્કા જે પૃથ્વીના વાતાવરણમાંથી પસાર થાય છે અને સપાટી પર ઉતરે છે. દ્રશ્ય અને અદ્રશ્ય ઉલ્કા કણોનો આશરે 900 મેટ્રિક ટન થી જેટલો જથ્થો રોજ પૃથ્વી પર પડતો રહે છે, જે પૃથ્વીના વજનમાં ઉમેરાતો જાય છે. 5 મિનિટમાં આજે આટલું બસ.

શ્રોતા મિત્રો, હમણાં જ આપણે સાંભળી રહ્યા હતા પર્યાવરણ વિષયક 5 મિનિટ. આજનો વિષય હતો ઉલ્કા, પ્રસ્તુતિ રચના આશરા. બરાબર 8 વાગે દિલ્હી કેન્દ્રથી પ્રસારિત હિન્દીમાં અને ત્યારબાદ અંગ્રેજીમાં સમાચાર અમે રિલે કરીશું.

ઉનાળામાં જ્યારે 40 ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી ન થાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલા લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે બધું લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.

ઉનાળામાં જ્યારે 40 ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી નોંધાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલા લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો.

આછા રંગના સુતરાઉ કપડા પહેરો, પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.

0: નઈનો ખાતરનો કમાલ, ખેતર ખેડૂત સૌ બને ખુશહાલ.
1: ઉનાળામાં જ્યારે 40 ની ઉપર જાય પારો, તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી ન થાય, તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલા લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત, તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
2: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો ફિલ્મ ભજનનો દૈનિક કાર્યક્રમ નિરખને ગગનમાં. કાર્યક્રમ આગળ સાંભળી નરસિંહ મહેતાની રચના શક્તિદાન ગઢવીના કંઠે.

0: શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ભજનનો દૈનિક કાર્યક્રમ નિરખને ગગનમાં. આજના ભજની કથા શક્તિદાન ગઢવી પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. આગળ ગીતો સાંભળતા પહેલા સાંભળ્યા હીટવેવ સાવચેતી સંદેશ. રાજકોટ મહાનગરપાલિકા તરફથી નાગરિકોને ગરમીથી બચવા કેટલાક સૂચનો આપવામાં આવ્યા છે. ગરમીથી બચવા માટે શું કરવું? તરસ ન હોતોય પણ પુષ્કળ પાણી, છાશ કે લીંબુ શરબત પીવો. બહાર નીકળતી વખતે સુતરાઉ કપડાં, ટોપી કે છત્રીનો ઉપયોગ કરો. તાજો અને હળવો ખોરાક લો. ગરમીથી બચવા માટે શું ન કરવું? બપોરે 12 વાગ્યાથી 4 વાગ્યા દરમિયાન બિનજરૂરી બહાર નીકળવાનું ટાળો. ચા, કોફી અને ઠંડા પીણાનું વધુ પડતું સેવન ન કરો. ભૂખ્યા પેટે તડકામાં ન જાઓ. અસ્વસ્થતા જણાય તો તુરંત જ નજીકના દવાખાનાનો સંપર્ક કરવો. હીટવેવ સાવચેતી સંદેશ પૂરો થયો.
1: શ્રોતા મિત્રો, આકાશવાણીની આપની પ્રિય ચેનલો હવે આપના સ્માર્ટફોનમાં પણ. આકાશવાણી દ્વારા રેડિયો શોખીનો માટે એક ખાસ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવેલ છે. આ એપ આપના એન્ડ્રોઇડ કે આઈફોન પર મેળવી આકાશવાણીની 8 ચેનલો હવે 24 કલાક સાંભળી શકશો. ગૂગલ પ્લે સ્ટોર અને એપલ સ્ટોર પરથી આ એપ નિઃશુલ્ક ડાઉનલોડ કરી શકાય છે. આકાશવાણીની એફએમ ગોલ્ડ, એફએમ રેઇનબો, વિવિધ ભારતી ઉપરાંત પ્રાદેશિક ચેનલો AIR ગુજરાતી, ઉર્દુ, મરાઠી, પંજાબી અને મલયાળમ પણ. આ તમામ ચેનલો અમારી વેબસાઇટ www.allindiaradio.gov.in પરથી પણ આપ મેળવી શકો છો. તો હવે વિશ્વના કોઈ પણ ખૂણે હોવા આપની સાથે સદાય રહેશે આકાશવાણી.

0: राम राम।
1: श्रोता मित्रों, આકાશવાણી રાજકોટ દ્વારા નિર્મિત કાર્યક્રમ ગામનો ચોરો અમે લઈને આવીએ છીએ દર શુક્ર શનિ અને રવિવારે સાંજે 7:20
2: જેમાં આપ સાંભળી શકો છો ખેતી, પશુપાલન, ગ્રામ સ્વાસ્થ્ય, શિક્ષણ, ગ્રામ્ય સંસ્કૃતિ જેવા અનેક વિષયો પર રસસભર વાતો.
1: તો સાંભળતા રહો આકાશવાણીના રાજકોટ કેન્દ્ર દ્વારા પ્રસ્તુત કાર્યક્રમ ગામનો ચોરો દર શુક્ર શનિ અને રવિવારે સાંજે 7:20
2: આકાશવાણીના રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજ કેન્દ્ર પરથી. રામ રામ રામ રામ.

0: મહિલાઓ માટેનું વિશેષ કાર્યક્રમ સહિયર સાંભળો. મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર બપોરે 12:30 વાગ્યે,
1: જેમાં આકાશવાણી રાજકોટ નિર્મિત કાર્યક્રમો રજૂ થાય છે દર ગુરુવાર અને રવિવારે,
0: જેમાં છે જીવન ઉપયોગી વિવિધ રંગો, માહિતીની મહેક અને સ્વાદની સોડમ તથા વિવિધ નિષ્ણાંતોની મુલાકાત, વાર્તાલાપ અને અવનવી માહિતીઓ.
1: આ ઉપરાંત જાગૃતિ વિષયક કાર્યક્રમો, વિવિધ નિષ્ણાંત ડોક્ટરોની મુલાકાતો, વિવિધ તહેવારો, ઉત્સવોની વાતો,
0: પત્રોના પ્રતિભાવ અને ઈમેલના ઉત્તરો તો ખરા જ. ઈમેલ કરવા માટે અમારું ઈમેલ એડ્રેસ છે rajkotsahyar@gmail.com.
1: તો દરરોજ બપોરે 12:30 વાગે આકાશવાણી રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજ કેન્દ્રો પરથી સાંભળો

0: સહિયર એટલે આપણો સાથ, સહિયર એટલે આપણો સંગાથ.
1: સહિયર એટલે તમારા અને અમારા સંગાથનો અહેસાસ, સહિયર એટલે આપણા સખીપણાની સુવાસ.

0: ગુજરાતની ભાતીગળ લોક સંસ્કૃતિ અને ધીંગી ધરાનું એક મહેકતું નામ આકાશવાણી રાજકોટ. લોક સંગીત, લોક સાહિત્ય અને લોક સંસ્કૃતિની અનોખી બોલીને હવાને સહારે સહારે લોકોના હૃદય સુધી પહોંચતું કરનાર એક અનોખું માધ્યમ આકાશવાણી રાજકોટ. મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર ગુજરાતની મીઠી બોલીના ધ્વનિ તરંગો આપના કર્ણપટલથી આપના હૃદયપટ સુધી પહોંચતા કરે છે આકાશવાણી રાજકોટ.
1: આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. પ્રસ્તુત કરીએ છીએ સંસ્કૃત સુદ્રષ્ટાંત ગુજરાતી વાર્તાલાપ. મહાભારતનું ઓજસ્વી પાત્ર દ્રોણ, પ્રસ્તુતિ જી જે પુરોહિત.
2: આપણા પ્રાચીન સાહિત્યમાં ગુરુનું અનન્ય સ્થાન અને મહત્વ છે. અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. અર્થાત અજ્ઞાન રૂપી અંધકારનો નાશ કરનાર અને જ્ઞાન રૂપી અંજન શલાકાથી જેમણે આંખોને ખોલી દીધી છે, જ્ઞાન પ્રદાન કર્યું છે, તેવા ગુરુજીને નમસ્કાર. પ્રાચીન ઋષિઓએ ગુરુજીને બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અને પરબ્રહ્મની સાથે ઉચ્ચસ્થ

આપણા પ્રાચીન સાહિત્યમાં ગુરુનું અનન્ય સ્થાન અને મહત્વ છે. અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિતં યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. અર્થાત અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરનાર અને જ્ઞાનરૂપી અંજન શલાકાથી જેમણે આંખોને ખોલી દીધી છે, જ્ઞાન પ્રદાન કર્યું છે, તેવા ગુરુજીને નમસ્કાર. પ્રાચીન ઋષિઓએ ગુરુજીને બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અને પરબ્રહ્મની સાથે ઉચ્ચ સ્થાને બિરાજમાન કર્યા છે. ગુરુર્બ્રહ્મ સમજી શકે. જ્યારે શાસ્ત્રજ્ઞાન રહિત મનુષ્યો મહાભારતને યુદ્ધની કથા, વેરની કથા, અધિકાર માટે યુદ્ધ સિવાય કાંઈ જ ન સમજી શકે. મહાભારતને સમજવા માટે સંસ્કૃત, સંસ્કૃતિ અને શાસ્ત્રજ્ઞાન અતિ આવશ્યક છે. સમગ્ર કુરુવંશના કુલગુરુ ઓજસ્વી તેજસ્વી બ્રાહ્મણ તરીકે દ્રોણાચાર્યનું નામ અમર છે. તેઓને આચાર્ય પદ કેવી રીતે મળ્યું તેનો એક પ્રસંગ જોઈએ. ધૃતરાષ્ટ્ર જન્મથી અંધ હતા. પાંડુને પાંડુ રોગ હતો અને શિકાર દરમિયાન હરણના શાપથી પાંડુનું અકાળે અવસાન થયું. તેથી ભીષ્મ પિતામહ પર સમગ્ર કુરુવંશના બાળકોને ભણાવવાની જવાબદારી આવી. ભીષ્મને એવી ઈચ્છા હતી કે ભરદ્વાજ ઋષિના પુત્ર દ્રોણ બાણ વિદ્યામાં બહુ જ હોશિયાર છે અને પરશુરામ પાસે અસ્ત્ર વિદ્યા ભણ્યા છે, તેથી પરશુરામના શિષ્ય છે. અને વળી બાલ્યકાળમાં અગ્નિવેશ ઋષિના આશ્રમમાં રહી ભણતા હતા. તે સમયે અગ્નિવેશ ઋષિના આશ્રમમાં દ્રોણ અને દ્રુપદ બંને સાથે હતા. દ્રુપદે મિત્રભાવે દ્રોણને એક દિવસ કહ્યું, મિત્ર, હું મોટો થઈને રાજા બનીશ. તું ગરીબ બ્રાહ્મણ છે, હું રાજ્યગાદી પર બેસું અને તે સમયે તું મારી પાસે આવજે, હું તને અર્ધું રાજ્ય આપીશ. કારણ કે મિત્ર એ તો પ્રાણથી પણ અધિક વહાલો હોય છે. હું રાજા બનું અને તું દુઃખી હોય તે મને કેમ ગમે. સમય જતા બંને મિત્રો ગુરુકુળમાંથી વિદાય થયા અને યુવાન થતાં જ દ્રુપદ પાંચાલ રાજ્યનો રાજા બન્યો. દ્રોણના લગ્ન કૃપાચાર્યની બહેન કૃપી સાથે થયા. સમય જતા દ્રોણને ત્યાં પુત્ર જન્મ થયો, જેનું નામ અશ્વત્થામા પાડ્યું. એકવાર અશ્વત્થામાને દૂધ પીવાની ઈચ્છા થઈ, પરંતુ ઘરમાં દૂધ ન હતું, તેથી તેની માતા કૃપીએ જુવારના લોટમાં પાણી નાખી સફેદ પ્રવાહી બનાવ્યું અને બાળક અશ્વત્થામાને પીવા માટે આપ્યું. પરંતુ આ ઘટનાથી દ્રોણને અત્યંત દુઃખ થયું. તેને નાનપણનો મિત્ર દ્રુપદ યાદ આવ્યો. તેથી દ્રોણ પાંચાલ દેશમાં ગયા. તે સમયે રાજા દ્રુપદ રત્નજડિત સુવર્ણનો મુકુટ પહેરીને સિંહાસન પર બેઠા હતા. દ્રોણે તેની પાસે જઈને સભામાં કહ્યું, હે દ્રુપદ, તું મારો ગુરુકુલનો મિત્ર છે, તે મને અર્ધું રાજ્ય આપવા માટે કહેલું એ તને યાદ છે. હું ગરીબ છું, મારે રાજ્યને શું કરવું, માટે તું મને થોડી મુદ્રા આપ. ત્યારે દ્રુપદે દ્રોણનું અપમાન કરી સભામાંથી કાઢી મૂક્યા અને કહ્યું, મિત્રતા સમાન સાથે હોઈ શકે. એક રાજા અને બીજો ગરીબ બ્રાહ્મણ વચ્ચે મૈત્રી ન સંભવી શકે. તે સમયે દ્રોણે પ્રતિજ્ઞા કરીને દ્રુપદને કહ્યું કે હે દ્રુપદ, તને હરાવીને બંદીવાન બનાવી તારું રાજ્ય જીતીને તને બતાવી દઈશ કે તારી અને મારી સમાનતા છે કે નહીં. શ્રીમદ ભગવદ્ ગીતા પ્રમાણે સંભાવિતસ્ય ચા કીર્તિ મરણાત અતિરિચ્યતે. યશસ્વી મનુષ્યનું અપમાન થાય તે બાબત મૃત્યુ કરતાં પણ વિશેષ હોય છે. તે બાબતને યાદ કરતા દ્રોણને વિચાર આવ્યો કે કુરુવંશના બાળકોને ભણાવીને અસ્ત્રશસ્ત્ર વિદ્યા શીખવીને રાજા દ્રુપદ પર આક્રમણ કરી તેને હરાવી અપમાનનો બદલો લેવો. કારણ કે દ્રુપદે સત્તા, સંપત્તિ, વૈભવના મદથી છકી જઈને એક મિત્ર, પવિત્ર બ્રાહ્મણ, વિદ્વાન ગુરુનું

0: માન કર્યું જેથી તેને સજા કરવી જ જોઈએ. એકવાર દ્રોણ ખાનગી રીતે પોતાના સાળા કૃપાચાર્યને મળવા માટે ગયા. માર્ગ પર નીકળ્યા ત્યારે કુરુવંશના બાળકો લોખંડના દડાથી રમતા હતા. દડો કૂવામાં પડી ગયો. તે વખતે દ્રોણ પસાર થયા. રાજકુમારોએ વૃત્તાંત કહ્યો. દ્રોણે મંત્રવિદ્યાનો પ્રયોગ કરી કૂવામાં બાણ છોડ્યું અને તે બાણ કૂવામાં જઈ દડો લઈને ફરી દ્રોણના હાથમાં આવી ગયું. જેથી પિતામહ ભીષ્મ એમણે જ્યારે આ બ્રાહ્મણના પરાક્રમ વિશે સાંભળ્યું ત્યારે નક્કી આ દ્રોણાચાર્ય જ હોઈ શકે તેમ માની તેમને રાજ્યાશ્રય આપ્યો. કુરુવંશના બાળકોને અસ્ત્ર શસ્ત્ર વિદ્યા ભણાવવા માટે કુલગુરુ તરીકે નિયુક્ત કર્યા. એકવાર બધા રાજકુમારોની અસ્ત્રવિદ્યાની પરીક્ષા લેવાનો આચાર્ય દ્રોણે નિશ્ચય કર્યો ત્યારે વૃક્ષમાં રહેલા પક્ષીના મસ્તકને વિંધવાનું કામ અર્જુને કર્યું. એકવાર બધા રાજકુમારો સાથે દ્રોણ ગંગા નદીએ સ્નાન કરવા માટે ગયા. ત્યાં એક મગરે દ્રોણાચાર્યનો પગ પકડ્યો અને પાણીમાં ખેંચવા લાગ્યો. આચાર્ય દ્રોણે ધાર્યું હોત તો મગરને મારીને પગ છોડાવી શક્યા હોત, પરંતુ રાજકુમારોની કસોટી કરવા માટે ગુરુ દ્રોણે બચાવ માટે બૂમો પાડી, આ મગર મને પાણીમાં ખેંચી જાય છે. બીજા બધા રાજકુમારો ગંગા કિનારે ઊભા રહ્યા, પરંતુ અર્જુને ધનુષ્ય પર બાણ ચડાવી મગરને મારી નાખ્યો. અર્જુનના આ પરાક્રમથી ગુરુની આંખમાં હર્ષના આંસુ આવ્યા. અર્જુનની આવી વીરતા જોઈ દ્રોણાચાર્યે અર્જુનને બ્રહ્માસ્ત્રની વિદ્યા શીખવી અને તેની ભયંકરતા પણ સમજાવી. અર્જુન લાયક શિષ્ય હોવાથી તેને બ્રહ્માસ્ત્ર વિદ્યા શીખવી, પરંતુ પોતાના પુત્ર અશ્વત્થામાને સ્વરક્ષણ માટે જ બ્રહ્માસ્ત્ર વિદ્યા શીખવી. દ્રોણાચાર્યે સર્વે રાજકુમારોને રાજનીતિ અસ્ત્ર શસ્ત્ર વિદ્યા ભણાવીને જ્યારે અભ્યાસ પૂર્ણ થયા પછી ગુરુ દક્ષિણા આપવાનો સમય આવ્યો ત્યારે કુરુકુલ રાજપુત્રોને કહ્યું, પાંચાલ દેશના રાજા દ્રુપદને હરાવી દોરડાથી બાંધી મારી સમક્ષ હાજર કરો, એ જ મારી ગુરુ દક્ષિણા છે. ગુરુજીની આજ્ઞાથી સર્વે કુમારો યુદ્ધની તૈયારી કરવા લાગ્યા. પાંચાલ દેશ પર આક્રમણ કર્યું અને અર્જુને રાજા દ્રુપદ સાથે ભયંકર યુદ્ધ કર્યું. દ્રુપદને હરાવ્યો, તેના રથ પર ચડી જઈને તેને દોરડાથી બાંધી આચાર્ય ગુરુ દ્રોણ પાસે લાવી ગુરુ દક્ષિણા આપી ગુરુની ઈચ્છા પૂર્ણ કરી. દ્રોણાચાર્યે દ્રુપદને કહ્યું, મહારાજ દ્રુપદ, આજે હવે તમારી પાસે રાજપાટ કાંઈ જ નથી, તમને હરાવ્યા છે તેથી અર્ધું રાજ્ય તમને પાછું આપું છું. ગંગા નદીનો દક્ષિણ પ્રદેશ તમારું રાજ્ય અને ગંગા નદીનો ઉત્તર પ્રદેશ મારું રાજ્ય કહેવાશે. આપણે સમાન રાજ્યવાળા બન્યા તેથી મિત્રો બનીશું. હું તને જીવત દાન આપું છું.
1: શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા સંસ્કૃત સુદ્રષ્ટાંત ગુજરાતી વાર્તાલાપ મહાભારતનું ઓજસ્વી પાત્ર દ્રોણ, પ્રસ્તુતિ જી જે પુરોહિત. બરાબર 9 વાગે દિલ્હી કેન્દ્રથી પ્રસારિત હિન્દીમાં અને ત્યારબાદ અંગ્રેજીમાં સમાચાર અમે રિલે કરીશું.
2: નમસ્કાર, આકાશવાણી સમાચાર કે સાથ મેં વિશાલ શર્મા. पश्चिम बंगाल विधानसभा चुनाव में भारतीय जनता पार्टी के केंद्रीय पर्यवेक्षक और गृहमंत्री अमित शाह आज कोलकाता पहुंच रहे हैं. वे भारतीय जनता पार्टी के नवनिर्वाचित विधायकों के साथ बैठक करेंगे. बैठक के दौरान पार्टी के विधायक दल के नेता का चयन किया जाएगा. एक रिपोर्ट.
3: पश्चिम बंगाल में पहली बीजेपी सरकार इस शनिवार 25 वैशाख को ब्रिगेड परेड ग्राउंड में शपथ लेगी. पार्टी सूत्रों के अनुसार प्रधानमंत्री नरेंद्र मोदी, केंद्रीय गृह मंत्री अमित शाह, रक्षा मंत्री राजनाथ सिंह, राष्ट्रीय अध्यक्ष नितिन नवीन, केंद्रीय मंत्री नितिन गडकरी, जेपी नड्डा सहित कई वरिष्ठ नेता समारोह में शामिल हो सकते हैं. इससे पहले शुक्रवार को न्यूटाउन स्थित विश्व बांग्ला कन्वेंशन सेंटर में नवनिर्वाचित बीजेपी विधायकों का बैठक होगा, जिसमें विधायक दल के नेता का औपचारिक चयन किया जाएगा। अमित शाह केंद्रीय पर्यवेक्षक के रूप में बैठक में मौजूद रहेंगे। आकाशवाणी समाचार के लिए संदीपन दास गुप्ता, कोलकाता।

મીડિયમ વેવ 370.3 મીટર એટલે 810 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. અત્યારે સવારના 9:10:40 થઈ છે. આપને જણાવી દઈએ અમારા આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. 9:15 ફિલ્મી ગીતોનું કાર્યક્રમ મનોરંજન. કાર્યક્રમ અતીતના ઓવરેથી 10:30 જેમાં ફિલ્મ અભિનેતા રમેશ મહેતાની ભરત યાજ્ઞિકે લીધેલી મુલાકાત આપ સાંભળશો. શ્રોતા મિત્રો, બપોરે 11:00 થી 3:00 સુધીના કાર્યક્રમો અમારા અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી રિલે કરીશું. 11:00 વિવિધ કાર્યક્રમો, ગુજરાતી ગીતો 12:00, બહેનો માટેનો ખાસ કાર્યક્રમ શહેર 12:30

છે, જેમ આપ સાંભળશો અમદાવાદ કેન્દ્રનું યોગદાન. એકને 10 મિનિટે સુગમ સંગીત, ફોજી સાથીઓ માટેનો કાર્યક્રમ જય ભારતી 1:30, 2:40 ગુજરાતી ગેરફિલ્મી ગીતો. અમારી સાંધ્યકાલીન સભાની પ્રસારણ યાત્રામાં સાંજે 5:10 વિવિધ ભારતી કાર્યક્રમ છાયા ગીત અને ત્યારબાદ તરાને નયે પુરાને. 6 વાગે વાલજીભાઈ ડભેના કંઠે લોકગીતો સાંભળશો. યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવાણી 6:30, જેમાં શ્રેણી યુથ આઇકોન અંતર્ગત સાંભળશો સ્માર્ટફોન અને વિદ્યાર્થી માનસ, એ વિષય પર શ્રી ગોપાલકૃષ્ણ ભરાડની વાતચીત. પ્રસ્તુતિ પાર્થ જાની, નિર્માણ સુધીર દત્તા. 7:22 ખેડૂત મિત્રો માટેનો કાર્યક્રમ ગામનો ચોરો, જેમાં કૃત્રિમ બીજદાનનો ફાયદા વિશે બાલાગામ જૂનાગઢના પશુ ચિકિત્સા અધિકારી ડોક્ટર નિકુંજ ચીલડિયા સાથેની પ્રશ્નોત્તરી. આપ સાંભળશો રાજકોટ કેન્દ્રનું યોગદાન. નિર્માણ અટલ શર્મા, નિર્માણ સહાય કાનન છાયા વિરલ રાવલ. ફિલ્મ ગીતોનો કાર્યક્રમ સારેગામાં 8 વાગે. 9:15 સ્પોટલાઇટ રિલે કરીશું અમારા દિલ્હી કેન્દ્ર પરથી. વિવિધ ભારતી કાર્યક્રમ છાયા ગીત 9:30. 10 વાગે આજ કે ફનકાર અને 10:30 ઢલતી જાય રાત. આ રૂપરેખામાં રાજ હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની.

આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. હવે સાંભળીએ હીટવેવ સાવચેતી સંદેશ. રાજકોટ મહાનગરપાલિકા તરફથી નાગરિકોને ગરમીથી બચવા કેટલાક સૂચનો આપવામાં આવ્યા છે. ગરમીથી બચવા માટે શું કરવું? તરસ ન હોય તો પણ પુષ્કળ પાણી, છાશ કે લીંબુ શરબત પીવો. બહાર નીકળતી વખતે સુતરાઉ કપડાં, ટોપી કે છત્રીનો ઉપયોગ કરો. તાજો અને હળવો ખોરાક લો. ગરમીથી બચવા માટે શું ન કરવું? બપોરે 12-4 દરમિયાન બિનજરૂરી બહાર નીકળવાનું ટાળો. ચા, કોફી અને ઠંડા પીણાનું વધુ પડતું સેવન ન કરો. ભૂખ્યા પેટે તડકામાં ન જાઓ. અસ્વસ્થતા જણાય તો તુરંત જ નજીકના દવાખાનાનો સંપર્ક કરો. હીટવેવ સાવચેતી સંદેશ પૂરો થયો.

0: ગુજરાતની ભાતીગળ લોક સંસ્કૃતિ અને ધીંગી ધરાનું એક મહેકતું નામ આકાશવાણી રાજકોટ. લોક સંગીત, લોક સાહિત્ય અને લોક સંસ્કૃતિની અનોખી બોલીને હવાને સહારે સહારે લોકોના હૃદય સુધી પહોંચતું કરનાર એક અનોખું માધ્યમ આકાશવાણી રાજકોટ. મીડિયમ વેવ 370.3 મીટર એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર ગુજરાતની મીઠી બોલીના ધ્વનિ તરંગો આપના કર્ણપટલથી આપના હૃદયપટ સુધી પહોંચતા કરે છે આકાશવાણી રાજકોટ.
1: આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે, પ્રસ્તુત કરીએ છીએ ફિલ્મ ગીતોનો કાર્યક્રમ મનોરંજન. સૌપ્રથમ સાંભળીએ બાગી ચાર ફિલ્મનું આ ગીત પરંપરા ટંડનના અવાજમાં. સંગીત આપ્યું છે ગુરુ દાસ ગુપ્તાએ અને શબ્દ છે ફરહાન મેમણના.

0: दे दे प्यार दे टू नू फिल्म आप फिल्मनू गीत आप सांभळी रह्या हता अरमान मलिकना अवाजमां। शब्द अने संगीत सागर भाटियाना। श्रोता मित्रों आप सांभळी रह्या छो फिल्मी गीतोनो कार्यक्रम मनोरंजन। आप आकाशवाणीना राजकोट केन्द्रनुं प्रसारण सांभळी रह्या छो 370.3 मीटर्स एटले के 810 किलोहर्ट्ज पर।
1: उनाळामां ज्यारे 40ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો। જો તાપમાનમાં સામાન્ય કરતાં 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી ન થાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ। આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે। જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો। ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો। મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો। આછા રંગના સુતરાઉ કપડાં પહેરો, પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો। છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો। ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો। પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત।
0: શ્રોતા મિત્રો કાર્યક્રમમાં આગળ સાંભળીએ વિશાલ મિશ્રાના સ્વરમાં ધડક 2 ફિલ્મનું આ ગીત।

0: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો ફિલ્મી ગીતોનો કાર્યક્રમ મનોરંજન. કાર્યક્રમમાં લઈએ એક નાનકડો વિરામ અને સાંભળીએ આ પ્રાયોજિત કાર્યક્રમ.
1: રજૂ કરીએ છીએ અલ્પસંખ્યક કાર્ય મંત્રાલય ભારત સરકાર દ્વારા પ્રાયોજિત રેડિયો કાર્યક્રમ મદદ અમારી મંઝિલ તમારી.

0: પવાર.
1: નમસ્કાર, આદાબ, હું છું તમારો મિત્ર અનમોલ.
2: હું છું રોઝી. આજે અમે એવા કાર્યક્રમની વાર્તા લઈને આવ્યા છીએ કે જે કોઈ એક વ્યક્તિને સીધા પૈસા આપવાની યોજના નથી, પરંતુ આખા વિસ્તારની જરૂરિયાતોને જોઈને સમુદાય માટે સંપત્તિઓ બનાવે છે.
1: જ્યારે વિકાસની વાત થાય છે ત્યારે અવારનવાર લોકો મોટા મોટા પુલો અને મોટી ઇમારતોની તસવીરો જુએ છે, પરંતુ સત્ય તો એ છે કે વિકાસનો પહેલો સંકેત કાયમ એવો હોય છે કે શાળામાં પૂરતા ઓરડા હોય, સ્વાસ્થ્ય કેન્દ્રમાં સારવારની સગવડો હોય અને યુવાનો પાસે હુનર શીખવાનો રસ્તો હોય.
2: પ્રધાનમંત્રી જન વિકાસ કાર્યક્રમ એટલે કે PMJVK નો સૌથી મોટો અર્થ એ જ છે કે વિકાસનો આધાર મજબૂત કરવામાં આવે. આનો લાભ ફક્ત અલ્પસંખ્યક સમુદાયોને જ નહીં, પરંતુ તે વિસ્તારના તમામ રહેવાસીઓને મળે છે. કારણ કે શાળા અને હોસ્પિટલ કોઈ એક નામની દિવાલ હોતા નથી, તે આખા સમાજની જરૂરિયાત હોય છે. પરંતુ યાદ રાખો, કોઈ યોજનાનો પ્રભાવ ફક્ત સરકારી આદેશથી નથી થતો. એનો પ્રભાવ ત્યારે થાય છે જ્યારે તે જમીન પર દેખાય, અને જમીન પર દેખાવા માટે જરૂરી છે કે લોકોની જરૂરિયાત ઓળખવામાં આવે, પ્રસ્તાવ સાચો બને, કામ સમય પર થાય અને સુવિધા ચાલુ પણ થાય. આને પૂરી કરે છે PMJVK.
0: ડગલા ભરો, સપના જુઓ, સરકાર આવી સાથ આપવા.
1: PMJVK ના ઘણા ઉદ્દેશ્યો છે. પહેલો, અલ્પસંખ્યકો માટે બહેતર સામાજિક આર્થિક પાયાનું માળખું તૈયાર કરવું જેથી તેઓ મુખ્ય ધારા સાથે જોડાઈ શકે. બીજું, શિક્ષણ, સ્વાસ્થ્ય, કૌશલ્ય, પીવાનું પાણી, સ્વચ્છતા અને અન્ય ક્ષેત્રોમાં સામુદાયિક સુવિધાઓ બનાવવી. અને ત્રીજું છે, વિકાસના અંતરને ઓછું કરવું અને સમાવેશી વિકાસને પ્રોત્સાહન આપવું.
2: પ્રધાનમંત્રી જન વિકાસ કાર્યક્રમની એક ખાસ વાત એ પણ છે કે આ જરૂરિયાતથી શરૂ થાય છે. આનો અર્થ એ છે કે કોઈ જિલ્લા કે બ્લોકમાં કઈ સુવિધાની અછત છે તે પહેલા ઓળખવામાં આવે છે.
1: અછત ઓળખ્યા પછી યોજના બને છે, યોજના બન્યા પછી પ્રસ્તાવ બને છે, પ્રસ્તાવ બન્યા પછી ટેકનિકલ અનુમોદન, જમીનની ઉપલબ્ધતા, વિભાગીય સહમતિ અને સંચાલન જાળવણીની જવાબદારી નક્કી થાય છે.
2: અને આ બધું એટલા માટે જરૂરી છે કારણ કે ભવન બનવું એ એક તબક્કો છે, પરંતુ ભવન ચાલવું એ તેનું અસલી લક્ષ્ય છે. શાળાનું ભવન બને તો તેમાં ભણતર ચાલે, હોસ્પિટલ બને તો તેમાં ડોક્ટર અને ઉપકરણો હોય, કૌશલ્ય કેન્દ્ર બને તો તેમાં તાલીમ અને પ્લેસમેન્ટની દિશા હોય.
3: પ્રધાનજી, બાળકોની સંખ્યા વધી રહી છે, પરંતુ રૂમો એ જ જૂના છે, વરસાદમાં છત ટપકે છે, વિજ્ઞાનની પ્રયોગશાળા ફક્ત નામની છે.
4: હું જાણું છું, પણ ગામ પાસે પૈસા જ ક્યાં છે? ઘણું બધું કરવું છે પણ થઈ શકતું નથી.
3: ગઈકાલે એક બાળકીએ કહ્યું કે તે પાછળ બેસે છે તો બોર્ડ દેખાતું નથી. એક બીજી બાળકીએ કહ્યું કે તેને ભીડમાં શ્વાસ લેવામાં તકલીફ થાય છે. હું તેમને કેવી રીતે સમજાવું કે અછત ફક્ત રૂમની નથી, ભરોસાની પણ બની જાય છે?
4: જો સુવિધા ન હોય તો સપના કેવી રીતે પૂરા થશે?
5: પ્રધાનજી, આજે હું એક ખુશીની ખબર લઈને આવ્યો છું. સરકારે આપણા વિસ્તારને પ્રધાનમંત્રી જન વિકાસ કાર્યક્રમ હેઠળ પસંદ કર્યો છે. PMJVK માં પ્રસ્તાવ મોકલી શકાય છે. જો આપણે સાચો પ્રસ્તાવ બનાવીએ તો શાળામાં વધારાના રૂમ અને કોમ્પ્યુટર લેબ બનાવવાની શક્યતા છે.
4: PMJVK એટલે એ જ યોજના જે શિક્ષણ, સ્વાસ્થ્ય અને કૌશલ્ય માટે માળખું બનાવે છે.
3: આનાથી શું ફાયદો થશે?
5: આ યોજના હેઠળ અહીં શાળા, સ્વાસ્થ્ય કેન્દ્ર, છાત્રાલય અને સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર બનાવવામાં આવશે.
6: મતલબ હવે અમારે ભણવા માટે દૂર શહેર નહીં જવું પડે.
4: બિલકુલ, એ જ તો છે આ યોજનાનો મકસદ, દરેક સમુદાયને વધુ સારું શિક્ષણ અને સુવિધાઓ આપવી.
5: જી, હવે દેખરેખ પણ કડક હોય છે. કામની તસવીરો, લોકેશન અને પ્રગતિના અપડેટ નોંધવામાં આવે છે.
3: જો રૂમ વધી જશે તો બાળકોની હાજરી વધી જશે, અને જો લેબ ચાલુ થઈ જશે તો ભણવામાં રુચિ વધશે.
0: ડગલા ભરો, સપના જુઓ, સરકાર આવી સાથ આપવા.
1: શાળામાં એક વધારાના વર્ગખંડનો અર્થ ફક્ત એક રૂમ નથી હોતો, આનો અર્થ હોય છે બાળકોનો આત્મવિશ્વાસ વધવો.
2: જ્યારે ઓરડા ઓછા હોય છે ત્યારે ભણતર શિફ્ટમાં થાય છે, બાળકો સાંકડી જગ્યામાં બેસે છે, શિક્ષકનું ધ્યાન વહેંચાઈ જાય છે અને ધીરે ધીરે શીખવાની ગુણવત્તા પર માઠી અસર પડે છે.
1: પણ જ્યારે વધારાના ઓરડા બની જાય છે ત્યારે બાળકોને જગ્યા મળે છે, શિક્ષકને યોજના બનાવવાની તક મળે છે, બાળકોને સવાલ

0: કરવાની સુવિધા મળે છે.
1: અને જ્યારે કોમ્પ્યુટર લેબ કે ડિજિટલ સુવિધા જોડાય છે ત્યારે બાળકો ફક્ત પુસ્તકોની દુનિયામાં નથી રહેતા, તેઓ ભવિષ્યની દુનિયાનો દરવાજો પણ જુએ છે. એવો જ ફેરફાર ગામમાં લાવી છે PMJVK.
2: બાળકો, હવે આપણા ગામમાં નવી શાળા ખુલી ગઈ છે. અહીં આધુનિક ક્લાસરૂમ અને લાઇબ્રેરી પણ છે.
3: હું ડોક્ટર બનવા માંગુ છું. શું અહીં ભણીને મારું સપનું પૂરું થઈ શકે છે?
2: કેમ નહીં, મહેનત અને શિક્ષણથી દરેક સપનું પૂરું થઈ શકે છે.
4: સલીમ, જો આ નવું સ્કિલ ટ્રેનિંગ સેન્ટર, અહીં કમ્પ્યુટર અને નવી ટેકનિક શીખવવામાં આવી રહી છે.
5: આજે અમે તમને ફક્ત મશીન ચલાવતા નથી શીખવી રહ્યા, આજે અમે તમને સુરક્ષા, અનુશાસન અને ગુણવત્તા પણ શીખવી રહ્યા છીએ.
4: સર, જો મને સર્ટિફિકેટ મળી જશે તો નોકરી મળશે?
5: નોકરીનો રસ્તો ખુલે છે જ્યારે હુનરની સાથે વ્યવહાર પણ સારો હોય, અને રસ્તો ત્યારે ટકે છે જ્યારે તમે સતત શીખતા રહો.
6: હા, હવે અમારે નોકરી માટે શહેરોમાં ભટકવું નહીં પડે.
5: એ જ તો છે આ યોજનાનો ઉદ્દેશ્ય, યુવાનોને હુનર આપીને તેમને આત્મનિર્ભર બનાવવાનો.
2: અને આ અમારી નવી લેબ છે. હવે બાળકોએ વિજ્ઞાન ફક્ત વાંચવાનું નહીં હોય, જોવાનું પણ હશે.
7: મેડમ, ચાવી તમારી પાસે રહેશે?
2: ચાવી મારી પાસે રહેશે, પણ લેબની અસલી ચાવી બાળકોના સવાલો હશે.
3: મેડમ, શું આપણે આજે જ માઇક્રોસ્કોપ જોઈશું?
2: હા, અને આપણે એ પણ શીખશું કે વિજ્ઞાન ડરાવનારી વસ્તુ નથી, સમજવાની વસ્તુ છે.
0: ઘણીવાર વિકાસ એક ચાવીથી શરૂ થાય છે, પરંતુ તે ચાવી બાળકોના હાથમાં ત્યારે આવે છે જ્યારે સુવિધા વાસ્તવમાં ચાલુ થાય છે.
1: PMJVK નો બીજો એક મહત્વપૂર્ણ સ્તંભ સ્વાસ્થ્ય છે. ઘણા વિસ્તારોમાં સ્વાસ્થ્ય કેન્દ્રો છે પણ ઉપકરણો નથી. ઘણા વિસ્તારોમાં ભવન છે પણ પૂરતા ઓરડા નથી.
0: આનું પરિણામ એ આવે છે કે નાની બીમારી પણ મોટી બની જાય છે, કારણ કે તપાસ સમય પર થતી નથી. ગર્ભવતી મહિલાને દૂર જવું પડે છે. વૃદ્ધોની દવા સમય પર મળતી નથી.
1: જ્યારે સ્વાસ્થ્ય સુવિધાઓ નજીક આવે છે ત્યારે ખર્ચ ઘટે છે અને ભરોસો વધે છે. અને ભરોસો વધવાનો અર્થ એ છે કે લોકો સમય પર ઇલાજ કરાવવા લાગે છે.
8: બેટા, આ કાપલી વાંચી હતી, ડોક્ટરે શું લખ્યું છે?
1: અમ્મા, તમારે નિયમિત દવા લેવાની છે, અને હવે નવી તપાસ સુવિધા શરૂ થવાની છે તો તમારે શહેર નહીં જવું પડે.
8: શહેર જવામાં પૈસા લાગે છે, સાથે કોઈ જોઈએ. હવે પાસે હશે તો સારું થશે.
1: હા અમ્મા, હવે તમારો ઇલાજ અહીં તમારી પાસે જ થશે, તમારે ચિંતા કરવાની જરૂર નથી. ઘણીવાર વિકાસનો અર્થ હોય છે દવા સમય પર મળી જવી, અને આને પૂરો કરે છે પ્રધાનમંત્રી જન વિકાસ કાર્યક્રમ.
0: PMJVK માં દેખરેખનું મહત્વ એટલા માટે છે જેથી કામ સમય પર અને સાચી ગુણવત્તા સાથે થાય.
1: જ્યારે નિર્માણના અલગ અલગ તબક્કા નોંધાય છે ત્યારે વિલંબ અને ખામી પકડમાં આવે છે, અને જ્યારે ખામી પકડમાં આવે છે ત્યારે સુધારવાની શક્યતા વધે છે.
0: યોજનાનો લાભ ત્યારે જ પૂર્ણ થાય છે જ્યારે ભવન બનીને ખાલી ન રહે, તેથી સંચાલન અને જાળવણીની વ્યવસ્થા પહેલેથી નક્કી હોવી જરૂરી છે.
1: PMJVK આપણને એ યાદ અપાવે છે કે ઇમારતો ફક્ત ઈંટોથી નથી બનતી, ઇમારતો ઇરાદા, યોજના અને જવાબદારીથી બને છે. PMJVK જ્યાં સુવિધા બને છે ત્યાં ભવિષ્ય બને છે. હવે અમને આજની કડી સમાપ્ત કરવાની રજા આપો. આગામી કડીમાં તમને ફરી મળીશું એક નવી ઉમેદ અને વિશ્વાસ સાથે.
0: નમસ્કાર.

શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા પ્રાયોજિત કાર્યક્રમ મિનિસ્ટ્રી ઓફ માઇનોરિટી અફેર્સ, પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. ફિલ્મ ગીતોનો કાર્યક્રમ મનોરંજનના શ્રેષ્ઠ ભાગમાં આપનું સ્વાગત છે. કાર્યક્રમમાં આગળ સાંભળીએ એક ચતુરનાર ફિલ્મનું આ ગીત કૈલાશ ખેરના અવાજમાં.

દોસ્તો, કાર્યક્રમ આગળ સાંભળીએ. હંસિક આયર અને તેને કહેવાન ઇંગલેમના યુગલ સ્વરમાં ફતેહ ફિલ્મનું આ ગીત.

ઉનાળામાં જ્યારે 40ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી ન થાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા

કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે

0: કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે બધું લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત. ઉનાળામાં જ્યારે 40ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી ન થાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલા લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે બધું લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
1: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો ફિલ્મી ગીતોનો કાર્યક્રમ મનોરંજન. કાર્યક્રમમાં આગળ સાંભળીએ મધુબંતી બાગચી અને સુમંતો મુખર્જીના યુગલ સ્વરમાં હાઉસફુલ 5 ફિલ્મનું આ ગીત. સંગીત આપ્યું છે વ્હાઇટ નોઇઝ કલેક્ટિવે અને શબ્દ કુમારના.

સચિન જિગર, વિશાલ મિશ્રા, અમિતાભ ભટ્ટાચાર્ય અને યુગલ શર્મા આપ સાંભળી રહ્યા હતા પરમ સુંદરી ફિલ્મનું આ ગીત. સંગીત સચિન જિગરનું, શબ્દ અમિતાભ ભટ્ટાચાર્યના. કાર્યક્રમમાં આગળ સાંભળીએ જુબિન નુત્યાલના અવાજમાં રેડી ટુ ફિલ્મનું આ ગીત.

0: શ્રોતા મિત્રો, કાર્યક્રમનો અંતિમ ગીત આપ સાંભળી રહ્યા હતા લકી અલીના અવાજમાં, ફિલ્મ દો ઓર દો પ્યાર. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ફિલ્મી ગીતોનો કાર્યક્રમ મનોરંજન, પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.

0: જિંદગીની ભાર.
1: નઈનો ખાતરનો કમાલ, ખેતર ખેડૂત સૌ બને ખુશહાલ.
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.

0: નઈનો ખાતરનો કમાલ, ખેતર ખેડૂત સૌ બને ખુશહાલ.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.

0: આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર છે. પ્રસ્તુત કરીએ છીએ કાર્યક્રમ અતીતના ઓવારેથી.
1: એક એવા કલાકારને આપની સામે અમે લઈને આવી રહ્યા છીએ જેમને માટે આપના તરફથી અમને અનેક પત્રો મળતા રહ્યા છે કે એ મહેમાનને કભી કભીમાં ક્યારેક તો લાવો જ. એ કોણ હશે, કયા ક્ષેત્રમાંથી છે એ પરિચય આપવાની મારે કદાચ જરૂર પણ નહીં પડે, કારણ કે એમનું વ્યક્તિત્વ, એમનો અવાજ, એમની રજૂઆત પોતે જ એમનો પરિચય છે. એટલે વચ્ચેથી મને એમ છે માઇક્રોફોન પાસેથી પહેલાં હું પોતે ખસી જાઉં અને આપની સામે સીધા જ એમને રજૂ કરી છું.
2: ઓહો હો હો હો, શું નામ રાખ્યા છે! આમ તો મને ખબર છે, કારણ કે આકાશવાણીના શ્રોતા મિત્રોમાં ભરતભાઈ યાજ્ઞિકનું નામ કંઈ પૂછવાની જરૂર ન હોય. પણ શ્રોતા મિત્રો, માફ કરજો, મને ટેવ પડી ગઈ છે કે ઓહો હો શું નામ રાખ્યા છે એમ પૂછવાની ટેવ પડી ગઈ છે. એટલે પૂછી લઉં છું કે ભરતભાઈ, તમારું નામ હું જાણું છું, છતાં પૂછું છું કે ભરતભાઈ બોલો, શું પૂછવું છે?
3: હા દરવેશભાઈ, સૌ પહેલા તો આપનું કભી કભીના આંગણામાં તમામ શ્રોતાઓ તરફથી અને આકાશવાણી તરફથી હાર્દિક સ્વાગત કરીએ છીએ. આકાશવાણીમાં પહેલા પણ આવી ચૂક્યા છો, મુલાકાતો પણ આપી ચૂક્યા છો, પરંતુ આજે આ શ્રેણી જે શ્રોતાઓ માટે રજૂ થાય છે તે એક અનેરી લોકપ્રિય શ્રેણી છે, અને એ શ્રેણીમાં આપને લાવવા માટે થઈને અનેક શ્રોતા મિત્રો અનેક સમયથી અમને કહેતા રહ્યા છે. હવે આજે મોકો એ છે કે એક તરફ વિશ્વ ફિલ્મે પોતાના 100 વર્ષ ગયા ડિસેમ્બરમાં પૂરા કર્યા છે,
2: બરાબર છે.
3: ભારતીય સિનેમાએ પણ ગઈ 7 જુલાઈએ 100 વર્ષ પૂરા કર્યા છે,
2: બરાબર છે.
3: અને એની સામે ગુજરાતી ફિલ્મ જગતે પોતાના અસ્તિત્વના 62 વર્ષ પૂરા કર્યા છે,
2: બરાબર છે.
3: 1932માં પહેલી ફિલ્મ આવી, નરસિંહ મહેતા, ગુજરાતીમાં સીધી બોલતી ફિલ્મ જ બની હતી, અને ત્યારથી છેક 1996 સુધી અત્યાર સુધી એ યાત્રા ચાલુ છે. એ યાત્રામાં અમને ખૂબ જ આનંદ છે કે અમારા પોતાના રમેશ મહેતા પણ પોતાનું કંઈક યોગદાન આપવા માટે બહુ સફળ થયા છે. રમેશભાઈ,
2: ધન્યવાદ ભાઈ, આપી દઉં તમને. તમે બધો મને આટલો બધો બિરદાવો છો એટલે પ્રથમ તો તમારો આભાર માની લઉં, અને બિરદાવવાની બાબતમાં તો ભરતભાઈ હું તમને એટલી વાત કરું કે હું તો ગુજરાતનો બચ્ચું અને ગુજરાતી પિક્ચરોના ક્ષેત્રે, ગુજરાતી ચલચિત્રના ક્ષેત્રે જે કાંઈ નાચ્યો, જે કાંઈ મેં કર્યું, તે જેમ માતા પિતા એક નાના બાળકના નૃત્યને, ડાન્સને, વાણીને, કાલી ઘેલી બોલીને સ્વીકારીને હસી પડે, એમ ગુજરાતના તમામ પ્રેક્ષકોએ મને ખૂબ વ્હાલપૂર્વક સ્વીકાર્યો છે. અને તમે મને કહો છો કે આટલા વર્ષ પૂરા કર્યા છે, મને તો ખબર નથી, હું તો આંખ મીચીને ઉઘાડું ત્યાં આટલા બધા વર્ષ થઈ ગયા,
3: બરાબર.
2: હા, તો એ બધો આભાર પ્રેક્ષકો અને શોભા શ્રોતા મિત્રોનો છે, વધારામાં પ્રોડ્યુસરો, દિગ્દર્શકો, સાથી કલાકારો, ટેકનિશિયનો, અને આજે મને આ બધી વાત કેવડાવનાર આકાશવાણી અને ભરતભાઈ યાજ્ઞિકનો આભાર છે.
3: રમેશભાઈ, આપનું પોતાનું સૌથી પહેલું ગુજરાતી ફિલ્મ કયું?
2: હાલ્યો એ કહું, હું પહેલા તો રાજકોટમાં નાટકો કરતો,
3: બરાબર.
2: અને નાટકો કરતો કરતો ઇન્ડિયન નેશનલ થિયેટરમાં મુંબઈ ગયો, અને મુંબઈમાં ત્યાં લગભગ 10-12 વર્ષ તપશ્ચર્યા કરી, સેટિંગમાં કામ કર્યું, લાઇટમાં કામ કર્યું, પછી પાછો એકેડેમીમાં ભણ્યો, ગુજરાત દિલ્હી નાટ્ય સંઘની એકેડેમીમાં ભણીને ત્યાં ડિપ્લોમા મેળવ્યો, આર્ટ ઓફ એક્ટિંગ, આર્ટ ઓફ લાઇટિંગ, આર્ટ ઓફ રાઇટિંગ, આર્ટ ઓફ ડિરેક્શન, બધા જ વિભાગો, સ્ટેજ ક્રાફ્ટ,
3: બરાબર.
2: એટલે કોઈ વિભાગ એવો બાકી નહીં જેમાં ભણવાનો ન આવે, તેનો ડિપ્લોમા લીધો, અને ત્યાર પછી પ્રેક્ટિકલ કર્યા. એમ કરતા કરતા પાછું લખવાનું કામ તો ચાલુ જ હતું, નાટકો. તે અચાનક પરિચય થયો, અને એમાંથી જસુભાઈ ત્રિવેદીએ પહેલું પિક્ચર મને લખવા અને અભિનય કરવા માટે આપ્યું, તે ફિલ્મનું નામ છે તે હસ્તમેળાપ, 1969માં.
3: અને ત્યારથી ગુજરાતી ફિલ્મ સાથે તમારો હસ્તમેળાપ થયો.
2: હસ્તમેળાપ એટલે સાહેબ, હું એમ કહું છું કે લાકડા જેવો હજી ઉદય છૂટા જડા નથી ત્યાં,
3: એમ ને? અને અમે ઈચ્છીએ કે ક્યારે પણ થાય જ નહીં,
2: તમારા આશીર્વાદ મળે,
3: આ જીવન આ સંબંધ બરાબર બંધાયેલો રહે. કારણ કે પ્રેક્ષકો પણ એ ચાહે છે કે રમેશભાઈ હંમેશા પડદા ઉપર હસતા રહે અને સૌને હસાવતા રહે.
2: એ પ્રેક્ષકોનો પ્રેમ છે, અને પ્રેક્ષકોના

0: નૈનો ખાતરનો કમાલ, ખેતર ખેડૂત સૌ બને ખુશહાલ.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને

0: શ્રોતાઓના આશીર્વાદ આંખ માથા ઉપર ચડાવું છું.
1: રમેશભાઈ, આ હસવાનું કાર્ય અને હસાવાનું કાર્ય લાગે છે કેવું?
0: અરે ભાઈ, આ જગત એટલું દુખી છે, કહ્યું છે કે નાનક દુખિયા સબ સંસાર.
1: બરાબર,
0: કોઈને કોઈની વાતનું કોઈ વાતનું દુઃખ તો હોવાનું જ. તો એ દુઃખને મટાડવા સાધુ સંતો પાસે જાય, કોઈ ચમત્કારિક બાવાઓ પાસે જાય, અનેક પ્રકારની અંધશ્રદ્ધાઓના આશરાઓ લીએ, એ પણ હસી ન શકે.
1: સાચું,
0: એને માટે તો એને ગુજરાતી ફિલ્મની કોઈ ટિકિટ લેવી પડે કે જેમાં રમેશ મહેતા નામનો એનો માણસ કામ કરતો હોય.
1: બરાબર,
0: અને ત્યારે એ બધા જ દુઃખ ભૂલીને કે આવડો આ આવે છે ને તો મજા આવી જાય છે, ઘડીક વાર ટિકિટના પૈસા વસૂલ કરાવી જાય છે. હે, એનો પ્રેમ છે મારી કાલી ઘેલી વાણી ઉપર, મારા નાખી દીધેલા લટકા નટકા ઉપર, પણ મને બાળક સમજીને માફ કરીને મારા પર હસી પડે છે. એટલે એ જે હસી પડે છે ને, એ ક્યારેક ક્યારેક થિયેટરમાં છાનો મનો ઉભો રહીને હું જોઉં છું ને, ત્યારે મને ઈશ્વરનો સાક્ષાત્કાર થતો હોય ને એવું લાગે. મને એમ થાય કે મારું જીવન ધન્ય. અરે આટલો દુઃખી સમાજ, હે, આટલા રૂપિયા ખર્ચીને લાઈનમાં ઉભારીને ટિકિટ લઈને અંદર આવીને પોતાનું દુઃખ ભૂલી શકે છે, ખુલ્લા દિલે હસી શકે છે, પછી અબાલ વૃદ્ધ બાળક કે ગમે તે.
1: બરાબર. રમેશભાઈ, તમારા પોતાના આદર્શ હાસ્યકાર કોણ ફિલ્મમાં?
0: કયા ક્ષેત્રની?
1: તમે જ્યારે નાના હશો અને ફિલ્મો જોતા હશો, હિન્દી કે અંગ્રેજી કે કોઈ પણ, તેવા કયા હાસ્યકારે તમારા ઉપર પ્રભાવ પાડ્યો અને એમ થયું કે કોઈક દિવસ હું આના જેવો થાઉં તો સારું, એવું ક્યારે થયું?
0: એક અજાણ્યું નામ છે ઇંગ્લિશ પિક્ચરોનું, ચાર્લી ચેપ્લિન તો સર્વમાન્ય છે જ.
1: બરાબર.
0: પણ એક રેડ સ્કેલ્ટન હતા અને એક હેરોલ્ડ લોઇડ હતા, એક બીજા એક નાના કદના આર્ટિસ્ટ હતા. આ આમની જે છે ને તે એમની લાક્ષણિકતા જે છે, સહજ ભાવે પ્રગટ થતી, કઈ પણ જાતની એરેન્જમેન્ટ વગર,
1: વગર
0: કોમિક કરવાનો પ્રયત્ન કર્યા વગર જે હાસ્ય ઉત્પન્ન થાય છે નૈસર્ગિક પરિસ્થિતિમાંથી, નૈસર્ગિક હાવભાવમાંથી, નૈસર્ગિક અભિનયમાંથી.
1: બરાબર.
0: એક બીજું નામ પણ છે, તે તમને યાદ આવશે તો કહીશ.
1: બરાબર. હા, અહીંયા છે પણ ઓઠે નથી, એવું ખરું?
0: હા, એવું ખરું. એટલે એવા બે ત્રણ આદર્શો છે.
1: અને હિન્દી કે ગુજરાતી ફિલ્મોમાં?
0: એમાં મને થોડી ઘણી અસર, ગુજરાતીમાં તો મને થોડી ઘણી અસર કરી હોય તો માસ્ટર ધોળિયા, તે પછી છગનભાઈ આવ્યા. પણ છગનભાઈની અને મારી સ્ટાઇલ જુદી. એટલે છગનભાઈ મને બહુ જ ગમે, એમનો આ એમના જે હાસ્ય અભિનય હતો તે મને બહુ જ ગમે.
1: બરાબર.
0: હું એમને જોયા કરું, પણ માસ્ટર ધોળિયા એની સ્ટાઇલ અને એની વાતો મને વધારે ગમતી, છગનભાઈની તો ગમતી.
1: બરાબર.
0: છગન રોમિયો.
1: એટલે પહેલી ફિલ્મ હસ્તમેળાપ માં જ અભિનેતા અને લેખક બંને તરીકેની ભૂમિકાઓ રમેશભાઈએ ભજવી.
0: જી હા.
1: અને ત્યાર પછી તો એક સાતત્ય, સતત સતત સતત ફિલ્મો ચાલતી જ રહી.
0: હા, પછી તો એવું થયું કે હું નાટકો બી આઈએનટીમાં કરતો, નાટકોમાં અભિનય કરતો, હે, પહેલા પડદા પાછળ હતો, હે, પછી પડદાની આગળ મને પ્રવીણ જોશી લઈ આવ્યા.
1: બરાબર.
0: ને પછી જે એ જે નાટકો જોતા ગયા દિગ્દર્શકો, ત્યારે એને એમ થયું કે અહીંયા કંઈક કોક પડ્યું છે. અને એ દિગ્દર્શકો ફિલ્મના એ નાટકો જોવા આવે ને પછી મને ખેંચતા ગયા. એમાંથી એક નાટક ગૃહ લક્ષ્મી કરીને હતું, એમાં એ રવિન્દ્રભાઈ અને એમના પત્ની ખાસ જોવા આવ્યા, એમાં હું એને પસંદ પડી ગયો.
1: બરાબર.
0: તો મને લઈ ગયા એક રોલ કરવા સુધીર શેઠનો, અને હું ત્યાં ગયો ત્યારે મને સ્ક્રિપ્ટ ને એ બધું ત્યાં હતું. હા, તો કોઈ કેટલાક પરિચય આપ્યો કે રમેશ મહેતા લખે છે પણ ખરા. હે, તો મેં જેસલ તોરલ લખ્યું, એમાં મને સધીર શેઠનો રોલ કરવાને બદલે એક કોમેડિયનનો રોલ આપ્યો.
1: બરાબર.
0: અને જે હકીકતે મારા લોહીમાં એ જ હતું, હસવું, હસાવવું, હસતા રહેવું, હસાવતા રહેવું, જિંદગીનો બોજ.
1: દોડવું તો ને ઢાળ મળી ગયો,
0: એમાં દોડવું તો ને ઢાળ મળ્યો, ને રોવું તો ને પિયરિયા મળ્યા.
1: બરાબર.
0: એ પછી જેસલ તોરલ થયો, અને જેસલ તોરલ પછી તો એ ને તમારે લાઈન લાગી.
1: બરાબર. હવે રમેશભાઈ, એક આ ક્ષેત્રના જે થોડાક વિવેચકો છે કે સમીક્ષકો છે કે થોડાક ખેણાણ કરેલા માણસો છે, એ લોકો એમ કહે છે કે ગુજરાતી ફિલ્મે બે જાતના રંગ જોયા છે. એટલે કે જો ખેલ જગતની વાત કરીએ તો બે જાતની ઇનિંગ રમી છે. એક તો નરસિંહ મહેતાથી જાણે એક શરૂઆત થઈ અને એક પહેલી ઇનિંગ રમાઈ, પરંતુ બીજી ઇનિંગ જે ગુજરાતી ફિલ્મ જગતની છે એ જેસલ તોરલથી શરૂ થઈ, એટલે કે આપે જે વાત કરી રવિન્દ્રભાઈ દવે એ ફિલ્મના માધ્યમથી બીજી ઇનિંગ ચાલુ

0: થઈ તો આપ સહમત છો આ વાત સાથે?
1: ના, કારણ કે ઇનિંગમાં 11 ખેલાડી રમે અને ઇનિંગનું સાતત્ય હોય, એક બે ખેલાડી રમીને વ્યા જાય ને પછી વળી બે વર્ષે ત્રણ વર્ષે પાછા બીજા ખેલાડી રમવા આવે તો એ ઇનિંગ નથી થઈ.
0: બરાબર,
1: આપણને એમ કે સારા લાગ્યા તો આપણે એને રમતા જોયા, એટલું જ. એ ઇનિંગ નથી કહેવાતી.
0: બરાબર,
1: એ એક પ્રસંગોપાત રમાતા બે ત્રણ સારા પ્લેયરોની વાત છે. ઇનિંગ કેવી હોય તો 11 ખેલાડી જુદી જુદી રીતે રમતા જોવા મળે આપણને, અને એનું સાતત્ય ચાલે. પછી આ એક મેચ જીત્યો, પછી બીજો મેચ જીત્યો, પછી ત્રીજો મેચ જીત્યો, કોક મેચમાં હાર્યા, ભલે હાર્યા ભલે જીત્યા, પણ રમે તો 11 ખેલાડી.
0: ક્યાંક સેન્ચુરી થઈ, ક્યાંક હેટ્રિક થઈ,
1: ક્યાંક કઈ થયું, ક્યાંક કામ થયું, પણ એનો ટેસ આવે.
0: બરાબર,
1: ભરતભાઈ હસ્તમેળાપમાં હું પહેલી વાર દાખલ થયો ત્યારે ફિલ્મ ક્ષેત્ર સાથે મારી સગાઈ થઈ, કે જસુભાઈ ત્રિવેદીએ કરી. જસુભાઈ ત્રિવેદી નામના આપણા ડાયરેક્ટર છે, એમના હતા હસ્તમેળાપના, એમાં મારી ફિલ્મ ક્ષેત્ર સાથે સગાઈ થઈ.
0: ગોળ ખાધો ત્યારે,
1: ગોળ ને ધાણા બે ખાધા.
0: બરાબર,
1: એ હગાઈ થયા પછી ભાઈ આ જેસલ તોરલ માંથી તો લગ્ન થઈ ગયા.
0: બરાબર,
1: તે સંસાર એવો જામી ગયો કે છોકરાનો પાર ન રહ્યો. અત્યારે 300 ફિલ્મ થઈ ગઈ છે.
0: વાહ વાહ, ક્યા વાત.
1: હા, પછી તો એ જે ચાલ્યું એમાં મેં તમને કીધું કે મારે વસ્તી વધારો થઈ ગયો છે ગુજરાતી ફિલ્મનો, સરકાર મારા ઉપર કાયદો લેવે એવું મને લાગે છે કે હવે તો વસ્તી વધારો બંધ કરે.
0: એટલે 11 ખેલાડીને બદલે 1100 જેવું થઈ ગયું,
1: મીંડા ચડી ગયા.
0: બરાબર, એટલે આપનું કેવું એમ છે કે જે ફિલ્મ જગતનો જે પહેલો દોર ગુજરાતી ફિલ્મ જગતનો હતો એ છૂટા છવાયા ઝાપટા જેવો રહ્યો? થોડા છૂટા છવાયા નિર્માતા નિર્દેશકો અને કલાકારોએ પ્રયત્નો કર્યા, પરંતુ હસ્તમેળાપ અને જેસલ તોરલ થી એક જે સાતત્ય આ ક્ષેત્રમાં રહ્યું છે જે હજી સુધી ટકી રહ્યું છે
1: અત્યાર સુધી, આ 96 સાલ સુધી આપણે તમે હું બે જણા સાથે બેઠા છીએ ત્યાં સુધી ગુજરાતી પિક્ચરો સિલ્વર જ્યુબિલી થાય છે.
0: બરાબર, હવે એની સાથે એક બીજી વાત પણ છે કે પહેલી જેને ઇનિંગ ન કહીએ પણ છૂટા છવાયા પ્રયત્નો થયા, એ પ્રયત્નોમાં કેટલીક ફિલ્મો એવી હતી જેમ કે ગુણસુંદરી, નસીબદાર કે વેવિશાળ, આવા જે એક પિક્ચરનો જે એક માહોલ બનેલો હતો,
1: ગાડાનો બેલ,
0: ગાડાનો બેરા, તો એવો માહોલ આજે ખરેખર તમે જેને પહેલી ઇનિંગ કહો છો એમાં બની નથી શક્યો એવું લાગે છે. એમ શા માટે બન્યું?
1: પહેલી ઇનિંગની તો આપણે વાત કરી દીધી કે પહેલી ઇનિંગ નહીં પણ છૂટા છવાયા પ્રયત્નો હતા,
0: પણ એ પ્રયત્નો સારા રહ્યા,
1: ઘણા સારા રહ્યા
0: પ્રમાણમાં.
1: હા હા, જરૂર.
0: તો એવા પ્રયત્નો આ ઇનિંગ જ્યારે ખરેખર રમાય ત્યારે કેમ નથી થયા?
1: ના, ત્યારે તો થયા, તો જ તો ઇનિંગ રમાણી ભરતભાઈ.
0: જેમ કે
1: જેસલ તોરલ થી જે શરૂ થયું એક વાતાવરણ બન્યું જેસલ તોરલમાં. એમાં થયું શું કે એ અગાઉની જે ઇનિંગ રમાયેલી ને તે મુંબઈને ધ્યાનમાં રાખીને રમાયેલી.
0: બરાબર,
1: મુંબઈના કુટુંબો, અમદાવાદના કુટુંબો, મુંબઈની ભાષા, અમદાવાદના કુટુંબો, શ્રીમંત કુટુંબો,
0: શહેરી સંસ્કૃતિ પૂરતી
1: મર્યાદિત રહી, જેથી કરીને નાનામાં નાનો માણસ લાઈનમાં ઉભો રહીને ટિકિટ લેવાનું એને મન ન થાય. કારણ કે મારા ઘરમાં આવા પ્રસંગો નથી બનતા, મારું ઘર આવું મહેલાત જેવું નથી, મારા ઘરમાં આ લોકો જે લુગડા પહેરે છે, કપડાં પહેરે છે તેવા કપડાં નથી, મારા ઘરમાં જે લોકો આ રીતે લગ્ન કરે છે તેવા લગ્ન તે રીતે નથી થતા. અમે એવા ઘરમાં ને એવી રીતે જીવનારા માણસો છીએ જે લોક સંસ્કૃતિ, લોક જીવનને જીવનારા માણસો હતા. ખાલી એની વાતો કરનારા નહીં, ખરેખરા અર્થમાં પોતાનું લોકજીવન જીવનારા હતા. જે લોકો આ આખા આખી આ પ્રયત્નોથી દૂર રહ્યા,
0: આ પ્રવાહમાં ન આવ્યા,
1: પ્રવાહમાં નહીં આવ્યા, એમને આ ગમ્યું નહીં, એમને આ કપડા ન ગમ્યા, એમને આ રીતરિવાજ ન ગમ્યા, એમને આ રીતભાત ન ગમી, એમને આજે શુદ્ધ ગુજરાતી ચોખ્ખી ભાષામાં બોલાતું તે ભાષા નહીં ગમી, આ અમારી ભાષા નથી, ત્યાં સુધી દૂર રહ્યા. એને જયારે એમ લાગ્યું જેસલ તોરલમાં આ અમારી ભાષા, આ અમારા કપડા, આ અમારી સંસ્કૃતિ, આ અમારા ગીતો, આ અમારા ભજન, જેસલ કરી લે વિચાર, માથે જમકેરો માર, હે, તો એને એમ લાગ્યું કે આ અમારું છે.
0: બરાબર,
1: અને એમ એ અમારું લાગ્યું એટલે ટોળે ટોળા એક પછી એક આવવા માંડ્યા અને સિલ્વર જ્યુબિલી ગુજરાતી ફિલ્મો થવા માંડી. તે જે વાત, તે જે સંસ્કૃતિ, તે જે લોકજીવનનો ધબકાર, લોકજીવનની વાસ્તવિકતા, એ જે આ રવિન્દ્ર દવેના આ ઇનિંગમાં જે આવ્યા તે અગાઉ નહોતા આવ્યા.
0: હવે આપણે જે હમણાં છેલ્લે છેલ્લે નામ લીધું રવિન્દ્રભાઈ દવે, એમના કાર્યક્ષેત્ર ઉપર જ આપણે આવવાની નેમ છે. રવિન્દ્રભાઈએ 1942-43 થી પોતા

0: કારકિર્દી ચાલુ કરી લાહોરમાં પંચોલી ફિલ્મ્સમાં હતા એમના મામા સાથે, દલસુખ પંચોલી સાથે ત્યારથી. અને એમનું પહેલું સુપરહિટ પિક્ચર નગીના નાસિર ખાન અને નૂતનને લઈને એમણે 1951માં બનાવ્યું. ત્યાર પછી પણ સટ્ટા બાજાર અને દુલ્હા દુલ્હન, રાજેશ ખન્નાને લઈને રાસ બનાવ્યું, એટલે ઘણા હિન્દી પિક્ચરોમાં એમનું જબરદસ્ત પ્રદાન રહ્યું છે. અને જેસલ તોરલથી એક સ્વિચ ઓવર કહી શકાય પ્રાદેશિક ફિલ્મ, ગુજરાતી ફિલ્મ ક્ષેત્રે એમનું પદાર્પણ થયું. અને સંયોગ એક તરફ એવો બને છે કે આ બાજુથી રમેશ મહેતાનું પણ પ્રદાન એ જ ફિલ્મથી શરૂ થઈ ગયું, રવિન્દ્રભાઈની સાથોસાથ. તો રવિન્દ્રભાઈએ જે પોતાનું પ્રદાન ગુજરાતી ફિલ્મોમાં આપ્યું છે એ આપની દ્રષ્ટિએ કઈ રીતે મૂલવી શકાય?
1: આમાં શું છે ભરતભાઈ, હું તમને હાવ સ્વાભાવિક વાત કરું ને, તો નોકરીમાં બદલી થાય.
0: બરાબર.
1: આજે આ ગામે નોકરી કરતા હોય, પછી ગમે એવા મોટા ઓફિસર હોય, તો એની બદલી થાય બીજે ગામ.
0: બરાબર.
1: એમ રવિન્દ્રભાઈની બદલી હિન્દી ફિલ્મમાંથી
0: ગુજરાતી
1: ફિલ્મમાંથી, મારી બદલી નાટકના ક્ષેત્રમાંથી
0: ગુજરાતી
1: ફિલ્મના ક્ષેત્રમાં, એટલે ગુજરાતી ફિલ્મના ક્ષેત્રમાં થઈ.
0: બરાબર.
1: હવે બે જણાની બદલી થઈને મળ્યા અમે. અમે એવા મળ્યા કે જે મેં અગાઉ વાત કરી, હતા મેળા મહાગાઈ થઈને રવિન્દ્રભાઈ લગ્ન કરાવી નાખ્યા ગુજરાતી ફિલ્મ આરે, ફિલ્મ ઇન્ડસ્ટ્રી આરે, એટલે એ બદલી થઈ.
0: બરાબર.
1: કાર્યક્ષેત્રની એટલે માધ્યમની, એમને માટે ભાષાની બદલી થઈ, મારે માટે માધ્યમની બદલી થઈ. અને અમે બે એકબીજાને અનુકૂળ આવ્યા. મારું લખાણ એમને એવી રીતે પસંદ પડ્યું કે એને પિક્ચરાઇઝ કરવામાં એને એટલો બધો આનંદ આવતો હતો, એને એમ થતું હતું કે આ હું જે હળવદમાં સૌરાષ્ટ્ર ક્યારેક જોયેલો છું કે હું ગુજરાત ક્યારેક જોયેલો છું, એ માણસ તો આ સીનોમાં બતાવે છે, સીનોમાં લખે છે, હવે મારે એ સીનોમાં લખાયેલું ગુજરાત સૌરાષ્ટ્ર મારે લોકોની સમક્ષ એક દિગ્દર્શક તરીકે પ્રત્યક્ષ રૂપે ચિત્રીકરણ કરીને લોકોની પાસે મૂકું. હે, એને માટે હું રવિન્દ્રભાઈ માટે ગીતો ગોતી આવું, લોકગીતો ગોતી આવું, તળના ગીતો ગોતી આવું. હા, એ કે મને ઘણી વખત યાદ છે ભરતભાઈ કે રાતના મને કોઈ સરસ ગીત મને યાદ આવે ને કે આ લોકગીત લઈ લેવા જેવું છે, તો કેટલીક વખત સિચ્યુએશનો ન હોય, ફિલ્મનું નક્કી ન હોય, અને હું રાતના રવિન્દ્રભાઈને એમના ઘેરે બાંદરા ફોન કરું કે રવિન્દ્રભાઈ એક લોકગીત બહુ સરસ છે, આપણે રેકોર્ડ કરાવી લઈએ. તો મને એ પૂછે એની ટેલ ક્યાં નવું તો એમની સ્ટાઇલ હતી એક બોલવાની.
0: બરાબર.
1: તો હું કહું આપણે એ સિચ્યુએશન ગોતી લેશું આના પછીના પિક્ચરમાં, પણ આપણે રેકોર્ડ કરાવી લઈ.
0: બરાબર.
1: તો તમે અત્યારે ફોન કરી દો ને અવિનાશ વ્યાસને, તો તમે સવારે મળી લો ને રેકોર્ડ કરાવવાની તારીખ નક્કી કરી લો. હા.

0: રેકોર્ડ કરાવી લઈએ તો મને એ પૂછે એની ક્યાં નવ રમેશ તો એમની સ્ટાઇલ હતી એક બોલવાની,
1: બરાબર.
0: તો હું કહું આપણે એ સિચ્યુએશન ગોતી લેશું આના પછીના પિક્ચરમાં, પણ આપણે રેકોર્ડ કરાવી લઈ,
1: બરાબર.
0: તો તમે ફોન કરી દો ને અવિનાશ વ્યાસને, તો તમે સવારે મળી લો ને રેકોર્ડ કરાવવાની તારીખ નક્કી કરી લો, હા બરાબર ને. ભલે, એટલે હું પાછો બીજે દિવસે અવિનાશભાઈ ને વ્યાસને મળી આવું, હા, ગીત કહી આવું, એનું શબ્દો છે, ઢાળ છે વગેરે, અને એ રેકોર્ડ થઈ જાય, પિક્ચરમાં આવે, લોકો એને હૈયે ઉપડ્યું ન ઉપડે, હૈયે એટલું એટલું વધારે. આ જે કોમ્બિનેશન, આ જેને કહેવાય એકતા અથવા અમારા બે ની વિચારસરણીનું મિલન
1: થવા લાગ્યું, બરાબર. હવે એક એ વસ્તુ પણ છે કે રમેશભાઈ નાટકના ક્ષેત્રમાંથી બદલી પામીને ગુજરાતી ફિલ્મ પર ગયા,
0: બરાબર.
1: પહેલી બાજુથી હિન્દી ફિલ્મનો અનુભવ મેળવીને ગુજરાતી ફિલ્મમાં પોતાનો અનુભવ રેડવા માટે થઈને રવિન્દ્રભાઈ આવી પહોંચ્યા.
0: હવે એનું એક કારણ તમને કહું, જે તમે પ્રથમ પ્રશ્ન કર્યો હતો કે રવિન્દ્રભાઈ આમ સ્વિચ ઓવર કેવી રીતે થયા,
1: બરાબર.
0: કેટલીક વખત કુદરત કાર્યક્રમો બનાવે છે, કેટલીક વખત કુદરત યોગ ઉત્પન્ન કરે છે. રવિન્દ્રભાઈ નગીના બનાવતા હતા, નગીના રીમેક, સંજય ખાન ની કઈક ડેટો નહોતી મળે એમ, તો મહિનો દોઢ મહિનો ખાલી બેસી રહેવું પડે એમ હતું. તો દરમિયાન કોઈએ એમને સજેસ્ટ કર્યું, અને મને ખ્યાલ છે ત્યાં સુધી એમના સહકાર્યકર દિનેશ રાવળે એમને સજેસ્ટ કર્યું કે ભાઈ હું એક પિક્ચર બનાવવા માંગુ છું ગુજરાતી, જેસલ તોરણ, તો હું બનાવવાનો નથી, તો હું ન બનાવો, તમે બનાવો, વચ્ચે આ દોઢ મહિનો ખાલી છે તો યુનિટ બેસી ન રહી,
1: બરાબર.
0: એટલે જેસલ તોરલ એમણે શરૂ કર્યું, પણ એ યોગ ઉભો કર્યો કુદરતે, અને ઈશ્વરીય યોગ ઉભો થાય છે એ પછી ક્યારેય હારતો નથી, પાછું વળીને જોતો નથી. અને એમાં એ દ્વારા એ સમય પસાર કરવા માટે દોઢ મહિનાનો આ જેસલ તોરલ થયું, ઈસ્ટમેન કલરમાં બનાવ્યું પહેલું પિક્ચર, હા,
1: સરસ. એટલે જેસલ તોરલ થી પછી તો એક પરંપરા સફળ ચિત્રોની ગુજરાતીમાં ચાલવા લાગી. રાજા ભરથરી, હોથલ પદમણી, કુંવરબાઈનું અમેરું, સંત સુરદાસ, માલોપતિ મુંજ, પૃથ્વીવલ્લભ, આ સુંદર ચિત્રો એમની સાથે રહીને સર્જન પામ્યા. તો લેખક તરીકે તમે એમની સાથે જોડાયા, તો કંઈ એમની સાથેના કડવા મીઠા અનુભવો કહેશો કે?
0: પ્રથમ તો ભરતભાઈ, આ જેટલા તમે નામ લીધા ને, કોઈ દિગ્દર્શક ના એક સાથે 7 પિક્ચર લાઈન થી સિલ્વર જ્યુબિલી નથી થયા,
1: બરાબર.
0: એક જ દિગ્દર્શક, એક જ રાઇટર, એક સાથે લાઈન થી જેસલ તોરલ, રાજા ભરથરી, હોથલ પદમણી, કુંવરબાઈ નું મામેરું, સેતલ ને કાંઠે, ભાદરતરા વેતા પાણી, માલવપતિ મુંજ, હા, આ એક સાથે 6-7 પિક્ચરો સિલ્વર જ્યુબિલી. કેટલીક વખત તો 42માં વીકે અમારું જ પિક્ચર, અમારે અમારું બીજું પિક્ચર આવતું હોય સેતલ ને કાંઠે કે કુંવરબાઈ નું મામેરું, તો એ પેલું આગલું પિક્ચર અમારે 42મી વીકે ઉતરવું પડે,
1: બરાબર.
0: એ પોતે નહોતું ઉતરતું,
1: બરાબર.
0: આવા આ 6-7 પિક્ચરોનો રેકોર્ડ છે કે આના પછી આ પિક્ચર રવિન્દ્રભાઈ નું તૈયાર છે, તો હવે આને 42 વીક થઈ ગયા છે કે 32 વીક થઈ ગયા. સિલ્વર જ્યુબિલી તો તમે ભૂલી જાઓ, એક પિક્ચર હોથલ પદમની તો એવું છે કે એના કેટલા વીક થયા છે કોઈને યાદ નથી,
1: બરાબર.
0: એને ગોલ્ડન જ્યુબિલી કેવી, એને સ્કાઈ જ્યુબિલી કેવી.
1: તો આની પાછળ જે સફળતાનું કંઈક તો રહસ્ય રવિન્દ્રભાઈએ નાખ્યું હશે, એ રમેશભાઈ ને મતે કહ્યું છે?
0: હા જી, બહુ સરસ સવાલ પૂછ્યો છે તમે. લેખક અને દિગ્દર્શક વચ્ચેનું એક ટ્યુનિંગ હોય છે, જે દિગ્દર્શકને એનો રાઇટર સમજી શકે, હા, એ એવા સીન એને જોઈએ કે હવે મને આવો એક સીન આપો, હવે મને આવો એક સીન આપો. દિગ્દર્શક તરીકે રવિન્દ્રભાઈની એટલી બધી ઊંચી સમજદારી હતી કે એકે એક દ્રશ્યના ચિત્રીકરણ માટે એ વાસ્તવિક ધરતીમાં જતા.
1: બરાબર.
0: જેતલ તોરલમાં અમે કચ્છની ધરતીમાં 8-10 દિવસ સુધી શૂટિંગ કર્યું,
1: બરાબર.
0: અને એ વાસ્તવિકતા જેસલ જે રીતે જાન લૂપતો, જેસલ જે રીતે વરરાજાઓને મારતો, એ બધા દ્રશ્યો અમે કચ્છના રણમાં લીધા છે સવારથી સાંજ સુધી. ઉપર ગરમી એટલી, નીચે રણની ગરમી એટલી, અને તે સમયમાં જે ફિલ્મ શૂટ કરવા માટે નેગેટિવ આવતી તે એટલી બધી લાઇટ માંગતી કે અમારી ઉપર એટલા બધા રિફ્લેક્ટરો નાખ્યા એટલે આજુબાજુમાં

0: તાપ, નીચે રણનો તાપ, ઉપર આકાશનો આ સૂર્યનો તાપ, અને આ બધાની વચ્ચે અમે કામ કરતા ઉભા હોય, અને છેક બન્ની વિસ્તારમાં કચ્છના હે સોડા ભરીને લઈ ગયા હોય, પાણી ભરીને લઈ ગયા હોય, એ તો જે જોવા આવ્યા હોય શૂટિંગ તે પી જાય, કોઈને તરસ્યા કઈ જોવાય ત્યાં રણમાં.
1: બરાબર.
0: હવે અમારે માટે ન પાણી રે, ન સો કાંઈ રે, એવી પરિસ્થિતિમાં ઘણી વખત તો શૂટિંગ કરતા. એટલે વાસ્તવિકતાના અતિશય આગ્રહી.
1: બરાબર. એટલે એને પૂર્ણપણે એ શોટ ન લેવાય ત્યાં સુધી સંતોષ ન થાય.
0: હજારો માણસોનું ક્રાઉડ ઉભું હોય, હજારો આર્ટિસ્ટો એમાં હોય, આ ઘોરાઓ બધું અહીંથી લઈ જાય, અને એની વચ્ચે ગુજરાતી પિક્ચરનું શૂટિંગ કરતા કોઈ ગરીબ અવસ્થામાં કે સમાધાન કરવા નહીં.
1: હવે એક પ્રશ્ન રમેશભાઈ એ થાય કે રવિન્દ્રભાઈની સાથોસાથ બીજા અનેક નામી નિર્દેશકોની સાથે આપે કામ કર્યું છે, તો એ બે વચ્ચેનો જે તાત્વિક ભેદ છે એ ક્યાં પડે છે? રવિન્દ્રભાઈ બીજા છે કે કંઈક જુદા પડે છે, કંઈક કોઈ રીતે?
0: ઘણી જગ્યાએ જુદા પડે.
1: જેમ કે
0: ખૂબ જ શાંત સ્વભાવ, એમને જે દ્રશ્ય ચિત્રીકરણ કરવાનું હોય એના માઇન્ડની અંદર નિશ્ચિત જ હોય, ખૂબ જ સરળ સ્વભાવ, ખૂબ જ હસમુખા.
1: એટલે રમેશભાઈ લેખક તરીકે કઈ પણ ઠસાઈ દેવાનો પ્રયત્ન કરે તો માની લેવું નહીં,
0: માની ન લે ને રમેશભાઈ ને નીચોવે.
1: બરાબર.
0: હા, રમેશ મહેતાજી મને મહેતાજી કહેતા, મહેતાજી મારું નામ મહેતાજી એને પડ્યું, એ મેં કુંવરબાઈ નું મામેરું લખ્યું ને એમાં નરસિંહ મહેતા આવે, એટલે હું ઘણી વાર એમ કહું કે એક નરસિંહ મહેતા સૌરાષ્ટ્રમાં બે પ્રખ્યાત,
1: અને એક રમેશ મહેતા,
0: અને એક રમેશ મહેતા, પણ એક આ છેડા ને એક આ છેડા.
1: બરાબર.
0: છેડા તમારે નક્કી કરવા,
1: એ આપણે પ્રેક્ષકો ઉપર
0: શ્રોતાઓ ઉપર ચડીએ. એટલે સૌરાષ્ટ્રમાં બે મહેતા પ્રખ્યાત, ત્રીજા છે પણ હવે એનું અત્યારે નામ નથી લેવું. એટલે એટલો બધો મને નીચોવે, અને એટલા પ્રેમથી મને નીચો આવવાનું એની પાસે મન થાય.
1: વાહ, ગમે પણ ખરું.
0: બહુ જ ગમે. મને એમ થાય કે હવે મને કોઈ આવા રવિન્દ્ર દવે જેવો કોઈ ડાયરેક્ટર આપે તો ફરી વાર પાછી ફિલ્મો લખું. અલબત્ત છેલ્લી બે ફિલ્મો લખી તે પણ શું હિટ જ થઈ છે.
1: હવે છેલ્લો પ્રશ્ન રમેશભાઈ.
0: જ્યાં
1: રવિન્દ્રભાઈએ ગુજરાતીમાં તો 26 જેટલા ચિત્રો બનાવ્યા,
0: હા,
1: અને એમાંથી લગભગ 25 ફિલ્મોમાં રમેશભાઈ એમની સાથે કામ કર્યું છે.
0: હા,
1: બરાબર.
0: હા,
1: પરંતુ કોઈ પણ એક જ ફિલ્મનું નામ લેવાનું કહેવામાં આવે,
0: હા,
1: કે રવિન્દ્રભાઈ સાથે મેં આ ફિલ્મ જે કરી છે હું કોઈ દિવસ ભૂલી ના શકું, એવું કઈ, એવું કયું ચિત્ર છે?
0: કુંવરબાઈનું મામેરું, ભાદર તારા વહેતા પાણી.
2: શ્રોતા મિત્રો, ફિલ્મ અભિનેતા રમેશ મહેતાની ભરત યાજ્ઞિક લીધેલી મુલાકાત આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ અતીતના ઓવારેથી, પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે પછીનો કાર્યક્રમ થોડી જ વારમાં અમારા અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી રિલે કરીશું.

0: અંતમાં આ હતી શૂન્ય પાલનપુરીની રચના. આપ સાંભળી રહ્યા હતા શિરીષ કુમાર વ્યાસને. કાર્યક્રમ સુગમ સંગીત પ્રસારણ કરવામાં આવ્યું આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી.
1: નમસ્કાર. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 11 તારીખે સોમનાથના તેમના પ્રવાસ અંગે એક સંપાદકીય લેખ લખ્યો, જેમાં તેમણે સોમનાથ અને આપણી સભ્યતાની મહાનતા અંગે આ દિવસ શા માટે મહત્વનો છે તે જણાવ્યું. પશ્ચિમ બંગાળમાં ભાજપના કેન્દ્રીય નિરીક્ષક અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે કોલકાતામાં ધારાસભ્ય દળના નેતાની પસંદગી માટે પાર્ટીના નવનિયુક્ત ધારાસભ્યો સાથે મુલાકાત કરશે. નેપાળના પોખરામાં ફેવા તળાવમાં ફસાયેલા 5 ભારતીય પ્રવાસીને બચાવાયા. ગાંધીનગરમાં ભાજપ સંસદીય બોર્ડની બેઠકનો આજે છેલ્લો દિવસ. સૌરાષ્ટ્ર અને વડોદરાની બાકી રહેલી મહાનગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયત તથા નગરપાલિકાના હોદ્દેદારો અંગે ચર્ચા થશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગાંધીનગરથી અમદાવાદ મેટ્રો ટ્રેનમાં સામાન્ય નાગરિકની જેમ મુસાફરી કરી. ડાંગમાં આહવાથી બોરખેત માર્ગ પર કાર અને મોટરસાયકલ વચ્ચે અકસ્માત થતાં 2 યુવકના ઘટનાસ્થળે મોત. વલસાડના ધરમપુર અને કપરાડામાં વરસાદી ઝાપટા પડતા ખેડૂતો ચિંતામાં મુકાયા. ભારતની વિમાન કંપની ઇન્ડિગો આગામી 15 જૂનથી નોઇડા આંતરરાષ્ટ્રીય વિમાનમથકથી વાણિજ્યિક ઉડાન સેવા શરૂ કરશે. હવે છુપાઓ નહીં, નિદાન વિહોણાને શોધો, વણ ઓળખેલાને સહારો આપોની વિષયવસ્તુ સાથે આજે વિશ્વ થેલેસેમિયા દિવસ મનાવાશે.

0: કેરલમ, માહે, દક્ષિણાંત્રી, કર્ણાટક, તમિળનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં આજથી બે દિવસ ભારે વરસાદની આગાહી. રાજ્યમાં આગામી 48 કલાક બાદ ગરમી વધવાની શક્યતા. આઈપીએલમાં આજે દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે દિલ્હીમાં મુકાબલો. આગામી 12 તારીખથી સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા ડેમુ ટ્રેનને કાયમી ધોરણે ચલાવાશે. હવે પછી આપ 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા રજૂ કરીએ છીએ ફિલ્મ સંગીત કાર્યક્રમના પ્રારંભે સાંભળશો ફિલ્મ મેટ્રો ઇન્દિનોનું ગીત વિશાલ મિશ્રાના સ્વરમાં.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
1: વાદો સે નહીં, કુમાર સાનુ અને અલકા યાજ્ઞિક ને સાંભળીએ ગીત સમીર નું.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
1: યાસર દેસાઈને સાંભળીએ રચના શકીલ આઝમીની.

0: આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી આપ માણી રહ્યા છો બિન ફિલ્મી ગીતો.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડની લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
0: અરુણદેવ યાદવ અને પ્રિયા પાટીદારને સાંભળશો રચના મુકેશ મિશ્રાની.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: મધવંતી બાગચીને સાંભળીએ.

0: ફરિયાદ કરી શકાય છે અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: મધુબંતી બાગચીને સાંભળીએ.

0: આપ સાંભળી રહ્યા હતા બિન ફિલ્મી ગીતો. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રથી કરવામાં આવ્યું. બપોરના 12 થવા આવ્યા છે. સમય થયો છે મુખ્ય સમાચારનો.
1: પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પુનઃનિર્મિત સોમનાથ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની 75મી વર્ષગાંઠ નિમિત્તે સોમવારે રાજ્યની મુલાકાત લેશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કોલકાતા પહોંચ્યા, નવા ચૂંટેલા ભાજપના ધારાસભ્યો સાથે બેઠક યોજશે. ભારતીય વિમાન કંપની ઇન્ડિગો આ વર્ષે 15 જૂને નોએડા આંતરરાષ્ટ્રીય હવાઈ મથક વાણિજ્યિક ઉડ્ડયન સેવાઓ શરૂ કરશે. કેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું, દેશમાં સરકારી ખાદ્યાન્નનો સ્ટોક 604.2 લાખ ટન સુધી પહોંચ્યો. પ્રસાર ભારતીના મુખ્ય કાર્યકારી અધિકારી સીઈઓ ગૌરવ દ્વિવેદી અને આકાશવાણીના ડીજી રાજીવ કુમાર જૈને આકાશવાણીની 90મી વર્ષની ગૌરવશાળી યાત્રા પર પોતાનો વિશેષ સંદેશ પાઠવ્યો. વિદેશ રાજ્યમંત્રી પબિત્રા માર્ગરીટા કોસ્ટારિકાના સાન જોસ પહોંચ્યા. બાંગ્લાદેશમાં ઓરીનો પ્રકોપ વધુ વકરી રહ્યો છે, જેમાં 24 કલાકની અંદર ઓરી અને ઓરી જેવા લક્ષણોથી 12થી વધુ બાળકોના મૃત્યુ થયા. સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન ડીઆરડીઓ અને ભારતીય વાયુસેના આઈએએફએ ગઈકાલે ઓડિશાના દરિયાકાંઠે ટેક્ટિકલ એડવાન્સ રેન્જ ઓગમેન્ટેશન ટીએઆરએ હથિયારની પ્રથમ પરીક્ષણ ઉડાન સફળતાપૂર્વક હાથ ધર્યું. કચ્છના દરિયાકાંઠે હાઈ એલર્ટ. દરિયામાં મળેલા શંકાસ્પદ માદક પદાર્થના પેકેટો બાદ મરીન સુરક્ષા એજન્સીઓનું સઘન કોસ્ટલ પેટ્રોલિંગ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે શ્રી શ્રી રવિશંકર વિદ્યામંદિરના નવા સંકુલનું ભૂમિપૂજન સંપન્ન. ગાંધીનગરમાં પનઘટ કલા કેન્દ્રના રજત જયંતિ વર્ષ નિમિત્તે 26-27 મે દરમિયાન પનઘટ પર્વનું ભવ્ય આયોજન. કેરલમ માહે દક્ષિણ આંતરિક કર્ણાટક, તમિળનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં આજથી 2 દિવસ ભારે વરસાદની આગાહી. રાજ્યમાં આગામી 48 કલાક બાદ ગરમી વધવાની શક્યતા. ઇન્ડિયન પ્રીમિયર લીગ આઈપીએલ T20 ક્રિકેટમાં ગઈકાલે લખનૌ સુપર જાયન્ટ્સે ડીએલએસ પદ્ધતિનો ઉપયોગ કરી રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને 9 રનથી હરાવ્યું. આજે દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે દિલ્હીમાં મુકાબલો થશે. મુખ્ય સમાચાર પૂરા થયા. હવે પછી આ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
0: આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ. આકાશવાણીની 90 વર્ષની પ્રસારણ યાત્રાના ઉપક્રમે આજે આપ સાંભળશો આકાશવાણીના નિયમિત શ્રોતા શ્રી બળદેવ કુમાર પંચાલની સંસ્મરણાત્મક મુલાકાત. નમસ્કાર શ્રોતા મિત્રો. મિત્રો, આપણે અત્યારે આકાશવાણીના 90 વર્ષની ઉજવણી કરી રહ્યા છીએ અને આકાશવાણીની જે ઓળખાણ છે તો શ્રોતાઓ થકી છે. બહુજન હિતાય બહુજન સુખાયનું આ સૂત્ર ચરિતાર્થ આકાશવાણીના શ્રોતાઓ જ કરી રહ્યા છે. ત્યારે આવા જ એક આપણા શ્રોતા અત્રે પધાર્યા છે, મહેશકુમાર બળદેવભાઈ પંચાલ.

0: ચાલ મહેશ કુમાર, આકાશવાણીમાં આપનું સ્વાગત છે.
1: ખૂબ આનંદ થઈ ગયો ચેતનભાઈ કે વર્ષોનું સ્વપ્ન સાકાર થઈ ગયું, કેમ કે આકાશવાણી એ ખૂબ જ જીવંત વાણી કહેવાય છે. આકાશવાણી આપણને સંસ્કારો આપે છે, જ્ઞાન આપે છે, માહિતી આપે છે અને કેટકેટલું આપે છે. ગાગરમાં સાગર સમાય એટલું જ્ઞાન આપે છે અને કહેવાય છે કે મારી તો પ્રેરણા સ્ત્રોત આકાશવાણી છે.
0: બરાબર છે,
1: કેમ કે જે વખતે હું નાનો હતો ત્યારે પપ્પા દાંતેરા કા કરતા, અમારા પપ્પા હતા એ પંચાનો વ્યવસાય કરતા, લુહારી કામ કરતા, એટલે દાંતેરા કા કરતા તેઓ રાત સુધી રેડિયો સાંભળતા.
0: બરાબર છે,
1: અને ખૂબ જ ઉમદા મને પણ આપણે સંભળાવતા, એટલે કહી શકાય કે આકાશવાણીથી મારો નાતો બહુ જૂનો છે.
0: બરાબર છે મહેશકુમાર, હવે આપ ક્યાંથી આવ્યા છો એની વાત શ્રોતાઓને કરો.
1: ચોક્કસ, તો હું મહેશકુમાર બળદેવભાઈ પંચાલ, ગામ સોનાસણ, તાલુકો પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠાથી હું આવ્યો છું. અને આપણે કહી શકાય કે સોનાસણ એવું ગામ છે કે અમારે ત્યાં કૃષ્ણ કમોદ નામની ડાંગર પાકતી, અને એ વડીલો કહેતા કે કૃષ્ણ કમોદના ભાત ચોખા બનાવતા તો દૂર સુદૂર દસ ઘર સુધી
0: એની સુગંધ આવતી,
1: એટલે નામ પડ્યું સોનાસણ. અને હાલ પણ સોના દ્વાર ત્યાં બનાવ્યું છે. સોનાસણ સુંદર ગામ છે.
0: બરાબર, એટલે ટૂંકમાં કે સમૃદ્ધ ખેતી વાળું ગામ છે. બરાબર ને?
1: ચોક્કસ.
0: તો આપણે ખેડૂત મંડળ કાર્યક્રમ આકાશવાણી અમદાવાદ વડોદરા પર આજકાલે ગામના ચોરા તરીકે ઓળખાય છે, તો વર્ષોથી આ ખેડૂતો માટેનો કાર્યક્રમ આકાશવાણી અમદાવાદ વડોદરા પર બ્રોડકાસ્ટ થતો હતો, તો ત્યાં ઘણા બધા શ્રોતાઓ આ ખેડૂત મંડળ કાર્યક્રમ પણ સાંભળતા હશે.
1: ચોક્કસ, તો ગામના ચોરે પાદરે અને કહી શકાય કે આબાના હેઠે બેસીને રેડિયો કાન દઈને અમુક વડીલો સાંભળતા, અને હું ઘણા વડીલોને મળ્યો છું કે કહી શકાય કે રેડિયો એ ખૂબ આવિષ્કારી માધ્યમ છે, અને કે કહી શકાય કે એમાં પદ્ધતિ, બોલવાની શૈલી, માઇક્રોફોન આપણને કેટકેટલું શીખવે છે.
0: બરાબર,
1: મને પણ માહિતી જનમાધ્યમ નથી પણ એક સંભાળના રૂપ છે.
0: બરાબર છે, તો ટૂંકમાં કે તમે એક અમદાવાદથી દૂર ગ્રામ્ય વિસ્તારમાંથી આવો છો અને તમે તમારા બાળપણમાં બધાને આકાશવાણી સાંભળતા જોયા રેડિયો ઉપર. બરાબર ને?
1: ચોક્કસ, તો કહી શકાય કે હું નાનો હતો ત્યારે મારી મમ્મી પ્રભાતિયા સંભળાવે રોજ સવારે. એમનું નામ જશોદાબેન, તો રોજ પ્રભાતિયા રેડિયો, તો પેલા બેટરીથી ચાલતો, હવે તો લાઇટથી રેડિયો આપણે ચાલે છે, પણ એ વખતે લાઇટ ન હોય તો રાત્રે અમે રાત સુધી સાંભળતા, અને એટલે કે કહી શકાય કે રેડિયો આમ આપણને પ્રેરણા આપે છે, પ્રેરણા સ્ત્રોત ગણાવી શકાય કે લાખો દિલોની ધડકન રેડિયો હોય. પણ મારો આપણે કહેવું છે કે મમ્મી હાડરડાથી લઈને પ્રભાતિયા સુધી જે રેડિયો આપે છે એવું કોઈ માધ્યમ આજે આપી શકે નહીં.
0: બરાબર છે, આપણે સવારે જે અર્ચના કાર્યક્રમ એ વખતે વંદના તરીકે ઓળખાતો હતો, એ કાર્યક્રમમાં પ્રભાતિયા પ્રસારિત થતા હતા, એટલે એ તમે બાળપણથી આપના માતાજીને એ આકાશવાણી પર સાંભળતા જોયા, અને તમે પણ સાંભળ્યા હશે. એમાં ખાસ તો કયું ગીત તમને યાદ આવે છે?
1: મને ખાસ એ ગીત યાદ આવે છે કે આપણે પ્રભાતિયા કે જાગને જાદવા
0: કૃષ્ણ ગોવાળિયો
1: વાડિયા, તુજ વિના દેનમાં કોણ જાશે.
0: વાહ વાહ, અને બીજું એક ખાસ તો જળકમળ છાંડી જાને બાળા સ્વામી અમારો જાગશે. બરાબર ને મહેશભાઈ? તો મહેશભાઈ, આપને પ્રથમ પરિચય આકાશવાણીનો કઈ રીતે થયો, કે આ એનો જે તમને જે લગની લાગી કે હવે આકાશવાણી સાંભળીએ છીએ, એ પ્રથમ પરિચય બાળપણમાં કઈ રીતે થયો?
1: બાળપણમાં હું રેડિયો સાંભળતો, લખતો હતો, મારા અક્ષરો પણ સુંદર, અક્ષરોમાં પણ એ ગ્રેડ આવે, એટલે હું લખતો હતો અને પછી કવિતાઓ હું લખતો હતો નાનો હતો ત્યારે, લગભગ પાંચમામાં છઠ્ઠામાં ભણતો ને શિક્ષકને બતાવો, પણ રેડિયો સાંભળતો એટલે કે એનાઉન્સરો ઉદ્ઘોષકો કે

0: એવું બોલે છે એની છટા કેવી છે, હું શબ્દો પકડતો, લય પકડતો, એમના વાણી પકડતો, અને એ બોલવાની છટા હું પણ ના બોલી શકું. મારી જીભ એ વખતે ચોટતી હતી, તે બધા ઘણા કહેતા કે તમે જીભ ચોટે છે કે આગળ ના આવી શકો. તો હું આજે પડકાર ફેંકું છું કે હું ઘણી જગ્યાએ હું બોલવા જઉં છું, મને જીભ ચોટતી નથી, સારું હું ગાઈ શકું છું. કેમ? એ રેડિયોના માધ્યમથી.
1: અચ્છા,
0: રેડિયો આપણને પ્રેરણા આપે છે કે તમે લખતા રહો, શીખતા રહો. મને યાદ છે ત્યાં સુધી ફોન ઇન કાર્યક્રમમાં જે વખતે ચેતન જાની બોલતા હોય તો હું કાન દઈને સાંભળું કે કયો શબ્દ બોલે છે, એમનો ઉચ્ચારણ કયો છે. તો ઉચ્ચારણ તરફ હું ધ્યાન આપું કે આપણે કયો ઉચ્ચારણ એમાં બોલવું જોઈએ. તો એ ચેતન જાની પાસેથી શીખ્યો છું હું, ત્રિલોક સંઘાણી પાસેથી શીખ્યો છું હું, આકાશવાણી રાજકોટ પાસેથી શીખ્યો છું, આકાશવાણી ભુજ પાસેથી શીખ્યો છું, અમદાવાદ વડોદરાના એનાઉન્સરો પાસેથી હું શીખ્યો છું. એટલે કે કહી શકાય કે બોલવાની શૈલી હું આકાશવાણી પાસેથી.
1: તો તમને સાહિત્યમાં રુચિ પણ આકાશવાણી તરફથી પ્રાપ્ત થઈ?
0: ચોક્કસ, એ કહી શકાય કે આકાશવાણી એક એવું માધ્યમ છે કે સાહિત્ય પત્રિકા હોય કે વાર્તા હોય કે પછી લઘુ નાટિકા હોય, એકાંકી હોય, તો માનવીની ભવાઈ હોય પન્નાલાલ પટેલની, તો એવા નાટકો પણ પ્રસારિત થતા હતા રાત્રે, અને હું રાત્રે પણ સાંભળતો. સાહિત્ય પત્રિકામાં તો વળી આમ કહી શકાય કે આપણે કાન દઈને રેડિયો સાંભળીએ, સાંભળી સાંભળીને હું કવિતા તરફ વળ્યો. એટલે મને કહેવાનું મન થાય છે કે રેડિયો જીવંત વાણી છે, કે રેડિયો જીવંત વાણી છે, લોકવાણી છે, શબ્દોની વાણી છે. દેશ વિદેશોમાં આજે તરંગોના માધ્યમથી રેડિયો, તો એ ચેતન જાની પાસેથી શીખ્યો છું હું, ત્રિલોક સંઘાણી પાસેથી શીખ્યો છું હું, આકાશવાણી રાજકોટ પાસેથી શીખ્યો છું, આકાશવાણી ભુજ પાસેથી શીખ્યો છું, અમદાવાદ વડોદરાના એનાઉન્સરો પાસેથી હું શીખ્યો છું. એટલે કે કહી શકાય કે બોલવાની શૈલી હું આકાશવાણી પાસેથી.
1: તો તમને સાહિત્યમાં રુચિ પણ આકાશવાણી તરફથી પ્રાપ્ત થઈ?
0: ચોક્કસ, એ કહી શકાય કે આકાશવાણી એક એવું માધ્યમ છે કે સાહિત્ય પત્રિકા હોય કે વાર્તા હોય કે પછી લઘુ નાટિકા હોય, એકાંકી હોય, તો માનવીની ભવાઈ હોય પન્નાલાલ પટેલની, તો એવા નાટકો પણ પ્રસારિત થતા હતા રાત્રે, અને હું રાત્રે પણ સાંભળતો. સાહિત્ય પત્રિકામાં તો વળી આમ કહી શકાય કે આપણે કાન દઈને રેડિયો સાંભળીએ, સાંભળી સાંભળીને હું કવિતા તરફ વળ્યો. એટલે મને કહેવાનું મન થાય છે કે રેડિયો જીવંત વાણી છે, કે રેડિયો જીવંત વાણી છે, લોકવાણી છે, શબ્દોની વાણી છે. દેશ વિદેશોમાં આજે તરંગોના માધ્યમથી રેડિયો

0: શકાય કે દુનિયાનું ગમે તે માધ્યમ આવે પણ આકાશવાણી, આકાશની વાણી, એ આકાશવાણીને લાખ લાખ વંદન કરીએ. તમામ કર્મચારીઓને હું તો વંદન કરું છું. બહુજન હિતાય, બહુજન સુખાય, એમનો ધ્યેય મંત્ર સાર્થક કરે છે.
1: તો આપના શિક્ષણ વિશે જણાવો તો તમે એમાંથી પ્રેરણા લઈને શું કર્યું આગળ?
0: ચોક્કસ. તો હું

0: કેવું છે સંગીતના પ્રકારો આપણે ધ્યાન રાખીએ તો આપણે સંગીતકાર જરૂર બની શકીએ, એ આપણામાં ધબકાર છે.
1: તો એના પરથી આપને પૂછું કે ગુજરાતી સંગીત, લોક સંગીત, સાહિત્ય, એના વારસાનું જતન કરવામાં આકાશવાણીનો કેવો ફાળો છે?
0: ખૂબ અમૂલ્ય ફાળો છે. આકાશવાણી પ્રસાર માધ્યમ અદ્ભુત માધ્યમ છે અને કહી શકાય કે લોક સંગીતનું જો સાચું ગળેનું હોય, સાચવણી કરતા હોય તો આકાશવાણી. કેટલી પણ અવનવી ભાષામાં, અવનવી બોલીમાં આજે પણ એ પ્રસારિત થતા હોય અને ગીતો પણ આપણે સાંભળવા ગમે. સામ્રાજીને મેરે રમઝણિયું રે પેઝણિયું વાગે, સામ્રાજીને મેરે રમઝણિયું રે પેઝણિયું વાગે, હાલને છોરા હાલ કે રમઝણિયું રે પેઝણિયું વાગે, સામ્રાજીને મેરે રમઝણિયું રે પેઝણિયું વાગે, તારે હાટે કડલા લાવું, તારે હાથે કડલા લાવું, કડલા કેવા શોભે રમઝણિયું રે પેઝણિયું વાગે. આવા ચેતનભાઈ, આવા જે લોકગીતો હોય જે હાસ્યામાં ધકેલાઈ ગયા છે, આકાશવાણી એ ફરીથી એ જીવંત કરે છે અને એ બધા ગીતો આપણે સાંભળીએ, બસ સાંભળતા જઈએ સાંભળતા જઈએ. કહેવાય છે કે સંગીત સાંભળવાથી એ માનસિક રોગો દૂર થાય છે, એવા વૈજ્ઞાનિકો માને છે. તો આપણે સંગીત સાંભળવું જોઈએ અને સંગીત સાંભળતા સાંભળતા આપણે ટ્રેનમાં હોય, આપણે બસમાં મુસાફરી કરતા હોઈએ, આપણે એક ખૂણામાં બેસી રહેવાનું નથી, આબાની દારે આપણે સંગીત સાંભળીએ તો એનો અદ્ભુત મજા હોય. અને હું તો લખતો હોઉં છું, કલમ મારી ચાલે છે કે
1: તો આકાશવાણી સાંભળી સાંભળીને તમને ગાવાનો શોખ જામી
0: જાગે? ચોક્કસ ચોક્કસ. તો આકાશવાણી હું સાંભળું છું ને પોતે થોડુંક લલકારતો પણ હોઉં છું અને ગાતો પણ હોઉં છું, એટલે કે કહી શકાય કે આકાશવાણી એ મારું ખૂબ જ પ્રિય માધ્યમ છે.
1: આત્મકથાઓ તરફ આપને પીએચડી કરવાનું કેમ ઈચ્છા થઈ?
0: ચોક્કસ. તો કહી શકાય કે જે વખતે હું પીએચડી કયા વિષય ઉપર કરવી એ પહેલા તો પ્રશ્ન હતો કે આના ઉપર કરીએ, તો તલોદના પ્રેમજી પટેલ લેખક, એમને મળવાનું થયું. તો એક કહેતા હતા ડોક્ટર પ્રેમજી પટેલ ખેરોલના કે મહેશભાઈ આત્મકથા ઉપર પીએચડી કરો, કે કવિતા અને આ વાર્તાઓ હોય કે નવલકથા ઉપર તો ઘણા પીએચડી કરે છે, પણ આત્મકથા એ હૃદયની પડશે છે, લાગણીની પડશે છે, આત્મકથા ઉપર એ લખવાનું એ
1: મોકલો. આકાશવાણી પર આત્મકથાઓ જેવું કંઈ પ્રસારિત થાય તો તમને ગમે?
0: ચોક્કસ. તો આત્મકથા જે હોય, દાખલા તરીકે આત્મકથા ઉપર આખું સેશન કરો તો ખૂબ જ ગમશે.
1: અને તમારા સ્કૂલ વખતે કે તમારા મિત્રો કે તમારા ગામમાં બીજા બધા કેટલા શ્રોતાઓ આકાશવાણી સાંભળે છે?
0: હું જણાવું તો મારી સોનાસણ સ્કૂલ છે, સોનાસણ કેળવણી મંદર હાઈસ્કૂલ, ત્યાં અમારા ગુજરાતીના જે શિક્ષક હતા એ શિક્ષક રેડિયો સાંભળતા. એ વખતે તો મોટો રેડિયો, તો રેડિયો પર સમાચાર ખાસ સાંભળે અને એ રેડિયો સમાચાર સાંભળે, અમે કાન દઈને રેડિયો સાંભળતા કે કેવા સમાચાર બોલે છે એમ સમાચાર વાચકો, કે આ આકાશવાણી છે, આકાશવાણીથી આજના મુખ્ય સમાચાર. એટલે કે કહી શકાય કે એ સમાચારોની બોલવાની શૈલી કેટલી મધુર હોય છે, એવું આપણે ના બોલી શકીએ ચેતનભાઈ? તો હું એના પરથી હું પ્રેરણા લેતો કે આપણે એવો શબ્દ ઉચ્ચારવા જોઈએ અને બોલવું જોઈએ, બોલતા શીખતા મને આકાશવાણીએ કર્યો છે.
1: તો આપને કયા અમારા જૂના બ્રોડકાસ્ટર યાદ છે, કયા કયા પ્રિય હતા એક જમાનામાં?
0: તો ચોક્કસ કહી શકાય કે એ આપણે કવિતાના અને ગઝલના જે બેતાદ બાદશાહ છે એવા શુક્લ સાહેબ હોય,
1: તુષારભાઈ શુક્લ,
0: હા તુષારભાઈ શુક્લ હોય, અને આપણે કહી શકાય કે આકાશવાણીના તો ઘણા એવા શ્રોતા છે, અરે આપણે પેલા એનાઉન્સરો છે પણ
1: ન્યૂઝ રીડર,
0: હા ન્યૂઝ રીડર છે, એમનો સટીક અવાજ, સ્પષ્ટ અવાજ, કે ટાંકણી પડે તો અવાજ આવે કે ભાઈ આ ટાંકણી પડે, અને એમના ઉચ્ચારો પણ શુદ્ધ. આજકાલ આપણે

0: આપણે સમાચાર સાંભળતા હોઈએ વીજાણુ માધ્યમથી, ઇન્ટરનેટના માધ્યમથી, તો એ ઇન્ટરનેટના માધ્યમથી પણ આ સ્પષ્ટ ઉચ્ચારણો નથી થતા, એવા સ્પષ્ટ ઉચ્ચારણો, સઠીક ઉચ્ચારણો, સાચા ઉચ્ચારણો, કઠોર તાળું, કોમળ તાળું, દંત્ય, હોઠ અને કહી શકાય કે મૂર્ધન્ય, આ બધા આપણને ખ્યાલ છે કે ઉચ્ચારણના આખા બધા આખી પ્રક્રિયા છે, તો એ બધા અવાજો એ આકાશવાણીથી આપણને એ એ ઉચ્ચારણો એ સમાચાર વાચકો વાંચતાને મને એ વખતે પણ ગમતા ને આજે પણ ગમે છે.
1: તો આપના જીવનના ઘડતરમાં આકાશવાણીનો કંઈ ફાળો કહી શકાય?
0: ચોક્કસ કહી શકાય કે આકાશવાણી એ મને ખૂબ જ પ્રેરણા આપી છે. આકાશવાણી હું રંગરંગ વાદરિયા સાંભળતો, યુવાણી સાંભળતો, એમાં પત્રો પણ લખતો, ઘણા પત્રો તો હું રંગીન પેનથી લખતો. આજે પણ એ મને યાદ છે કે રંગીન કલરની પેન, હું પેનનો શોખીન છું, પેન ઘાટી પેન હોય, હું જાતે બનાવતો અને પાછું લખતો અને એ પછી આકાશવાણી મોકલતો. તો આકાશવાણી એ પાછા પ્રસારિત કરે સવિનય વિનંતી કે
1: એમાં પણ હજુ કાર્યક્રમ ચાલુ જ છે, તો આપના પત્રો આવે જ છે
0: ચોક્કસ. તો એ હું કહી શકાય કે સવિને વિનંતી કે મારો હૃદયનો એક કાર્યક્રમ છે. અને પહેલા તો જે હતા, જે તિલોભાઈ સંઘાણી હોય કે પછી સુધીર દત્તા હોય, 5 મિનિટની જે શ્રેણી આપતા પર્યાવરણની, હું આબાની છાયડીમાં બેસીને રેડિયો સાંભળતો કે 5 મિનિટમાં તો વળી પર્યાવરણ ઉપર હોય પરી કાર્યક્રમ, અને એવું કેટલું સટીક સાચી માહિતી. તો હું પરીક્ષા આલતો આવી બધી સ્પર્ધાત્મક, તો હું એન્ટ્રન્સ આપેલી પીએચડી ની રેડિયો સાંભળીને આપેલી, તો હું એ રમતા રમતા પાસ થઈ ગયો.
1: વાહ વાહ વાહ, ખૂબ સરસ. તો આજકાલ કયા કાર્યક્રમો આપને વધુ પ્રિય લાગે છે?
0: ચોક્કસ કહી શકાય કે આજના કાર્યક્રમો આકાશવાણીમાં જે આજના અતિથિ હોય, આજના અતિથિમાં આપણને કહી શકાય કે સફારીના જે સંપાદક તંત્રી માલિક એવા
1: નગેન્દ્ર
0: વિજયની જે મુલાકાત હતી એ આજે પણ છે અને મારા સ્મૃતિઓમાં પણ એ કેન્દ્રિત છે કે જે વખતે સફારીની શરૂઆત કરી હતી એટલે કેટલું વાંચતા, પછી લલિત ખંભાયતાની જે મુલાકાત લીધેલી એ પણ અદ્ભુત હતી. એટલે આજના અતિથિ હોય, પછી એ કહી શકાય કે યુવાણી એમાં પણ ખૂબ જ સુંદર માહિતી આપવામાં આવે છે, અને કહી શકાય કે વડલો હોય, પછી વડીલોનો કાર્યક્રમ, એ પછી આરોગ્ય પત્રિકા કે આપણે ખાવામાં શું ધ્યાન રાખવું જોઈએ કે આપણે તો બસ ખાખા જ ન,
1: આજકાલ તો જ્યાં ત્યાં ખાવાનો બહુ મોટો મહિમા છે, જંક ફૂડ ખાવાનો,
0: પણ એ બધું છે ચેતનભાઈ, જંક ફૂડ ખાવું જોઈએ નહીં, કેમ કે આપણે 100 વર્ષ જીવવું હશે તો આવી બધી ભાજી ખાઈએ, પછી આ મૂળા ખાઈએ, ચીલની ભાજી હોય, પછી બાજરીના થેપલા હોય, વડા હોય, એ બધા જાતે બનીને આપણે આકાશવાણીના શ્રોતા મિત્રો જણાવું કે તમે પણ ખાઓ અને 100 વર્ષ જીવો.
1: વાહ વાહ,
0: આ બધું વૈતૃ કરવાનું,
1: 90 વર્ષ તો આકાશવાણી ને થઈ જ ગયા છે, બરાબર. તો મહેશભાઈ, આજ રીતે આપ આકાશવાણી સાંભળતા રહેશો, આકાશવાણીના 90 વર્ષની ઉજવણી આપણે કરી રહ્યા છીએ ત્યારે આપ આકાશવાણીમાં આવ્યા, એ બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. અને ખાસ કરીને આપણા યુવા શ્રોતાઓ માટે આપ કોઈ સંદેશ આપવા માંગો?
0: ચોક્કસ. તો યુવા શ્રોતા મિત્રોને સંદેશ આપવા માંગુ છું કે આપણે કેટલાય માધ્યમો છે, ઇન્ટરનેટ હોય કે કેટલાય માધ્યમો છે, પણ સાચું માધ્યમ તો આકાશવાણી છે. આકાશવાણી આપણને કેટલું માહિતી આપે છે, મનોરંજન આપે છે, સમાચાર આપે છે, આરોગ્ય અંગેની માહિતી આપે છે, વડીલોનો કાર્યક્રમ હોય, યુવાનોને પ્રેરણા આપે છે. જીવન જીવવાની સાચી કલા તો આકાશવાણી આપે છે. અંતે હું કહેવા માંગુ છું કે આકાશવાણી બસ સાંભળતા રહો, સાંભળતા રહો, અને આકાશવાણી આકાશવાણી આકાશવાણી જીવનની આ આકાશવાણી કેવી જિંદગી પ્રેરણા આપે, સુંદર સુંદર વિચારો આપે, આકાશવાણી આકાશ

0: વાણી, ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને ચેતનભાઈ, સોનામાં સુગંધ ભરી કે ગામડાથી લઈને સુનાસરના રત્નને તમે શોધી લાવ્યા, કે અમારા જેવા સુનાસરમાં જે હાસ્યામાં ધકેલાઈ ગયા છે, તો એ અમને પણ આ ઇન્ટરવ્યુ
1: શ્રોતા તરીકે તમે હંમેશા આવકાર્ય છો. ખૂબ ખૂબ ધન્યવાદ મહેશભાઈ.
0: ખૂબ ખૂબ આભાર ચેતનભાઈ, આકાશવાણીનો આભાર અને સૌનો આભાર.
1: આકાશવાણીની 90 વર્ષની પ્રસારણ યાત્રાના સંદર્ભમાં હમણાં જ આપ સાંભળી રહ્યા હતા અમારા નિયમિત શ્રોતા શ્રી મહેશકુમાર પંચાલની સંસ્મરણાત્મક મુલાકાત. આ પ્રસારણ આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. શ્રોતા મિત્રો, અમારા બીજા ઘણા નિયમિત શ્રોતાઓની સંસ્મરણાત્મક મુલાકાતો આપ સાંભળી શકશો દર શુક્રવારે, એટલે કે આવતા શુક્રવારે 15 મે. આકાશવાણી અમદાવાદ વડોદરા ગુજરાતી ગીતોમાં સાંભળશો ગીતા દત્તને, રચના ઝવેરચંદ મેઘાણીની.

0: નમસ્કાર વાલી વાલી સખીઓ અને સૌ શ્રોતા મિત્રો, સહયર કાર્યક્રમમાં આપ સૌનું સહર્ષ સ્વાગત કરીએ છીએ. હાજર છે આપની બંને રેડિયો સંગીનીઓ અલ્પા શાહ અને લિપિ ત્રિવેદી. મિત્રો, આપણી આસપાસ આપણે ઘણા બધા લોકોને જોતા હોઈએ છીએ અને જીવનના અલગ અલગ તબક્કામાં અલગ અલગ પ્રકારના લોકોના સંપર્કમાં પણ આવતા હોઈએ છીએ.
1: હા અલ્પા, અને જુદા જુદા લોકોના સંપર્કમાં આવીએ ત્યારે રિયલાઇઝ થાય કે બધાના સ્વભાવ, બધાના વિચાર, વર્તન કેટલા જુદા જુદા હોય છે. અમુક લોકો તો એકદમ સ્વાર્થી હોય, માત્ર પોતાનું જ વિચારે. અમુક લોકો એવા હોય કે પોતાના સગા સ્નેહીઓ, મિત્રો, પરિચિતો સાથે સારું વર્તન રાખે. અને કેટલાક લોકો એવા પણ હોય છે જે હંમેશા સૌની મદદ માટે તૈયાર હોય.
0: લિપિ, માત્ર લોકો જ નહીં, કેટલીક સંસ્થાઓ પણ એવી હોય છે જે નિસ્વાર્થ ભાવે લોકોને ઉપયોગી થાય છે. અને આવી જ એક સંસ્થા એટલે રેડક્રોસ સંસ્થા. અને આજે છે વિશ્વ રેડક્રોસ દિવસ. પ્રતિવર્ષ 8મી મે નો દિવસ વિશ્વ રેડક્રોસ દિવસ તરીકે મનાવવામાં આવે છે. હવે તમને પ્રશ્ન થશે કે શા માટે 8મી મે નો દિવસ પસંદ કર્યો આ ઉજવણી માટે?
1: તો એ પણ આપને જણાવીએ. 1863માં હેનરી ડુનાન્ટ નામની વ્યક્તિએ સ્વિટ્ઝરલેન્ડના જીનીવામાં આ સંસ્થાની સ્થાપના કરી હતી. આ હેનરી ડુનાન્ટનો જન્મદિવસ 8મી મે છે અને એટલે જ માનવતાવાદી આ મહામાનવને સ્મરણાંજલિ રૂપે 8મી મે આખા વિશ્વમાં રેડક્રોસ દિવસ તરીકે મનાવવામાં આવે છે.
0: એ એક વિરોધાભાસ છે કે શાંતિને વરેલી આ આંતરરાષ્ટ્રીય રેડક્રોસ સંસ્થા યુદ્ધના ઘર્ષણમાંથી જન્મી છે. ઓસ્ટ્રિયનો ઉપર નેપોલિયન લશ્કરની ચઢાઈ અને તેમાં થયેલી ખુવારી અને જાનમાલના નુકસાનને જોઈ આ માનવતાવાદી ઉમદા સેવાકીય પ્રવૃત્તિ કરવાનો ખ્યાલ ઉદ્ભવ્યો અને સમય જતા વિશ્વ રેડક્રોસ સંસ્થાનો ઉદય થયો.
1: આ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ છે માનવ માનવ વચ્ચેના સંબંધમાં માનવતા લાવવી. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે જાતિ, રંગ કે રાષ્ટ્રીયતાથી દૂર રહીને સમગ્ર માનવ જાતને માનવતાના ધોરણે સહાય કરવી. આ એક ખાનગી અને સ્વતંત્ર સંસ્થા છે. આ એક એવી તટસ્થ સંસ્થા છે કે જેનો સાર્વત્રિક સ્વીકાર કરવામાં આવ્યો છે.
0: યુદ્ધનો સમય હોય કે પછી ક્યાંક આંતરિક વિખવાદમાં ઘર્ષણ થયું હોય, ઘાયલોની સારવાર માટે, મદદ માટે આ સંસ્થાના સ્વયંસેવકો નિસ્વાર્થ ભાવે બને એટલું

0: જલ્દી પહોંચીને સેવા આપવાનું શરૂ કરી દે છે. મિત્રો, તમને શું લાગે છે કે માત્ર રેડક્રોસના સ્વયંસેવકો જ આ સેવાનું કાર્ય કરી શકે?
1: રેડક્રોસ સંસ્થા દ્વારા સેવાની આ જ્યોત જે પ્રજ્વલિત કરવામાં આવી છે, એમાં આપણે પણ આપણું યોગદાન આપી શકીએ છીએ. ભલે આપણે યુદ્ધગ્રસ્ત વિસ્તારમાં જઈને ઘાયલોની સારવાર કરવા ના પહોંચી શકીએ, પણ પોતાના ગામ કે શહેરમાં રહીને રક્તદાન તો કરી જ શકીએ ને.
0: કુદરતી હોનારતો હોય, ગંભીર અકસ્માતો થયા હોય કે પછી ઓપરેશન્સ હોય, લોહીની જરૂરિયાત અવારનવાર પડતી જ હોય છે. વળી આજે વિશ્વ થેલેસેમિયા દિવસ પણ છે અને આપણે જાણીએ છીએ કે થેલેસેમિયાના દર્દીને પણ રક્તની જરૂરિયાત હંમેશા રહેતી હોય છે. રક્તની આ બધી જ જરૂરિયાતો ત્યારે જ પૂરી થઈ શકે જ્યારે સ્વસ્થ વ્યક્તિઓ રક્તદાન કરે.
1: એક વ્યક્તિનું રક્તદાન એ અન્ય માટે જીવનદાન બની રહે છે. અવારનવાર બહારથી લોહી ચડાવવું પડે એવી બીમારી એટલે થેલેસેમિયા, જેને આપણે લોહીની આનુવંશિક બીમારી તરીકે પણ ઓળખીએ છીએ. જો પતિ પત્ની બંને થેલેસેમિયા માઇનોર હોય તો એમનું સંતાન થેલેસેમિયા મેજર હોય તેવી શક્યતાઓ ખૂબ વધી જાય છે.
0: સામાન્ય રીતે લગ્ન કરતા પહેલા છોકરા અને છોકરીના જન્માક્ષર આપણે મેળવીએ છીએ. જન્માક્ષર મળે તો જ લગ્ન કરીએ. હવે જન્માક્ષર મેળવવા કે ના મેળવવા એ દરેકની વ્યક્તિગત બાબત છે, પણ લગ્ન કરતા પહેલા યુવક અને યુવતીનો થેલેસેમિયા માટેનો બ્લડ ટેસ્ટ ચોક્કસથી કરાવવો જોઈએ, જેથી એ સુનિશ્ચિત થઈ શકે કે ભવિષ્યમાં આવનાર સંતાનમાં આ મહારોગ ના આવે.
1: શ્રોતા મિત્રો, તો આ સરસ મજાના સંદેશ સાથે જ કાર્યક્રમમાં હવે આગળ વધીએ. નાગરિકો માટે કોર્ટ કાર્યવાહીની સમજણ, આ વિશે સાંભળીએ વત્સલ શાહ સાથેની હિતેશ માવાણીની વાતચીત.
2: નમસ્કાર શ્રોતા મિત્રો, કોર્ટ શબ્દથી આપણે બિલકુલ પરિચિત છીએ, પરંતુ ઘણી વખત ઘણા શ્રોતાના મનમાં પ્રશ્ન ઉદ્ભવતા હોય છે કે આ કોર્ટ અને તેની અંદર કાર્યવાહી શું થતી હોય છે. ઘણી વખત કોર્ટની કાર્યવાહીથી સામાન્ય નાગરિકો અજાણ પણ હોય છે અને કોર્ટમાં કોઈ કેસ માટે જવાનું થાય તો તેમના મનમાં અનેક પ્રકારની મૂંઝવણ, અનેક સમસ્યા હોય છે. શ્રોતા મિત્રો, તમારી આ કોર્ટ અને કોર્ટની જે પ્રક્રિયા છે, વહીવટ છે, તેના વિશે સમજણ આપવા માટે આપણી સાથે આકાશવાણી અમદાવાદ સ્ટુડિયોઝમાં વત્સલભાઈ શાહ ઉપસ્થિત છે કે જેઓ ગુજરાત રાજ્યની હાઈકોર્ટના કોર્ટ મેનેજર છે અને હાલમાં તેઓ મહેસાણા કોર્ટ ખાતે કોર્ટ મેનેજર તરીકે ફરજ બજાવી રહ્યા છે. વત્સલભાઈ, આકાશવાણી અમદાવાદ સ્ટુડિયોઝમાં આપનું હાર્દિક સ્વાગત છે, અભિવાદન છે.
3: સૌપ્રથમ સંપૂર્ણ ટીમ આકાશવાણીની અને આપ સાહેબને મારા તરફથી સાદર વંદન. સાહેબ,
2: વત્સલભાઈ, સૌપ્રથમ તો આપ એ જણાવો કે આ કોર્ટ શબ્દ છે તેનો ઉદ્ભવ ક્યાંથી આવ્યો અને એક ગુજરાતીમાં એક બહુ પ્રચલિત શબ્દ છે ન્યાયાલય, તો આ એક ટર્મ્સ ઓફ રેફરન્સ વિશે આપણે જણાવીએ.
3: કોર્ટ શબ્દ એકચ્યુઅલી 11th સેન્ચુરીનો શબ્દ છે, ઇંગ્લિશ શબ્દ છે અને એ બેઝિકલી ઇંગ્લિશ લેંગ્વેજમાં જ્યારે આપણે કોર્ટ રેફરન્સ આપીએ છીએ ત્યારે એક બંધ પરિસર કે જે બાઉન્ડ્રીઓથી ઘેરાયેલો હોય એવું એક સામાન્ય સમજણ છે, પણ એ લેટરલ શિફ્ટ થતાં થતાં એ ન્યાયાલય પર આવ્યું છે, જે ગુજરાતીમાં આપણે ન્યાયાલય, ન્યાય મંદિર પણ શબ્દ ઘણા વાપરીએ છીએ. અને બે ભાગમાં જ્યારે આપણે વિભાજીત કરીએ છીએ, એક આવે છે ન્યાય અને બીજું આવે છે આલય. ન્યાયનો તો જે એઝ ઇટ ઇઝ મિનિંગ છે કે ન્યાય, અને આલય એટલે એવો જગ્યા જ્યાં તમને ન્યાય મળતો હોય, અપાતો હોય. સો ન્યાયાલય અથવા ન્યાય મંદિર એ જગ્યા છે જ્યાં સામાન્ય નાગરિકને ન્યાય મળે છે.
2: વત્સલભાઈ, આપે ખૂબ સરસ વાત કરી. સૌપ્રથમ તો જ્યારે કોઈ પણ નાગરિકને કોર્ટ માટે આવવાનું થાય છે તો એની પહેલાની પ્રક્રિયા એટલે એ વોરંટ, તો વોરંટ કયા કયા પ્રકારના હોય છે અને તેનું અમલીકરણ કેવી રીતે કરવામાં આવે છે?
3: અગર ક્યારે તમે કાયદાની સંઘર્ષમાં નથી ઉતર્યા તો ક્યારે તમે કોર્ટ તરફથી બોલાવવામાં આવતા નથી, એટલે ત્યારે તો કોઈ પ્રશ્ન ઉદ્ભવતો નથી. હા, જ્યારે કાયદાના સંઘર્ષમાં તમે ઉતર્યા છો અથવા તો તમારા હક પર કોઈએ સીધી તરાપ મારી છે તો આપ આપનો હક મેળવવા માટે ન્યાય મંદિરના પગથિયા પર ચડશો.
2: પક્ષકાર તરીકે જોડાવાનું થાય અથવા તો સાક્ષી તરીકે જોડાવાનું થાય.
3: સૌ પ્રથમ કોન્ટેક હશે એ કોર્ટ તરફથી આવશે, વોરંટ આવશે. હવે વોરંટ એ બેઝિકલી કોર્ટ દ્વારા આપવામાં આવેલ કાનૂની આદેશ છે જેના આધારે પોલીસ કોઈ વ્યક્તિની ધરપકડ કરી શકે અથવા કોઈ સ્થળની તપાસ કરી શકે છે. આ વોરંટ મેજિસ્ટ્રેટ અથવા ન્યાયાધીશ પુરાવા તપાસ્યા પછી જારી કરે છે. આના બે

0: બેઝિક ભાગ હોય છે. એક હોય છે ધરપકડ વોરંટ, અરેસ્ટ વોરંટ, અને બીજું હોય છે સર્ચ વોરંટ. ધરપકડ વોરંટ એ બેઝિકલી કોર્ટનો આદેશ છે જે પોલીસને નિશ્ચિત વ્યક્તિને ધરપકડ કરવાની મંજૂરી આપે છે, જ્યારે સર્ચ વોરંટ એ કોર્ટનો એવો આદેશ છે જે પોલીસને નિશ્ચિત સ્થળે તપાસ કરવાની મંજૂરી આપે છે.
1: અવસરભાઈ આપે સરસ વાત કરી છે વોરંટની, આની સાથે સાથે સંલગ્ન એ છે કે એક સમન્સ, તો વોરંટ અને સમન્સ બંનેમાં બેઝિક ડિફરન્સ શું છે?
0: જેમ મેં આપને પહેલા કહ્યું મુજબ, વોરંટ એ કોર્ટ દ્વારા આપેલ કાનૂની આદેશ છે. સમન્સ એ કોર્ટની નોટિસ છે જેમાં વ્યક્તિને ચોક્કસ તારીખે ચોક્કસ કોર્ટમાં હાજર રહેવા જણાવવામાં આવે છે. સમન્સ અને વોરંટમાં એક પ્રાથમિક ફરક એ છે કે સમન્સ જયારે આવે છે એ તમારી જે તે નાગરિકની હાજરી માટેની નોટિસ હોય છે, જ્યારે વોરંટ જે છે એ સીધી કાર્યવાહી, જે ધરપકડ પણ હોઈ શકે અથવા તપાસ પણ હોઈ શકે, એની માટેનો કોર્ટનો આદેશ છે.
1: એટલે આપણે એમ કહી શકાય કે સમન્સ છે એ હાજરી માટેની નોટિસ છે, અને વોરંટ છે તો એ કોર્ટનો
0: સીધી પ્રક્રિયા
1: માટે આદેશ છે. વસંતભાઈ, ઘણી વખત એવું પણ થાય કે જો સમન્સ મળે છે કોઈ પણ નાગરિકને, તો એનું ફર્સ્ટ રિફ્લેક્શન શું હોય નાગરિક માટે?
0: જી, સૌપ્રથમ નાગરિકે જયારે પણ સમન્સ મળે ત્યારે ડરવાની જરૂર હોતી નથી. સમન્સને આપ ધ્યાનથી વાંચી શકો છો અને તમને કઈ કોર્ટમાં જવું અને કઈ તારીખે જવું એ ચોક્કસથી સંબંધન હોય જ છે. તો આપને જણાવેલ તારીખે કોર્ટમાં હાજર રહી જવું. ગેરહાજરીથી બની શકે કે એ થોડું સિરિયસ કોર્ટ સમજે અને ધરપકડ માટે પણ કહી શકે. તો જયારે પણ સમન્સ મળે જસ્ટ આપ સિમ્પલ વાંચી લો અને દર્શાવેલી તારીખે કોર્ટમાં હાજર થઈ જાઓ.
1: જયારે સામાન્ય નાગરિકને સમન્સ મળે છે તો એ ઇગ્નોર કરી શકે છે, એની અવગણના કરી શકે છે?
0: સૌ પ્રથમ તો એ જ છે કે આ એક કોર્ટનો આદેશ છે, એટલે કોર્ટના આદેશની અવગણના કરવી એ કાનૂની કાર્યવાહીને આપ ઇન્વાઇટ કરી રહ્યા છો એવું કે હું કહી શકીશ.
1: વસંતભાઈ આપે ખૂબ સરસ વાત કરી વોરંટ અને સમન્સ અંગેની. હમણાંથી એક શબ્દ ખૂબ જ પ્રચલનમાં આવ્યો છે, લોક અદાલત. તો આ લોક અદાલત અંગે આપ શ્રોતા મિત્રોને માહિતગાર કરો.
0: લોક અદાલત એ લોકો માટેની અદાલત છે, લોકો દ્વારા યોજવામાં આવે છે. એક વૈકલ્પિક વિવાદ નિવારણ, જેને આપણે ઇંગ્લિશમાં ઓલ્ટરનેટિવ ડિસ્પ્યુટ રિઝોલ્યુશન કહીએ છીએ, એનો એક ભાગ છે. જ્યાં તમે કોર્ટમાં આપનો કોઈ પેન્ડિંગ કેસ છે અથવા તો કોર્ટમાં જવા પહેલા તમારા જે વિવાદો છે એનો મિત્રતાપૂર્વક સમાધાનથી તમે એક ઉકેલ લાવવા માટે પ્રયત્ન કરી શકો છો. સો બેઝિકલી તમે કોર્ટમાં જતા પહેલા પણ લોક અદાલતમાં ભાગ લઈને આપના વિવાદોનું નિવારણ લાવી શકો છો.
1: સાથે સાથે એ પણ પ્રશ્ન છે કે આ લોક અદાલતને કાનૂની માન્યતા છે, અને લોક અદાલતમાં જે નિર્ણય આવે તેનો એક લીગલ વેલિડિટી શું?
0: જી હા, લોક અદાલત એ લીગલ સર્વિસ ઓથોરિટી એક્ટ 1987 હેઠળ યોજવામાં આવે છે અને એને એક સ્ટેચ્યુટરી દરજ્જો આપવામાં આવ્યો છે. લોક અદાલતનો નિર્ણય કે એવોર્ડ એ એક સિવિલ કોર્ટનો હુકમ હોય એટલો જ માન્ય ગણાય છે અને એ બંને પાર્ટીઓને બાધ્યક હોય છે. બેઝિકલી આ વિન વિન જેવી સિચ્યુએશન છે, જ્યાં બંને પાર્ટીઓ સહમત થઈને પોતાના વિવાદનું સુખદ નિવારણ લાવે છે. સામાન્ય રીતે લોક અદાલતનો જે નિર્ણય છે, એવોર્ડ છે, એની અપીલ કરી શકાતી નથી. પણ જો કોઈ એક પક્ષ એનાથી અસંતોષ છે કે તમે લોક અદાલતના દિવસે તમે માની ગયા કે તમે હેપીલી યુ હેવ એન્ડેડ યોર ડિસ્પ્યુટ, પણ કોઈ એક પાર્ટીને પાછળથી અસંતોષ થયો, તો સાહેબ લોક અદાલતના એવોર્ડનો છે ને સાહેબ અપીલ નથી કરી શકાતી. એક સામાન્ય કેસમાં જયારે કોર્ટમાં આખી પ્રોસેસ પ્રત્યે અને જો એક કોઈ એગ્રીડ પાર્ટી હોય જે અસંતોષ હોય તો એ ઉપલી કોર્ટમાં જઈને અપીલ કરી શકે છે નીચલી કોર્ટના ચુકાદાના અગેન્સ્ટમાં, પણ લોક અદાલતમાં સાહેબ આ હોતું નથી.
1: સાથે સાથે આ લોક અદાલત છે તો એમાં એક જે જજમેન્ટ છે એ કોણ આપે છે?
0: લોક અદાલતમાં જે નિર્ણય કરે છે એ એક જજ જ હોય છે, ન્યાયાધીશ સાહેબ જ હોય છે, પણ આપણે એમને સભ્યો અથવા સમાધાનકાર તરીકે જોઈએ છીએ. એ દિવસે પાર્ટિક્યુલર ન્યાયાધીશ તરીકે નથી જોતા, કારણ કે એક લોકોની અદાલત છે, બંને પક્ષોને સમજાવીને સમાધાન સુધી પહોંચાડવા માટે એ લોકો મદદ કરે છે. અને લોક અદાલતની ખાસ બાબત એ છે કે આમાં કોઈ પણ પક્ષ પર દબાણ કરવામાં નથી આવતું અને સમાધાન બંને પક્ષોની સ્વૈચ્છિક સહમતિથી જ થાય છે. આમાં બીજો એવો પ્રશ્ન આવે કે લોક અદાલત લોકો માટેની અદાલત છે, સમાધાન લાવી શકાય, તો શું દરેક ગુનાઓ સમાધાન લાયક હોય છે? તો ના, લોક અદાલતમાં કેવા કેસો લઈ શકાય, જે કોર્ટના કોઈ પણ પેન્ડિંગ કેસો હોય, બીજા હોય છે કોર્ટમાં જવા લાયક, જેને આપણે પ્રી લિટિગેશન મેટર કહીએ, જે આપણે આગળ કવર કરીશું.
1: બે પાર્ટી વચ્ચે

0: ડિસ્પ્યુટ હોય તો કોર્ટમાં જતા પહેલા લોક અદાલતનો સંપર્ક સાધી શકે છે. આ ખૂબ જ મહત્વની અને સરસ બાબત છે.
1: લોક અદાલતમાં તમે બેંકના કેસ છે, વીજળી છે, પાણી છે, વાહન અકસ્માતનો કેસ છે, ઘણી વખત ચેક બાઉન્સના કેસો બી જોવા મળે છે, તો એનો આપ એક સમાધાનપૂર્વક સુખદ અંત લાવી શકો છો.
0: વત્સલભાઈ, પ્રશ્ન એ પણ થાય છે કે લોક અદાલત છે તો એ કયા કેસોમાં અધિકાર ધરાવે છે જજમેન્ટ આપવા માટે?
1: જયારે લોક અદાલતમાં કેસોની વાત કરીએ ને તો આમાં સાહેબ બેઝિકલી બે કેટેગરીના કેસો હોય છે, એક કમ્પાઉન્ડેબલ અને નોન કમ્પાઉન્ડેબલ ગુનાઓ. એવા કેસો કે જેના સમાધાનથી સમાજ પર બહુ ઊંડી છાપ નહીં પડે એવા હળવા લેવલના કેસો હોય ને એનું આપણે સમાધાન કરી શકીએ છીએ. સપોઝ કમ્પાઉન્ડેબલ જે ગુનાઓ છે ને એમાં પીડિત અને આરોપી પરસ્પર સમાધાન કરી શકે છે, કોર્ટ તેની મંજૂરી આપે છે. જ્યારે નોન કમ્પાઉન્ડેબલ ગુનાઓ છે ને એવા ગુનાઓ કે જેની સમાજ પર ગંભીર અસર થાય છે અને માત્ર પક્ષકારોની સમજૂતીથી સમાપ્ત કરી શકાય નહીં. ઉદાહરણ તરીકે કોઈક બે પક્ષકાર છે, એક વ્યક્તિએ બીજા વ્યક્તિને થપ્પડ મારી, એક બંધ રૂમમાં થપ્પડ મારી કે સમાજના જે મોભીઓ હતા એ એક મંચ ઉપર થપ્પડ મારી, આ બંનેની અસર અલગ અલગ હોય છે. કે એક મિત્રતામાં તમે કોઈને થપ્પડ મારી દીધી, કોઈ સિરિયસલી મારી દીધી સમજાવવા માટે કે હું આપની અગેન્સ્ટ છું, તો આપે ઉગ્ર વ્યવહાર કર્યો
0: પબ્લિક પ્લેટફોર્મમાં અને લોકોની હાજરીમાં થપ્પડ
1: મારી, કે એક્ટ સેમ હોઈ શકે પણ એની જે અસર છે સમાજ પર એ ઊંડી હોઈ શકે. હત્યા છે, લૂંટ છે સાહેબ, ગંભીર ઈજા છે, બળાત્કાર છે, અપહરણ છે સાહેબ, આ બધામાં તમે સમાધાન કરીને સમાજમાં એક ખોટી છાપ ઉભી કરી શકો અને જે યોગ્ય ન ગણાય. માટે આવા કેસો આપણે લોક અદાલતમાં યુઝ્યુઅલી ન્યાયાધીશ સાહેબ મુકાતા નથી.
0: એટલે આને નોન કમ્પાઉન્ડેબલ કેસ
1: સાહેબ, આ નોન કમ્પાઉન્ડેબલ છે.
0: સાથે સાથે વત્સલભાઈ આપ એ પણ માહિતી આપો કે આ જે કેસ છે તો એને લોક અદાલતમાં આપણે કેવી રીતે મોકલીએ?
1: સાહેબ, લોક અદાલતમાં કેસ મોકલવા માટે બે વસ્તુ છે. એક તો આપનો કેસ કોઈ કોર્ટમાં પેન્ડિંગ હોવો જોઈએ, જે કોર્ટ દ્વારા અથવા તો પક્ષકારોની વિનંતી પર લોક અદાલતમાં મોકલી શકાય છે. અને જો જે બે પક્ષકારો વચ્ચેનો વિવાદ છે કોર્ટમાં હજુ દાખલ નથી થયો તો આપણે પ્રી લિટિગેશન મેટરમાં, જેમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ છે, DLSA કહીએ છીએ, દરેક ડિસ્ટ્રિક્ટમાં આ હેડક્વાર્ટરમાં હોય છે, અથવા તો સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી અથવા રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ પાસે અરજી કરી શકે છે. સ્ટેટ લેવલ SLSA કહીએ છીએ એ આપણે હાઈકોર્ટમાં છે, અને જે DLSA વાત કરી રહ્યા છે, ગુજરાત રાજ્યના દરેક જિલ્લામાં DLSA અને તાલુકા લેવલે TLSA સાહેબ સ્થાપિત છે, એમાં પક્ષકારો સંપર્ક કરી શકે છે.
0: વસલભાઈ, આ લોક અદાલત છે તો એ આયોજન કરવાની સત્તા કોની પાસે છે, ઓથોરિટી?
1: સાહેબ, આ નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી, જેને આપણે શોર્ટમાં નાલસા કહીએ છીએ, રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, જે આપણે આગળ વાત કરી SLSA અને DLSA, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, આમના થકી આ લોક અદાલતો યોજવામાં આવતી હોય છે સાહેબ.
0: એટલે આ લોક અદાલતોનું આયોજન છે એ સમયાંતરે એટલે કે પીરિયોડિકલી થતી હોય છે?
1: હા સાહેબ, દરેક ક્વાર્ટરમાં એક વખત લોક અદાલત થતી હોય છે અને એક સાથે આખા રાજ્યમાં થતી હોય છે.
0: વસલભાઈ, આપે જેમ વાત કરી કમ્પાઉન્ડેબલ અને નોન કમ્પાઉન્ડેબલ, તો એ કયા પ્રકારના ગુનાઓમાં સમાધાન કેસ માન્ય નથી?
1: હત્યા છે, બળાત્કાર છે, લૂંટ છે, ગંભીર ઈજા છે, અપહરણ છે, એવા કોઈ પણ કેસો જેમાં જેનું સમાધાન સમાજના નજરે યોગ્ય નથી ગણાતું અને જે ઊંડી છાપ છોડી જાય એવા કેસો લોક અદાલતમાં મૂકવામાં આવતા નથી. કે કોઈ એક વ્યક્તિએ બીજા વ્યક્તિનું મર્ડર કરી દીધું અને હવે એ લોકો સમાધાન કરી રહ્યા છે, સો આ સિરિયસ ઓફેન્સ છે, આની સમાજ ઊંધી અસર પડે કે તમે મર્ડર કરીને પણ છૂટી શકો છો, સમાધાન કરી શકો છો. એટલે આવા ગંભીર ગુનાઓ લોક અદાલતમાં નથી અડવામાં આવતા.
0: વસુભાઈ, આપણે શ્રોતા મિત્રોને એ પણ માહિતી આપીએ કે કયા પ્રકારના ગુનાઓ છે જેને આપણે નોન કમ્પાઉન્ડેબલ ગુનાઓ હેઠળ એ કાયદે હેઠળ નક્કી થાય છે.
1: સાહેબ, ગુનાઓના પ્રકાર અને તેમની પ્રકૃતિ 2024 પહેલા IPC એટલે કે ઇન્ડિયન પિનલ કોડ, જે આપણે ઘણી વખત મૂવીમાં પણ સાંભળતો હોય કે IPC દફા 100 કે તહત આપકો યે સજા દી જાતી હે, તો એ IPC બહુ જૂનું છે, ઇન્ડિયન પિનલ કોડ એનું આખું ફૂલ ફોર્મ છે. હવે એ 2023માં નવા એક્ટ બન્યા, જેને આપણે ભારતીય ન્યાય સંહિતા BNS કહીએ છીએ, ફોજદારી પ્રક્રિયા સંહિતા CRPC હતી, જે હવે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા BNSS થયું છે, અને આનું અમલીકરણ 1 જુલાઈ 2024 થી કરવામાં આવ્યું છે. એટલે 1 જુલાઈ 2024 પછીના જે ગુનાઓ છે એમાં આપ IPC કે CRPC નહીં સાંભળો, એમાં આપ સાંભળશો BNS અથવા તો BNSS.
0: વસલભાઈ, એક શબ્દ છે મીડિયેશન, તો આ મીડિયેશન એટલે શું?
1: આપે સાહેબ, જે આપણે વોરંટ સમન્સની વાત કરી કે કેસ દાખલ થયો છે, પછી આપણે લોક અદાલત પર આવ્યા,

0: એની વચ્ચે આપણે એક શબ્દ વાપર્યો કે એક સુખદ અંત વિવાદનો. સો એક મેડિએશન પણ એક પદ્ધતિ છે, એક પ્રક્રિયા છે જેમાં તટસ્થ વ્યક્તિ બંને પક્ષોને શાંતિથી વિવાદ ઉકેલવામાં મદદ કરે છે. આમાં મેડિએશનનો સુંદરતા એ છે કે આમાં જે તટસ્થ વ્યક્તિ છે એ ખાલી મદદ કરે છે પણ નિર્ણયો બંને પક્ષકારો ભેગા થઈને લે છે. આ મધ્યસ્થતા છે જેને આપણે મીડિયેશન પણ કહીએ છીએ, તે એક સમય છે, પૈસા છે અને એક માનસિક તણાવ છે, એનાથી બચવામાં મદદ કરે છે.
1: એટલે કે તમામ પ્રકારના રિસોર્સિસનો મીડિયેશન દ્વારા બચાવ થાય છે
0: અને ઝડપી નિરાકરણ લાવાય છે અને આપણે એક સુખદ સમાધાન પર ઉતારીએ છીએ જે કોર્ટનો મુખ્ય હેતુ છે.
1: એટલે આ મીડિયેશન છે વત્સલભાઈ, એ પ્રે કોર્ટ કાર્યવાહી એમાં આપણે ગણાવી શકીએ કે?
0: હા સાહેબ, આ મીડિયેશનમાં કોર્ટ કેસ પેન્ડિંગ છે તો આપ જે તે ન્યાયાધીશ સાહેબશ્રીને રિક્વેસ્ટ કરી શકો છો કે અમારે મીડિયેશનમાં આ કેસ મૂકવો છે, અથવા તો ન્યાયાધીશ સાહેબ અથવા તો કોર્ટો કે જે સમજી શકે કે આ જે વિવાદ છે એ મધ્યસ્થતાથી પણ નિવારણ લાવી શકાય છે, તો બંને તરફથી આ મધ્યસ્થતા માટે પહેલ કરી શકવામાં આવે છે.
1: તો મીડિયેશનની સાથે સાથે પ્રશ્ન એ પણ છે કે આ બધી જે કાર્યવાહી હોય છે એ ગોપનીય એટલે કે સિક્રેટ રહે છે અને બંને પક્ષોને બંધન કરતા હોય, આ ઉપરાંત એક ફાઇનલ ડિસિઝન છે તો એ કોણ લે છે?
0: આ જે મધ્યસ્થતા અથવા તો મીડિયેશનની જે પ્રોસેસ છે એ ગોપનીય હોય છે, જેમાં બંને પક્ષકારો બેઠા હોય છે અને એક મેડિએટર, ટ્રેન્ડ મેડિએટર બેઠા હોય છે અને એમાં પક્ષકારો પોતે જ નિર્ણય લે છે અને બંનેને બંધન કરતા નિર્ણય હોય છે. અને ઘણી નાગરિક વિવાદોમાં આ ઝડપી અને સહકારપૂર્ણ પણ સાબિત થયેલ છે. આમદા ગુજરાત હાઈકોર્ટ દ્વારા મેડિએશન ડ્રાઈવ પણ ચલાવવામાં આવેલી, જેનું ઘણી વખત આપણે કદાચ સમાચાર અથવા ન્યૂઝપેપરમાં શબ્દ સાંભળ્યો હશે, મેડિએશન ડ્રાઈવ.
1: કયા પ્રકારના કેસમાં આ મેડિએશન ડ્રાઈવ ઉપયોગી રહે છે?
0: કોઈ પણ પ્રકારનો કેસ જે કોર્ટમાં પેન્ડિંગ છે સાહેબ, એ કેસો લેવામાં આવશે અને કોર્ટને લાગે છે કે આ મધ્યસ્થતાથી પણ ઉકેલ લાવી શકાય છે એવા કેસો મૂકશે અને પક્ષકારો પણ પોતાની રિક્વેસ્ટ નાખી શકે છે કે સાહેબ અમારે મીડિએશનમાં જવું છે. બેઝિકલી આમાં કોઈ ક્લિયર કેટેગરી નથી, પણ આગળ બેઝ પોઈન્ટ એ રહેશે કે એવા ગુનાઓ કે જે સમાજ પર ગંભીર અસર ના કરે.
1: વસલભાઈ, જ્યારે આ આધુનિક જમાનામાં ટેકનોલોજી દરેક ક્ષેત્રમાં મદદરૂપ થઈ રહી છે, આપણે જેને વાત કરીએ કે મેડિસિન હોય, એન્જિનિયરિંગ હોય કે કોઈ પણ ક્ષેત્ર, તો કોર્ટ છે એ આ પ્રકારની જે મોડર્ન એજ ટેકનોલોજીનો કેવી રીતે ઉપયોગ કરે છે જેનાથી સામાન્ય નાગરિકોને, વકીલોને એ હેલ્પફુલ થઈ શકે, મદદરૂપ થઈ શકે?
0: જી સાહેબ, આપે ખૂબ જ સરસ એક મુદ્દો અહીંયા રજૂ કર્યો છે. હવેનો યુગ છે એ ડિજિટલ યુગ થઈ રહ્યો છે, જેમાં બધું આધુનિકતા તરફ જઈ રહ્યા છે. આપણે કોવિડ સમયે પણ જોયું કે કોર્ટો ઝૂમ પ્લેટફોર્મ થકી, ઓનલાઈન પ્લેટફોર્મ થકી નિર્ણયો આપી રહી હતી. પક્ષકારોને પણ સવલત થઈ ગઈ કે એક લોકેશન પર, કચ્છમાં સપોઝ કોઈ પક્ષકાર બેઠો છે, એ પહેલા કોઈ બીજા જિલ્લામાં હતો તો એને વારે ઘડે ત્યાં જવાની જરૂર નથી. તો હવે કોર્ટો હાઇબ્રિડ હિયરિંગ છે કે ઝૂમ પ્લેટફોર્મ થકી પણ કોર્ટ કેસો ચલાવી રહી છે. ડિજિટલ અગર આપણે વિચારીએ તો બે હું અહીંયા પોઈન્ટનો ખાસ એ કરીશ, એક છે ઈ સેવા કેન્દ્ર અને બીજી છે ઈ કોર્ટ સર્વિસ એપ. ઈ સેવા કેન્દ્ર એક ડિજિટલ સેવાઓ આપતું એક સહાય કેન્દ્ર છે જે દરેક કોર્ટ કોમ્પ્લેક્સમાં આપને મળી જશે. જો એક સ્ટ્રક્ચર્ડ હશે તો કોર્ટની અંદર હશે અથવા તો બહાર પોટા કેબિન જે આપણે સમજીએ છીએ ત્યાં એક સ્થાપિત કરવામાં આવે છે. કોર્ટની ડિજિટલ સેવાઓ આપતું સહાય કેન્દ્ર એ છે ઈ સેવા કેન્દ્ર. આ આપણે જિલ્લા અને તાલુકા કોર્ટમાં આપ જોઈ શકશો. બીજું થાય કે અહીંયા કઈ કઈ જાતની સેવાઓ મળી શકે, તો તમને કોઈ પણ પક્ષકારને કેસની માહિતી છે, કેસના દસ્તાવેજ છે, કેસ કયા સ્ટેજ ઉપર છે, કઈ ડેટ નેક્સ્ટ ડેટ પડી છે, આ તમે એક ઈ સેવા કેન્દ્ર પર જઈને આપ આપનો કેસ નંબર પણ આપો. પક્ષકાર પોતે અગર કેસ નંબર યાદ નથી કે સાહેબ ખબર નથી કયા નંબરનો કેસ છે, તો ઈ સેવા કેન્દ્ર પર આપ જશો, આપ પક્ષકાર તરીકે જશો તો આપ પક્ષકારના નામથી પણ કેસ સર્ચ થતો હોય છે અને ઈ સેવા કેન્દ્રમાં જે પણ ઓપરેટર્સ બેઠા હશે એ ચોક્કસ આ બધી આપની સહાય કરશે. કોઈ પણ નાગરિક આની સહાય લઈ શકે છે, નાગરિકનો સમય બચાવે છે કે આપને જે તે જગ્યાએ પર્ટિક્યુલર કોર્ટમાં જ જવાનું છે તો આપને કહી શકશે કે સાહેબ આ નંબરની કોર્ટમાં આ માળે આ કોર્ટ છે. તો યુઝ્યુઅલી કોર્ટ સ્ટ્રક્ચર સામાન્ય નાગરિક માટે નવું હોય છે, તો આ ઈ સેવા કેન્દ્રનો એ લાભ લઈને એ સમય બચાવીને જે તે કોર્ટ

0: પણ ઓપરેટર્સ બેઠા હશે એ ચોક્કસ આ બધી આપની સહાય કરશે. કોઈ પણ નાગરિક આની સહાય લઈ શકે છે, નાગરિકનો સમય બચાવે છે કે આપને જે તે જગ્યાએ પર્ટિક્યુલર કોર્ટમાં જ જવાનું છે તો આપને કહી શકશે કે સાહેબ આ નંબરની કોર્ટમાં આ માળે આ કોર્ટ છે. તો યુઝ્યુઅલી કોર્ટ સ્ટ્રક્ચર સામાન્ય નાગરિક માટે નવું હોય છે, તો આ ઈ સેવા કેન્દ્રનો એ લાભ લઈને એ સમય બચાવીને જે તે કોર્ટમાં રજૂ થઈ શકે છે.
1: વસલભાઈ, આપ જાણો છો તેમ ભારત સરકાર પણ ડિજિટલાઇઝેશનને પ્રોત્સાહન આપી રહી છે અને આ આધુનિક જમાનામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પણ ઘણી વખત તમામ પ્રકારના ફિલ્ડમાં મદદરૂપ થાય છે અને મોબાઈલ ઉપર પણ બધી જ એપ અવેલેબલ છે. તો કોર્ટના સંદર્ભમાં મોબાઈલ ઉપર કોઈ સેવા મોબાઈલ એપ અવેલેબલ છે?
0: જી સાહેબ, ઈ કોર્ટ સર્વિસ એપ કરીને એક એપ્લિકેશન છે, એ મોબાઈલમાં આપ ઇન્સ્ટોલ કરી શકો છો. ભારતની ન્યાયપાલિકા દ્વારા ઈ કોર્ટ્સ જે પ્રોજેક્ટ છે એના હેઠળ બનાવવામાં આવી છે. આ એપમાં તમને વિવિધ જાતની માહિતી મળી શકશે, જેમ કે કેસનું સ્ટેટસ શું છે, કેસની કેટલી તારીખો પડી, હવે પછીની કઈ તારીખ છે. સપોઝ કેસ કોર્ટે કોઈ ઓર્ડર કર્યો છે તો આપ એક કોર્ટનો ઓર્ડર પણ આપ જોઈ શકશો ઓનલાઈન. કોઝ લિસ્ટ પણ આપણે ઘણી વખત કહેતા હોઈએ એ પણ આપ ઓનલાઈન આ ઈ કોર્ટ સર્વિસ એપની મદદથી જોઈ શકો છો. આ એપ સંપૂર્ણ મફત છે. આ ઇન્સ્ટોલ કરવાનો કે સબસ્ક્રિપ્શન લેવાનો કોઈ આમાં પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. એક સામાન્ય નાગરિક કે જે ઇન્ટરનેટ સેવાઓ ધરાવતો મોબાઈલ વાપરી શકે છે એ આ ઈ કોર્ટ એપને ડાઉનલોડ કરીને એની એમાંથી એ જેને જરૂરી છે માહિતી એ નીકાળી શકે છે. નાગરિક છે, કોઈ વકીલ છે, પક્ષકાર છે, મતલબ ઇટ ઇઝ ઓપન ફોર ઓલ. આ દરેક માટે છે,
1: ઓપન ફોર ઓલ એન્ડ ફ્રી ફોર ઓલ.
0: ફ્રી ફોર ઓલ, યસ સાહેબ.
1: વસલભાઈ, ઈ કોર્ટ સર્વિસીસ એપ છે તો તેના માધ્યમથી કોઈ કેસ છે તેનો આપણે સર્ચ કરી શકીએ, આ ઉપરાંત સાથે સાથે નોટિફિકેશન, કેસની સાથે સંકળાયેલ એડવોકેટ્સ, એ બધી માહિતી પણ આમાં આ એપ થ્રુ મળી શકે?
0: જી સાહેબ, ઈ કોર્ટ સર્વિસ એપ એટલી સરળ છે કે આપ કેસ નંબર થકી આપ માહિતી સર્ચ કરી શકો અથવા તો પક્ષકારના નામથી પણ આપ આ માહિતી સર્ચ કરી શકો છો. આપને નોટિફિકેશન રેગ્યુલર મળતું રહે છે કે આજે આપ નથી ગયા, આપના વકીલ કોર્ટમાં આપના થકી ઉપસ્થિત થયા છે અને એક એડજોઇન્ટમેન્ટ અથવા તો એક નેક્સ્ટ ડેટની માંગણી કરી છે. તો શું ખરેખર એ નેક્સ્ટ ડેટ અપાયેલ છે? અપાયેલ છે તો કઈ આપી છે એ આપના ઈ કોર્ટના જયારે કેસ નંબરથી સર્ચ કરશો તો આપણે નેક્સ્ટ ડેટનું નીચે ખ્યાલ આવી જશે કે હા,
1: એટલે કે રિયલ ટાઈમ અપડેશન પણ થાય.
0: રિયલ ટાઈમ અપડેશન પણ થાય. આમાં બેઝિકલી ફાયદો એ છે કે કોર્ટ ગયા વગર પણ આપને માહિતી મળી શકે છે.
1: અને જે એક એપનો ફાયદો એ છે કે જ્યોગ્રાફિકલ બેરિયર, ભૌગોલિક જે આપણને સરહદ છે એ આપણને નડતી
0: નડતી નથી.
1: આપણે અહીંયા બેઠા બેઠા ભારતની કોઈ પણ રાજ્ય કોર્ટ કેસ એની માહિતી આપણે
0: મળી શકે છે. જી, કોર્ટમાં તમારે જવાની કોઈ મતલબ નાગરિકને જવાની જરૂર પડતી નથી. જજમેન્ટ અથવા જે ઓર્ડર કોઈ કોર્ટનો છે એ આપ જોઈ શકો છો. કોર્ટ ફીની પણ માહિતી મળે છે, કેસ સાથે જોડાયેલા વકીલની પણ માહિતી મળે છે. હા, આપની જોડે મોબાઈલ ઇન્ટરનેટ સુવિધા આપતો હોય એવું આપનો મોબાઈલ હોવો જરૂરી છે. આ એપ્લિકેશન બેઝિકલી પારદર્શિતા અને સરળતા લાવવા માટે મૂકવામાં આવી છે.
1: શ્રોતા મિત્રો, કોર્ટ અને કોર્ટની કાર્યવાહી આ અંગે આપને વોરંટ સમજથી લઈ અને આપના મોબાઈલમાં એક કોર્ટ સર્વિસ એપ ત્યાં સુધીની માહિતી એક સરળ રીતે સમજાવી તેના માટે ગુજરાત રાજ્ય હાઈકોર્ટના મહેસાણા કોર્ટના કોર્ટ મેનેજર વત્સલભાઈ શાહ આકાશવાણી અમદાવાદના સ્ટુડિયોમાં આવ્યા અને આપને ખૂબ ઉપયોગી માર્ગદર્શન આપ્યું એ માટે વત્સલભાઈ આપનો ખૂબ ખૂબ આભાર.
0: જી સર, ખૂબ ખૂબ આભાર હું ફરીથી આકાશવાણી સંપૂર્ણ ટીમનો, આ શ્રીનો અને નામદાર ગુજરાત હાઈકોર્ટનો અને મારા ડિસ્ટ્રિક્ટ કોર્ટનો આભાર માનું છું. બસ આ તમામ સેવાઓ અને કાયદાઓનો હેતુ એ છે કે ન્યાયને થોડું સરળ કરીએ, ઝડપી કરીએ અને દરેક નાગરિક સુધી પહોંચી શકે. સાહેબ
1: ધન્યવાદ.
0: ધન્યવાદ સર.
2: મિત્રો, સહયર કાર્યક્રમ અંતર્ગત આપ સાંભળી રહ્યા હતા નાગરિકો માટે કોર્ટ કાર્યવાહીની સમજણ, આ વિશે વત્સલ શાહ સાથેની હિતેશ માવાણીની વાતચીત. આશા રાખી છે કે આ વાતચીત આપને ઉપયોગી લાગી હશે. મિત્રો, આકરો ઉનાળો ચાલી રહ્યો છે અને તીવ્ર ગરમીનો આ સમય છે. બની શકે તો કામ એવી રીતે ગોઠવજો કે બપોરે 12 થી 4 માં સીધા સૂર્યપ્રકાશમાં જવાનું ટાળી શકાય.

0: પરસેવો શોષી લે એવા સુતરાઉ ઢીલા અને આરામદાયક કપડાં જ પહેરીએ, પોતાની જાતને હાઇડ્રેટેડ રાખીએ, તરબૂચ, ટેટી, તાડી જેવા ફળોનું સેવન કરીએ કે જેમાં વોટર કન્ટેન્ટ વધારે હોય, કાકડીમાં પણ પાણીનું પ્રમાણ સારું એવું હોય છે અને કાચી કેરી પણ આ સમયમાં ગુણકારી છે.
1: છાશ, લીંબુ પાણી, શેરડીનો રસ, નાળિયેર પાણી, વરિયાળીનું શરબત જેવા પીણા પણ આ દિવસોમાં લેતા રહીએ. તો બસ, થોડી કાળજી, થોડી તકેદારી અને યોગ્ય આહાર નિયમન દ્વારા ગરમીના આ સમયમાં પોતાનું અને પોતાનાનું સ્વાસ્થ્ય જાળવી રાખીએ. સમય થયો છે આજના દિવસ માટે આપની વિદાય લેવાનો. અલ્પા અને લિપિને આપો અનુમતિ.
2: આવજો, ફરી મળીશું.
1: આજનો કાર્યક્રમ આપને કેવો લાગ્યો જરૂર જણાવજો. આ સરનામે નિયામક શ્રી સૈયર, કાર્યક્રમ વિભાગ, આકાશવાણી કેન્દ્ર, આશ્રમ રોડ, નવરંગપુરા, અમદાવાદ 380009. આપ અમને ઇમેલ પણ કરી શકો છો. ઇમેલ આઈડી છે abadsahir@gmail.com.
3: આપ સાંભળી રહ્યા હતા મહિલાઓ માટેનો વિશેષ કાર્યક્રમ સહિયર.
0: પ્રસ્તુત કરતા હતા હિતેશ માવાણી.
4: આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર. બપોરના એક થવા આવ્યા છે. હવે થોડી જ વારમાં દિલ્હીથી પ્રસારિત હિન્દીમાં સમાચાર સાંભળશો. ત્યારબાદ 1:05 અંગ્રેજીમાં સમાચાર.

વિષ્ણુકુમાર સોનીના સ્વરમાં આપ માણી રહ્યા હતા સુગમ સંગીત. રચનાઓ હતી હિતેન આનંદપરાની. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રથી કરવામાં આવ્યું. બપોરના 1:20 થઈ છે. હવે ગુજરાતીમાં સમાચાર સાંભળશો.

આકાશવાણી સમાચાર સોનલ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમનાથ મંદિરને ભારતની સભ્યતા અને શક્તિનું પ્રતીક ગણાવ્યું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પશ્ચિમ બંગાળના કોલકાતા પહોંચ્યા. નવા ચૂંટાયેલા ભાજપના ધારાસભ્યો સાથે બેઠક યોજશે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે સુરીનામમાં એક સત્રને સંબોધતા વૈશ્વિક રાજનીતિમાં ભારતની ભૂમિકાને રેખાંકિત કરી. ડીઆરડીઓ અને વાયુસેનાએ ઓડિશામાં ટીએઆરએ હથિયારની પહેલી પરીક્ષણ ઉડાનનું સફળ સંચાલન કર્યું. અને આઈપીએલ ક્રિકેટમાં દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે આજે દિલ્હીમાં મુકાબલો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પુનઃનિર્મિત સોમનાથ મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાને 75 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સોમવારે ગુજરાતના પ્રવાસે આવશે. દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદે 11 મે 1951ના પુનઃનિર્મિત સોમનાથ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં ભાગ લીધો હતો. પ્રધાનમંત્રીએ એક રાષ્ટ્રીય દૈનિકમાં લખેલા લેખમાં આ માહિતી આપી. તેમણે કહ્યું, કેટલાક મહિનાઓમાં સોમનાથ મંદિર સાથે જોડાયેલા બે મહત્વના આયોજનમાં સામેલ થવું તેમના માટે સૌભાગ્યની વાત છે. આ વર્ષના પ્રારંભે પ્રધાનમંત્રી સોમનાથ મંદિર પર પહેલા આક્રમણના 1000 વર્ષ

0: આ દોડ કૃષિ ભવન, રેલ ભવન અને રિઝર્વ બેંક ભવનથી પસાર થઈ આકાશવાણી ભવનમાં ખાતે પૂર્ણ થઈ. આકાશવાણી અને દૂરદર્શન સહિત પ્રસાર ભારતીના કર્મચારીઓ અને તેમના પરિવારના સભ્યોએ મેરાથોનમાં ભાગ લીધો. પ્રસાર ભારતીના મુખ્ય કાર્યકારી અધિકારી સીઈઓ ગૌરવ દ્વિવેદી અને આકાશવાણીના મહાનિદેશક રાજીવકુમાર જૈને પણ આ દોડમાં જોડાયા હતા. આ અંગે શ્રી ગૌરવ દ્વિવેદીએ વધુ માહિતી આપી.
1: इस साल 90 वर्ष पूरे करने के उपलक्ष्य में विभिन्न कार्यक्रम आकाशवाणी में आयोजित किए जा रहे हैं. हमारे पूरे देश में जितने भी स्टेशन हैं, जो देश में फिटनेस की एक मूवमेंट माननीय प्रधानमंत्री जी के आह्वान पर आरंभ हुई, उसका संदेश भी लोगों तक ले जाने के लिए ये उस कड़ी में एक कदम था कि आकाशवाणी से जैसे आपका लगाव पिछले 9 दशकों से बना हुआ है, आने वाले समय में भी वैसे ही बना रहे.
0: વિદેશ રાજ્યમંત્રી પાબિત્રા માર્ગેરિટા કોસ્ટારિકાના પાટનગર સાન જોસ પહોંચ્યા. એક સોશિયલ મીડિયા સંદેશમાં તેમણે કહ્યું કે તેઓ કોસ્ટારિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપ્રમુખ લોરા વર્જિનિયા ફર્નાન્ડિસ ડેલગાડોના ઉદઘાટન સમારોહમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. આ મુલાકાત દરમિયાન શ્રી માર્ગેરિટા વિવિધ મહાનુભાવો, ઉદ્યોગપતિઓ અને ભારતીય સમુદાયના સભ્યોને પણ મળશે. સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન ડીઆરડીઓ તથા ભારતીય વાયુસેનાએ ગઈકાલે ઓડિશાના દરિયાકાંઠા પર વ્યૂહાત્મક અદ્યતન અંતર વધારવાની ક્ષમતા ટીએઆરએ હથિયારની પહેલી પરીક્ષણ ઉડાનનું સફળતાપૂર્વક સંચાલન કર્યું. સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું, મોડ્યુલ રેન્જ વિસ્તરણ કીટ ટીએઆરએ દેશની પહેલી સ્વદેશી ગ્લાઇડ હથિયાર પ્રણાલી છે, જે એક અગ્રેસર હથિયારને ચોકસાઈવાળા માર્ગદર્શિત હથિયારમાં રૂપાંતરિત કરે છે. મંત્રાલયે જણાવ્યું, ડીઆરડીઓની અન્ય પ્રયોગશાળાઓ સાથે હૈદરાબાદના ઇમારત સંશોધન કેન્દ્ર દ્વારા ડિઝાઇન અને વિકસિત કરાયેલી ટીએઆરએનો ઉદ્દેશ જમીન આધારિત લક્ષ્યોને નષ્ટ કરવા ઓછી ક્ષમતાવાળા હથિયારની મારક ક્ષમતા અને ચોકસાઈ વધારવાનો છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ આઈપીએલ ટી20 ક્રિકેટમાં આજે દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે મુકાબલો થશે. દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમમાં સાંજે 7:30 વાગે આ મેચ શરૂ થશે. દિલ્હીની ટીમ અક્ષર પટેલ અને કોલકાતાની ટીમ અજિંક્ય રહાણેની આગેવાની હેઠળ મેદાનમાં ઉતરશે. પોઈન્ટ ટેબલમાં હાલ દિલ્હીની ટીમ 7મા અને કોલકાતાની ટીમ 8મા ક્રમે છે. આ પહેલા ગઈકાલે લખનૌમાં રમાયેલી મેચમાં ડકવર્થ લુઇસ ટર્ન ડીએલએસ પદ્ધતિથી લખનૌ સુપર જાયન્ટ્સે રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂને 9 રનથી હરાવ્યું. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમનાથ મંદિરને ભારતની સભ્યતા અને શક્તિનું પ્રતીક ગણાવ્યું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પશ્ચિમ બંગાળના કોલકાતા પહોંચ્યા. નવા ચૂંટાયેલા ભાજપના ધારાસભ્યો સાથે બેઠક યોજશે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે સુરીનામમાં એક સત્રને સંબોધતા વૈશ્વિક રાજનીતિમાં ભારતની ભૂમિકાને રેખાંકિત કરી. ડીઆરડીઓ અને વાયુસેનાએ ઓડિશામાં ટીએઆરએ હથિયારની પહેલી પરીક્ષણ ઉડાનનું સફળ સંચાલન કર્યું. અને આઈપીએલ ક્રિકેટમાં દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે આજે દિલ્હીમાં મુકાબલો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
2: આકાશવાણી અહેમદાબાદ, વડોદરા, રાજકોટ, ભુજ.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સોનલ પરમાર વાંચે છે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કે રામમોહન નાયડુએ જણાવ્યું કે ભારત વિશ્વનો સૌથી ઝડપથી વિકસતું ઉડ્ડયન બજાર બન્યા પછી હવે વિમાન ભાડાપટ્ટા અને ધિરાણ માટે એક અગ્રણી વૈશ્વિક સ્થળ બની રહ્યું છે. ગાંધીનગરમાં ગિફ્ટ સિટી ખાતે ઇન્ડિયા એરક્રાફ્ટ લીઝિંગ અને ફાઇનાન્સિંગ સમિટના બીજા તબક્કામાં શ્રી નાયડુએ આ નિવેદન આપ્યું હતું. તેમણે નોંધ્યું હતું કે ભારત ત્રીજા સૌથી મોટા સ્થાનિક ઉડ્ડયન બજાર તરીકે ઉભરી આવ્યું છે, જેમાં 2026 સુધીમાં સ્થાનિક મુસાફરોની સંખ્યા 19 કરોડ 10 લાખ સુધી પહોંચવાની સંભાવના છે. તેમણે અંદાજ લગાવ્યો હતો કે 1100 વાણિજ્યિક વિમાનનો વર્તમાન કાફલો 2035 સુધીમાં 3 ગણો થઈ શકે છે. તેમણે હિસ્સેદારોને વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે જરૂરી લાંબા ગાળાની નાણાકીય માળખાગત સંપત્તિ તરીકે જોવા અપીલ કરી.
1: અને પહેલે તક મેં બતા દઉં કે ગિફ્ટ સિટી મેં 38 રજિસ્ટર્ડ એરક્રાફ્ટ લેસર્સ યહાં પે હૈ ઓર 370 લીઝ્ડ એસેટ્સ ઓલરેડી હો ચુકે હૈ અભી તક જિસકા વેલ્યુ હૈ 5.8 બિલિયન US ડોલર્સ. 5.8 બિલિયન US ડોલર્સ જો બહોત બડા અમાઉન્ટ હૈ ઉસકા ઓલરેડી બિઝનેસ યહાં સે હો ચુકા હૈ ઓર 615 મિલિયન US ડોલર્સ કા એવિએશન ફાઇનાન્સિંગ હમારે IFSC કે બેંકિંગ યુનિટ્સ કે તહેત હુઆ હૈ.
0: શ્રી નાયડુએ જાહેરાત કરી હતી કે પ્રાદેશિક જોડાણને મજબૂત બનાવવા માટે લક્ષદ્વીપમાં સી પ્લેન કામગીરી ટૂંક સમયમાં શરૂ થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે દેશમાં એરક્રાફ્ટ લીઝિંગ ઇન્ડસ્ટ્રીઝ માટે ગિફ્ટ સિટીનું ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીસ સેન્ટર્સ ઓથોરિટી મુખ્ય ભૂમિકા નિભાવી રહ્યું છે. મુખ્યમંત્રીએ આ પ્રસંગે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની

વિઝનરી લીડરશીપમાં નિર્માણ થયેલું ગિફ્ટ સિટી દેશના ફિનટેક હબ તરીકે ખ્યાતિ પામ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદના ગોદાવી ખાતે શ્રી શ્રી રવિશંકર વિદ્યામંદિરના નવા સંકુલનું ખાતમુહૂર્ત કર્યું. આ પ્રસંગે તેમણે જણાવ્યું, રાજ્ય સરકાર શિક્ષણ પાછળ 63,000 કરોડ રૂપિયા જેટલું માતબર બજેટ ફાળવીને જ્ઞાનશક્તિથી વિકસિત ગુજરાતના પાયા મજબૂત કરી રહી છે. તેમણે ઉમેર્યું, આ સંસ્થામાં શિક્ષણની સાથે ધ્યાન, પ્રાણાયામ અને મંત્રોચ્યાર જેવી યોગિક પદ્ધતિઓ દ્વારા માનવ મૂલ્યનું સંવર્ધન કરાશે. ગાંધીનગરમાં મુખ્યમંત્રીના નિવાસ સ્થાને ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકનો આજે ત્રીજો દિવસ છે. અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે આજે સૌરાષ્ટ્ર અને વડોદરા સિવાયના બાકી રહેલા મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના હોદ્દેદારોની નિમણૂંક અંગે ચર્ચા કરવામાં આવી રહી છે. ડાંગ જિલ્લાના આહવાથી બોરખેત માર્ગ પર આજે થયેલા અકસ્માતમાં 2 લોકોના મોત થયા છે. અમારા પ્રતિનિધિ જણાવે છે કે કાર અને બાઇક વચ્ચે અકસ્માત થતાં 2 યુવાનોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. મૃતક યુવાનો આહવા દત્તનગરના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માત બાદ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ઉત્તર ગુજરાત ટપાલ વિભાગની નાણાકીય વર્ષ 2025-26માં 251 કરોડ રૂપિયાની આવક થઈ છે. પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણકુમાર યાદવે જણાવ્યું હતું કે 1,110 ગામોને સુકન્યા સમૃદ્ધિ, 400 ગામોને બચત ગ્રામ અને 791 ગામો સંપૂર્ણ વીમા ગ્રામ જાહેર કરવામાં આવ્યા છે. તેમણે ઉમેર્યું, વર્ષ દરમિયાન 4,20,000 નાગરિકોને આધાર સેવાઓ પૂરી પાડવામાં આવી છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં તાપમાનમાં વધુ 2-3 ડિગ્રી વધારો તેમજ અનેક વિસ્તારોમાં હીટવેવની આગાહી કરી છે. હાલ રાજસ્થાન આસપાસ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બન્યું છે, જ્યારે સાઉથ વેસ્ટ મધ્યપ્રદેશથી કોમોરિન વિસ્તાર સુધી ટ્રફ લાઇન પસાર થઈ રહી છે, જેના કારણે ગુજરાતના મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની સરહદને અડીને આવેલા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 43.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓમાં આગામી 15 મે સુધી હીટવેવની અસર યથાવત રહી શકે છે. રાજકોટ, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, પાટણ, અમદાવાદ અને ગાંધીનગર સહિતના વિસ્તારોમાં ગરમીનો પ્રકોપ વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સાથે જ સુરત અને વડોદરામાં પણ આગામી દિવસોમાં ગરમીનું પ્રમાણ વધવાની આગાહી કરવામાં આવી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં 15-20 નોટ્સની જવડે ઝડપે પવનો ફૂંકાઈ રહ્યા છે. દીવ જિલ્લા ખાતે ફાયર સેફટી વીક અંતર્ગત આજે સરકારી હોસ્પિટલ દીવમાં ઇવેક્યુએશન મોકડ્રીલ અને ફાયર ડેમોન્સ્ટ્રેશનનું આયોજન કરવામાં આવ્યું. મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર નવી દિલ્હીના માર્ગદર્શિકા અનુસાર તથા કલેક્ટર રાહુલદેવ બુરાના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં હોસ્પિટલમાં આગ જેવી આપત્તિ સર્જાય ત્યારે કેવી રીતે ઝડપી અને સુવ્યવસ્થિત બચાવ કામગીરી હાથ ધરવી તેની જીવંત રજૂઆત કરવામાં આવી. ફાયર વિભાગ દીવના અધિકારી પંકજ માયાવંશી અને તેમની ટીમ દ્વારા હોસ્પિટલ સ્ટાફને આગ સમયે લેવામાં આવતી તકેદારીઓ, ફાયર સેફટી સાધનોનો ઉપયોગ અને દર્દીઓને સુરક્ષિત સ્થળે ખસેડવાની પ્રક્રિયા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે આપ ગીર સોમનાથ જિલ્લાનું સમાચાર પત્ર સાંભળશો, જેના લેખક છે રાજેશ ભજગોતર. ગીર સોમનાથ જિલ્લામાં દ્વાદશ જ્યોતિર્લિંગમાંના પ્રથમ જ્યોતિર્લિંગની ભૂમિ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 11 મેના રોજ સોમનાથ અમૃત પર્વમાં સહભાગી થશે, ત્યારે કૃષિમંત્રી જીતુ વાઘાણીએ જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક કરી કાર્યક્રમની તૈયારીઓ વિશે ચર્ચા કરી તૈયારીઓને ઓપ આપ્યો હતો. કૃષિમંત્રીશ્રીએ પ્રધાનમંત્રીના રોડ શો દરમિયાનની તૈયારીઓ, બેરીકેટિંગ સહિતની વ્યવસ્થાઓ તેમજ સોમનાથ મંદિર પરિસરની અંદર સાંસ્કૃતિક કાર્યક્રમો, સૂર્યકિરણ એર શો સહિતની તમામ તૈયારીઓની વિસ્તૃત સમીક્ષા કરી કાર્યક્રમના સુચારૂ આયોજન માટે જરૂરી ચર્ચા કરી હતી.
સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત સોમનાથ મહાદેવના દર્શન દેશ વિદેશમાંથી મોટી સંખ્યામાં યાત્રિકો ઉમટી પડ્યા હતા ત્યારે દિલ્હીથી 1400 યાત્રિકો સાથેની ખાસ ટ્રેન વેરાવળ રેલવે સ્ટેશન ખાતે

0: પહોંચી હતી. વેરાવળ રેલવે સ્ટેશન ખાતે ગુજરાતના પરંપરાગત ટિપ્પણી નૃત્ય સાથેના ગરબાથી વધારેલા ભાવિક ભક્તો અભિભૂત થયા હતા અને તેમણે પણ શરણાઈ અને ઢોલના તાલે ગરબા કરી તેમજ પંજાબી ભાંગડા નૃત્ય કરી તેમનો ઉમળકો દર્શાવ્યો હતો. તેઓએ સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને આપણી સંસ્કૃતિથી પરિચિત થયા હતા. અરબ સાગર કિનારે આવેલા ગીર સોમનાથ જિલ્લામાં કુલ 6 તાલુકાનો સમાવેશ થાય છે, ત્યારે હાલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જિલ્લા કલેક્ટર એનવી ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ ચૂંટણી સમાપન કરવામાં આવી હતી. ગીર સોમનાથ જિલ્લા પંચાયતની 28, તાલુકા પંચાયતની 128 અને વેરાવળ, તાલાલા, સુત્રાપાડા અને ઉના નગરપાલિકાઓ માટે ચૂંટણી 1005 મતદાન મથકો પર શાંતિપૂર્ણ મતદાન થયું હતું, જેમાં ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે મુખ્ય મુકાબલો થયો હતો, જેમાં ગીર સોમનાથ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનું પ્રદર્શન રહ્યું હતું. જિલ્લા પંચાયતની 28 બેઠકમાંથી 22 બેઠક કબજે કરેલ હતી, તો વેરાવળ, સુત્રાપાડા, તાલાલા અને ઉના નગરપાલિકામાં પણ ભાજપ, તો એકમાત્ર કોડીનાર તાલુકા પંચાયતમાં કોંગ્રેસે સત્તા મેળવવામાં સફળતા મેળવી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ 10 SSC માધ્યમિકની પરીક્ષા માર્ચ 2026 પરિણામ ગઈકાલે જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લાનું પરિણામ 82.34% આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે જિલ્લાનું પરિણામ 81.21% હતું. ગીર સોમનાથ જિલ્લામાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર એનવી ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ વેરાવળ નગરમાં આવેલી ગટરોમાં ભરાયેલો ઘન કચરો સરળતાથી સાફ થઈ શકે તે માટે ખાસ કિસ્સામાં ભાવનગર, રાજકોટ અને જૂનાગઢથી સ્પેશિયલ સીવર સક્શન મશીન લાવવામાં આવ્યા છે, જેના દ્વારા આધુનિક પદ્ધતિથી ઝડપથી ગટરોનો કાંપ અને કાદવ સાફ કરી શકાય છે. ગુજરાતના મુખ્ય પર્યટન સ્થળો પર આવતા પ્રવાસીઓની સુરક્ષા, સુવિધા અને સુખદ અનુભવમાં વધારો કરવાના ઉદ્દેશ્ય સાથે રાજ્યના પોલીસ વડા ડોક્ટર KLN રાવની અધ્યક્ષતામાં એક ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય DG અને IG કોન્ફરન્સની ભલામણ મુજબ રાજ્યના મહત્વના પ્રવાસન જિલ્લાઓમાં સમર્પિત ટુરિસ્ટ પોલીસ સ્ટેશન કાર્યરત કરવાનો હતો. નાયબ મુખ્યમંત્રી હરસંઘવીના માર્ગદર્શન હેઠળ પ્રથમ તબક્કે ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા અને ડાંગ જેવા મુખ્ય પ્રવાસન જિલ્લાઓમાં ટુરિસ્ટ ફ્રેન્ડલી વાતાવરણ સુનિશ્ચિત કરવા માટે ખાસ ટુરિસ્ટ પોલીસ સ્ટેશનો સ્થાપવામાં આવશે. ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર એનવી ઉપાધ્યાય દ્વારા લોકોના પ્રશ્નોને વાચા આપવા માટે ઉના તાલુકાના તડના ગ્રામ પંચાયત ખાતે રાત્રિસભા યોજાઈ હતી. આ રાત્રિસભામાં નાગરિકોએ જનહિતલક્ષી પ્રશ્નો અને સમસ્યાઓ રજૂ કરી હતી. રાત્રિસભામાં નાગરિકોએ સ્ટ્રીટલાઇટની સુવિધા, ગ્રામ પંચાયતના ગોચરની જગ્યાના પ્રશ્નો, ગામતળના પ્રશ્નો સહિતની મુશ્કેલીઓ રજૂ કર્યા હતા. તમામ ગ્રામજનોની રજૂઆત સાંભળી સંલગ્ન વિભાગના અધિકારીઓને સમસ્યાઓના સમાધાન માટે પગલાંઓ લેવા જિલ્લા કલેક્ટરે સૂચનો આપ્યા હતા. હમણાં જ આપણે ગીર સોમનાથ જિલ્લાનો સમાચાર પત્ર સાંભળ્યો, જેના લેખક હતા રાજેશ ભજગોતર. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ. ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં પ્રથમ સાંભળીએ સોનાલી શેઠના સ્વરમાં સૈફ પાલનપુરીની ગઝલ.

0: આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી આપ રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી આપ માણી રહ્યા છો ગુજરાતી ગીતો.
1: આકાશવાણીના 90 વર્ષના ગૌરવશાળી પ્રસારણના અવસરે આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિશેષ કાર્યક્રમ સુર સંગાથમાં. નવ દાયકાઓથી આકાશવાણીએ સંગીત, સંસ્કૃતિ અને કલાને ઘર ઘરમાં પહોંચાડવાનું પવિત્ર કાર્ય નિભાવ્યું છે અને અનેક પ્રતિભાશાળી કલાકારોને એક મજબૂત મંચ પૂરો પાડ્યો છે. સુર સંગાથ આ વિશેષ શ્રેણીમાં આપણે મળીશું આકાશવાણી સાથે જોડાયેલા પ્રતિષ્ઠિત ગાયક અને કલાકારોને જેઓ પોતાના સુરોથી શ્રોતાઓના દિલમાં વિશેષ સ્થાન બનાવી ચૂક્યા છે. તેમની સંગીત યાત્રા, અનુભવો અને યાદગાર પળો સાથે સુર સંગાથ આપને લઈ જશે એક મધુર અને આત્મીય સંગીત પ્રવાસ પર.
2: દર સોમવાર અને ગુરુવાર બપોરે 12:02 આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી શબ્દોમાં મહેકતી યાદો. આકાશવાણીના ગૌરવવંત 90 વર્ષની ઉજવણીના ભાગરૂપે આકાશવાણીની પ્રસારણ યાત્રામાં યોગદાન આપનાર પ્રસારણ કર્મી સાથેની વાતચીત પર આધારિત વિશેષ કાર્યક્રમ શબ્દોમાં મહેકતી યાદો બુધવારે બપોરે 12:02 આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળવાનું

0: માફ કરશો, મુકેશના સ્વરમાં સાંભળીએ બરકત વિરાણી બેફામની રચના.
1: સુંદર મુખની મધુરી વાણી, સત્ય નથી તલવાર બાંધતા રે મનલા ધરે

કાર્યક્રમના અંતે સાંભળશો નિગમ ઉપાધ્યાય અને નિધિ ધોળકિયાના યુવન સ્વરૂપમાં પ્રફુલ્લા વોરાની રચના.

આપ સાંભળી રહ્યા હતા ગુજરાતી ગીતો આકાશવાણી અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ. સમય બપોરના 3 થયા છે. અમારી બપોરની આ સભા અહીં સમાપ્ત થાય છે. જો કે આકાશવાણીની ડીટીએચ સેવાના ગુજરાતી પ્રસારણમાં ગુજરાતી પ્રાચીન ભજનના આપ માણી શકશો. અમારી સાંજની સભાના પ્રારંભે સાંજે 5 વાગે આપને ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો?

0: आप सुन रहे हैं विविध भारती राष्ट्रीय सेवा देश की सुरीली धड़कन कार्यक्रम तराने नए पुराने बस कुछ ही पलों में।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે। હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે

0: સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
1: પ્રસ્તુત કાર્યક્રમ તરાને મેં પુરા દે.
2: તરાને નયે પુરાને
1: सभी सुनने वालों को प्रीति मिश्रा का नमस्कार. इस कार्यक्रम में आप सभी का स्वागत है. कार्यक्रम की शुरुआत कर रहे हैं पलक मुच्छल के गए गीत से. फिल्म है खामोशियां. गीत को लिखा है सैयद कादरी ने, संगीत जीत गांगुली का.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન

0: નંબર 0792324509. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792324508.
1: મે જાન બાકી હે
2: હેટ સ્ટોરી 3 યે નામ હૈ ઉસ ફિલ્મ કા જિસકા ગીત અબ હમ આપકો સુનવાને જા રહે હૈ બોલ મનોજ મંતસર કે સંગીત ભામન કા આવાઝ અરમાન મલિક કી.

0: આ સાથે વિવિધ ભારતી કાર્યક્રમ તરાનેને પુરાને અહીં સમાપ્ત થયો. આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે 370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.

0: ફરિયાદ નોંધાવી શકાય છે અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: શ્રોતા મિત્રો, હવે સાંભળીએ વાલજીભાઈ ડાભીના સ્વરમાં લોકગીતો.

0: निखार।
1: इफको नैनो उर्वरकों का कमाल, हर खेत किसान बने खुशहाल।
2: શું તમે જાણો છો કે સરકાર શ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

0: निखार। इफको नैनो उर्वरकों का कमाल, हर खेत किसान बने खुशहाल।
1: શું તમે જાણો છો કે સરકાર શ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490।
2: આકાશવાણીના રાજકોટ કેન્દ્રથી આપ સાંભળી રહ્યા છો લોકગીતો। કલાકાર છે વાલજીભાઈ ડાભી।

આ સાથે લોકગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત થયો. કલાકાર હતા વાલજીભાઈ ડાભી. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્રથી કરવામાં આવ્યું.

વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.

0: खैर, इफको नैनो उर्वरकों का कमाल, हर खेत किसान बने खुशहाल।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી

0: निखार। इफको नैनो उर्वरकों का कमाल, हर खेत किसान बने खुशहाल।
1: આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, આપને જણાવી દઈએ અમારા આજે હવે પછી પ્રસારિત થનાર કાર્યક્રમોની રૂપરેખા. થોડી જ વારમાં એટલે કે 6:30 વાગે યુવા દોસ્તોનો કાર્યક્રમ યુવવાણી, જે રાજકોટ કેન્દ્રનું પ્રદાન છે. યુથ આઇકોન શ્રેણીમાં સાંભળશો સ્માર્ટફોન અને વિદ્યાર્થી માનસ, એ વિષયે ગોપાલ કૃષ્ણ ભરાડની મુલાકાત. પ્રસ્તુતિ પાર્થ જાની, નિર્માણ સુધીર દત્તા. 7:22 ગામનો ચોરો, જેમાં કૃત્રિમ બીજદાનના ફાયદા વિશે બાલાગામ જૂનાગઢના પશુ ચિકિત્સા અધિકારી ડોક્ટર નિકુંજ જીલડિયા સાથે પ્રશ્નોત્તરી, ત્યારબાદ લોકગીત. નિર્માણ સહાયક આનંદ છાયા અને વિરલ રાવલ, નિર્માણ અટલ શર્મા. રાત્રે 8 વાગે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સારેગામાં સાંભળશો. આજ કે ફનકાર રાત્રે 9:30, 10 વાગે છાયાગીત સાંભળશો, અને રાત્રે 10:30 ઢલતી છાયે રાત. શ્રોતા મિત્રો, આ હતા અમારા આજે હવે પછી પ્રસારિત થનાર કાર્યક્રમો. આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો રાજકોટ, વડોદરા, અમદાવાદ અને ભુજ સહ પ્રસ્તુત કાર્યક્રમ યુવાણી, પ્રસ્તુતિ આકાશવાણી રાજકોટ, કાર્યક્રમ પ્રસ્તુતિ પાર્થ જાની, કાર્યક્રમ નિર્માણ સુધીર દત્તા.

હેલો દોસ્તો, ફરી એક વખત હું આપનો નિયર એન્ડ ડિયર રેડિયો સાથી પાર્થ જાની લઈને આવી ગયો છું તમારા સૌનો મનપસંદ કાર્યક્રમ કે જેનું નામ છે યુથ આઇકન યુવાણી આકાશવાણી. દોસ્તો, આપણે જાણીએ છીએ કે હાલના વર્તમાન યુગની અંદર જ્યારે આપણે ડિજિટલ યુગની અંદર પ્રવેશ કરી ચૂક્યા છીએ કે આખો 21મી સદીનો જે યુગ શરૂઆત થઈ છે એની અંદર નાનેરા હોય, મોટેરા હોય, કોઈ પણ વ્યક્તિ હોય કે જે આજે ઓલમોસ્ટ સોશિયલ મીડિયાથી એડિક્ટેડ બની ગયો છે, એમ કહી શકાય કે ડિજિટલ માધ્યમનો આદિ બની ગયો છે. એના સિવાય, અધરવાઇઝ એમ કહી શકાય કે એના વગર માણસ માટે એક પળ પણ જીવવું અઘરું બની ગયું છે. આવા સમયની અંદર આપણે મોબાઈલથી કે સોશિયલ મીડિયાથી જ્યારે આપણને કોઈ એમ કહેવામાં

કે તમારે એક કે બે કલાક દૂર રહેવાનું છે, ડિજિટલ ઉપવાસ કરવાનો છે, એટલે કે આવા ઉપકરણોથી દૂર રહેવાનું છે, ત્યારે આપણા માટે માથાનો દુખાવો બની જતો હોય છે. કેમ? તો કે આપણે લોકો જ્યારથી થોડા થોડા સમજણા થયા છીએ, અધરવાઇઝ આપણે આ ટેકનોલોજીનો ઉપયોગ કરતા થયા છીએ, ત્યારથી આપણે ટેકનોલોજીને ઉપયોગ નથી કરતા, પરંતુ ટેકનોલોજી આપણો ઉપયોગ કરે છે. અને આ એક નરી વાસ્તવિકતા છે દોસ્તો. ટેકનોલોજીનો ઉપયોગ અને ટેકનોલોજીની શોધ આપણા રોજબરોજના કાર્યોને સરળ બનાવવા માટે થયો હતો. એનો ઉપયોગ પણ આપણે રોજિંદા કાર્યો છે એ સરળતાથી પાર પડી શકે એટલા માટે આપણે એનો ઉપયોગ શરૂ કર્યો હતો. પરંતુ આજે કંઈક અલગ જ પ્લેટફોર્મ પર, અલગ જ રસ્તા પર એનો ટ્રેક છે એ ચાલી નીકળ્યો છે, કે માત્ર આપણે ઉપયોગ માટે નહીં, પરંતુ હવે આપણી જાતને એન્ટરટેનમેન્ટ કરવા માટે, અધરવાઇઝ ફ્રી છીએ, કંઈ પણ કામ નથી, સાવ નવરા બેઠા છીએ, તો ચાલો સોશિયલ મીડિયા કરવા માંડો, ચાલો મોબાઈલ ઘૂમેડવા માંડો. તો હવે માણસ પોતાની જીવન જરૂરિયાત વસ્તુઓની શોધ કરવા માટે થઈને, કે પછી કોઈ એવી બાબત જે શોધવાની છે એમાંથી સર્ચ કરી અને પોતાના જીવનમાં ઉતારવાની છે, અધરવાઇઝ પોતાના પ્રોફેશનલ કામકાજ માટે જ માત્ર સોશિયલ મીડિયા કે ઇલેક્ટ્રિક ઉપકરણોનો ઉપયોગ નથી કરતો દોસ્તો, પરંતુ ફાલતુ ચીજો માટે થઈને ફાલતુ સમય પણ સોશિયલ મીડિયા કે પછી ડિજિટલ પ્લેટફોર્મ પર પોતાનો ટાઈમ વેસ્ટ કરતો થયો છે. ત્યારે તમામ યુવાનો હોય, વડીલો હોય, બાળકો હોય, વિદ્યાર્થીઓ હોય, એ તમામે જોવાનું છે કે આપણે આપણી નેક્સ્ટ પેઢીઓને, આપણા ખુદના ભવિષ્યને આપણે કઈ બાજુ લઈ જવું છે. શું આપણે આવી જ રીતે ટાઈમ વેસ્ટ કરી અને આપણા જીવનને બરબાદ કરવું છે, કે પછી મળેલો આપણી જિંદગીનો જે અમુક વર્ષોનો જે સમય છે એને સારી સારી બાબતમાં ઇન્વેસ્ટ કરી, પુસ્તકોનું વાંચન કરીએ, કાં તો સોશિયલ મીડિયાનો હકારાત્મક રીતે ઉપયોગ કરી અને આપણી લાઈફને વધારે બેટર, વધારે સારી, વધારે સરળ બનાવી શકાય, એ વસ્તુ જોવાનું, એ નિર્ણય લેવાનો હક આપણને છે. અને આપણે એ નિર્ણય બહુ વહેલો લેવો પડશે દોસ્તો, તો જ આપણી લાઈફ છે આપણે બહુ સારી રીતે જીવી શકીશું, નહીં તો આપણે આ જીવન ટેકનોલોજીના ગુલામ બનીને જ રહીશું અને આપણો વિકાસ છે એ નહીં બરાબર થશે. તો આ તમામ બાબતો ઉપર આજે એક છણાવટ કરવાની છે, તેના ઉપરનો એક મસ્ત મજાનો ઇન્ટરવ્યૂ તમારી સમક્ષ આજે અમે લાવ્યા છીએ, જેની અંદર સ્માર્ટફોન અને વિદ્યાર્થી માનસ આ વિષય પર ચર્ચા કરવાના છે શ્રી ગોપાલ કૃષ્ણ ભરાડ સાહેબ. અને આ ઇન્ટરવ્યૂ લીધો છે સુધીર દત્તાએ. પરંતુ દોસ્તો, આ ઇન્ટરવ્યુ આપણે સાંભળીએ તેની પહેલા સાંભળીએ મસ્ત મજાનો ગીત, જેના શબ્દો છે ચલ તેરે ઇશ્ક મે. ફિલ્મ છે ગદ્દર 2. ગીત ગાયું છે વિશાલ મિશ્રા, નીતિ મોહન અને વેરિયસ આર્ટિસ્ટે. સંગીત આપ્યું છે મિથુને અને લિરિક્સ લખ્યા છે સૈયદ કાદરીએ. તો પ્રસ્તુત છે તમારી સમક્ષ આ મસ્ત મજાનું ગીત.

એક વન્ડરફુલ મ્યુઝિકલ બ્રેક બાદ તમારા સૌનું અહીં સ્વાગત છે. દોસ્તો, આપણે વાત કરી રહ્યા હતા સોશિયલ મીડિયા અને તેના વધતા જતા ઉપયોગ ઉપરનો એક મસ્ત મજાનો વિષય, એનો ટોપિક ઉપર આજે આપણે ચર્ચા કરવાની છે કે મોબાઈલ ફોન અને વિદ્યાર્થી માનસ. આની ઉપરનો જે ઇન્ટરવ્યૂ આજે આપણે સાંભળવાનો છે તે છે શ્રી ગોપાલ કૃષ્ણ ભરાડ સાહેબનો, અને જેમનો ઇન્ટરવ્યૂ લીધો છે સુધીર દત્તાએ. તો માણીએ, સાંભળીએ અને જાણીએ કેટલીક

0: મિત્રો, આજે સૌથી પહેલા અગત્યની વાત એ કરવાની છે કે દિવસે દિવસે હવે ટેકનોલોજીના ક્ષેત્રમાં ઘણી બધી પ્રગતિઓ થઈ રહી છે. કોમ્પ્યુટર હોય, મોબાઈલ, લેપટોપ્સ કે પછી અનેકવિધ પ્રકારના ગેજેટ્સ, જેના કારણે આપણું જીવન સરળ થઈ ગયું છે. આપણા અનેકવિધ કાર્યો આપણા ગેજેટ્સ દ્વારા કરીએ છીએ. પણ મિત્રો, આપણે અવારનવાર આ કાર્યક્રમોમાં વાત કરી છે કે જે પ્રકારના ગેજેટ્સ આધુનિક ટેકનોલોજી શોધાઈ છે એનો કેટલોક આપણે ઉપયોગ કરીએ છીએ એ આપણા દૃષ્ટિકોણ ઉપર અવલંબતું હોય છે. મોબાઈલના દુરુપયોગ વિશે અનેકવિધ વખત અનેકવાર વાતો કરી છે, પણ આજે એની એક વિશેષ વાત આપને સંભળાવી છે અને આ વાત માટે અત્યારે આપણી સાથે ઉપસ્થિત છે ગોપાલ કૃષ્ણ ભરાળ. તો એમની પાસેથી આપણે માહિતી મેળવીએ કે સ્માર્ટફોન અને વિદ્યાર્થી માણસ, મોબાઈલ અને યુવા માણસ, આ બધાનો શું સંબંધ છે અને એમણે આ મોબાઈલ સાથે કયા પ્રકારનું વર્તન વ્યવહાર કરવો જોઈએ અને જીવનમાં એનું સ્થાન શું હોવું જોઈએ, આ વિગતો મેળવીએ શ્રી ગોપાલ કૃષ્ણ ભરાળ પાસેથી.
1: પૂજ્ય ગાંધીજીનું એક વાક્ય યાદ આવે છે કે જ્યારે એમણે કહેલું કે હું યંત્રોનો વિરોધી નથી પણ યાંત્રિકરણનો વિરોધી છું. અત્યારનું જો સૌથી વધુ વપરાતું નવું સંશોધિત થયેલું કોઈ યંત્ર હોય, કોઈ શોધ હોય, તો તે સ્માર્ટફોન છે. સામાન્ય ફોન જ્યાં સુધી કોઈ પણ હાથમાં હતા ત્યાં સુધી કોઈ ખાસ ચિંતાનો વિષય હતો નહીં અને કોમ્યુનિકેશનમાં તેનાથી ઘણા બધા ફાયદાઓ આપણે જોઈ શક્યા. પણ જે ઝડપથી આજના તરુણો અને યુવાનો કે વડીલોના હાથમાં પણ સ્માર્ટફોન આવ્યો છે ત્યારથી ચિંતાના વાદળો ઘેરાણા છે. કારણ કે સ્માર્ટફોન અને ઇન્ટરનેટ એ પરસ્પર જોડાયેલા છે. સ્માર્ટફોનનો સૌથી વધુ ઉપયોગ એ આજે નેટની સાથે જોડાઈને એની જાત જાતની એપ્લિકેશન્સનો ઉપયોગ કરવામાં થઈ રહ્યો છે. માતા પિતાઓ બે ઘડી એવું જરા જુએ કે પોતાના ઘરમાં પોતાનું કોઈ માસૂમ નિર્દોષ બાળક હોય, એ ઘરમાં બીડી પીતું હોય, ફાંકી ખાતું હોય, સિગારેટ પીતું હોય, અફીણ લેતું હોય, શરાબ પીતું હોય, તો આપણે ચોક્કસપણે અત્યંત દુઃખી થવાના. આ બધા વ્યસનો એવા છે કે જે માત્ર શરીરને નુકસાન કરે છે, અને તો પણ જો આપણે આટલા બધા આઘાત આપણને થઈ શકતો હોય તો સ્માર્ટફોન સાથે જોડાઈને જે યુવાધન એનું એડિક્ટ થઈ રહ્યું છે અત્યારે, અને એનાથી જે નુકસાન થઈ રહ્યું છે એ એના શરીર અને મન અને એની લાગણીઓના તમામ ચેતાતંતુ અને બધાને નુકસાન કરી રહ્યું છે. કારણ કે અત્યારે જે સ્માર્ટફોનનો ઉપયોગ મહત્તમ રીતે જે યુવાધનો કરી રહ્યા છે એ ફેસબુક, વોટ્સઅપ દ્વારા ચેટિંગ અથવા તો પોતાની પાસે કોઈ વિશેષ આવડત ન હોવાથી અથવા સૂઝબૂઝ ન હોવાથી બિનજરૂરી ટાઈમપાસ અથવા ન જોવા જેવી વેબસાઇટો જોવામાં જ સમય પસાર કરે છે. સ્માર્ટફોન ખૂબ ઉપયોગી થઈ શકે એવું છે, પરંતુ જ્યાં સુધી કોઈ માર્ગદર્શન નથી મળતું ત્યારે જ્યારે ઉપયોગ શરૂ થઈ જાય છે ત્યારે એની હાલત પેલી કોઈ નાનકડી હોડી દરિયાના તોફાનમાં સપડાઈ જાય અને ભાંગી તૂટી જાય તેમ આપણા તરુણો અને યુવાનોની જીવન નૈયા છે એ આ ઇન્ટરનેટ અને સ્માર્ટફોનના અતિરેકથી એ પોતાની જીવન નૈયાને ખોઈ બેસે એવી ચોક્કસ શક્યતાઓ એટલે છે કે અત્યારે વધુ ને વધુ તરુણો અને યુવાનો પોર્ન સાઇટનો વધુ ઉપયોગ કરીને પોતાની જાતને વધુ ને વધુ સમય વ્યતીત કરી રહ્યા છે. ઘણા બધા ફાયદાઓ છે, જેમ કે સ્માર્ટફોન આવ્યાથી આપણો બેન્કિંગ છે, ટેક્સનું બિલિંગ છે, કે એવા ઘણા કામો છે, આપણો સમય બચાવે છે. રિમોટ વર્કિંગના જે હવે કામો થઈ રહ્યા છે કે જેમાં ડેટા એન્ટ્રી છે, વેબ ડિઝાઇનિંગ છે, આઉટસોર્સિંગના જે કામો થઈ રહ્યા છે કે જે આપણા સમયને બચાવે છે, આપણું ટ્રાન્સપોર્ટેશન, ફિઝિકલ ટ્રાન્સપોર્ટેશન બચાવે છે, નાણું બચાવે છે, અને આપણને પૂરતી તક મળે છે કે આપણે ઘરમાં આપણા પરિવારજનો સાથે રહી શકીએ, આપણા ફિઝિકલ હેલ્થને ધ્યાન આપી શકીએ, મેડિટેશન, એ જ બચેલા સમયમાં આપણે મેડિટેશન પણ કરી શકીએ. પરંતુ આવી તરુણાવસ્થામાં અને યુવાવસ્થામાં આવી કોઈ ગાઈડલાઈન નથી. વર્ષોથી દિશાહીન યુવાધન છે, વિવેકની સાધનાનો કોઈ એમને અવકાશ મળ્યો નથી, કોઈ આવી સાધના

માટેનું કોઈ પ્રયાસ કરેલા નથી ત્યારે માતા પિતા હોય અને શિક્ષક ગણોએ ખૂબ સાવધ થઈ જવા જેવું એટલે છે કે આપણું બાળક સ્માર્ટફોનનો ઉપયોગ શું કરી રહ્યું છે, કેટલો સમય કરે છે, ઉપયોગ કરીને પોતાની જાતને વધુ ને વધુ સમય વ્યતીત કરી રહ્યા છે. ઘણા બધા ફાયદાઓ છે, જેમ કે સ્માર્ટફોન આવ્યાથી આપણો બેન્કિંગ છે, ટેક્સનું બિલિંગ છે, કે એવા ઘણા કામો છે આપણો સમય બચાવે છે. રિમોટ વર્કિંગના જે હવે કામો થઈ રહ્યા છે કે જેમાં ડેટા એન્ટ્રી છે, વેબ ડિઝાઇનિંગ છે, આઉટસોર્સિંગના જે કામો થઈ રહ્યા છે કે જે આપણા સમયને બચાવે છે, આપણું ટ્રાન્સપોર્ટેશન, ફિઝિકલ ટ્રાન્સપોર્ટેશન બચાવે છે, નાણું બચાવે છે અને આપણને પૂરતી તક મળે છે કે આપણે ઘરમાં આપણા પરિવારજનો સાથે રહી શકીએ, આપણા ફિઝિકલ હેલ્થને ધ્યાન આપી શકીએ, મેડિટેશન, એ જ બચેલા સમયમાં આપણે મેડિટેશન પણ કરી શકીએ. પરંતુ આવી તરુણાવસ્થામાં અને યુવાવસ્થામાં આવી કોઈ ગાઈડલાઈન નથી. વર્ષોથી દિશાહીન યુવાધન છે, વિવેકની સાધનાનો કોઈ એમને અવકાશ મળ્યો નથી, કોઈ આવી સાધના માટેનું કોઈ પ્રયાસ કરેલા નથી. ત્યારે માતા પિતાઓએ અને શિક્ષક ગણોએ ખૂબ સાવધ થઈ જવા જેવું એટલે છે કે આપણું બાળક સ્માર્ટફોનનો ઉપયોગ શું કરી રહ્યું છે, કેટલો સમય કરે છે.

0: જિંદગી એ વેડફાઈ જાય છે. તો આ ખાસ કરીને સ્માર્ટફોનની જે ફાયદાઓ છે એની સાથે એના જે ગેરફાયદાઓ છે એના પ્રત્યે આપણે વધુ સાવધ થઈએ અને આપણા બાળકોને વધુ સારી એની એપ્લિકેશન્સના ઉપયોગ કરતા પણ શીખવીએ, કારણ કે એના પણ ઘણા બધા ફાયદાઓ છે. જેમ કે આજે બહુ જાણીતી કેટલીક સાઇટ છે કે સેવાઓ આપે છે કે જે આપણને વસ્તુઓની ખરીદી લેવેચમાં ઉપયોગી થાય છે, તો આ એનો ઉપયોગ ખૂબ સરસ રીતે થઈ શકે છે. ગુજરાતીની સાહિત્યની એક સરસ મજાની સાઇટ છે, તો આ બધી સાઇટોથી પણ આપણા બાળકો પરિચિત થાય અને તો ચોક્કસપણે એના ફાયદાઓ ઉઠાવી શકે છે. વડીલો માટે પણ એક નાનકડી વાત કરવા જેવી છે કે આજે નિવૃત્તિ પછી એ લોકોને ઘણી મૂંઝવણ હોય છે કે સમય ક્યાં પસાર કરવો. હવે કોઈના ઘરે બેસવા જાય છે તો બહુ ગમતું નથી, તો એવા પણ મેં વડીલો જોયા છે કે જે પોતે આવી કેટલીક સાહિત્યિક સાઇટના સંપર્કમાં રહીને અનેક સારા લોકોના સારા વિચારોને ગ્રહણ કરે છે અને આ જ સ્માર્ટફોનના માધ્યમથી બીજા અનેક લોકોને પહોંચાડે છે. અને આમ પોતાનું નિવૃત્તિ પછીનું એક એકલતાપણું જે છે એ ઘરમાં એકલા હોવા છતાં પણ બધાના સારા સંપર્કમાં રહીને સારા વિચારોને ગ્રહણ કરીને અને સારા વિચારોનો ફરીથી આગળ પ્રસાર કરીને સમાજનું ઘણું ઉમદા કામ કરી રહ્યા છે. તો સૌ માતા પિતાઓ, સૌ શિક્ષકો એ આ સ્માર્ટફોન જે છે કે જેમાં સતત ઓનલાઈન રહેવાનું થાય છે, તો આપણે આપણા બાળકોને ચોક્કસ એવું શીખી શકીએ કે આ ઓનલાઈન રહેવામાં આપણે આ બાળકોની આપણા વિદ્યાર્થીઓની જિંદગી છે એ ઓફલાઈન ના થઈ જાય. જિંદગી પણ ઓનલાઈન રહે, સતત ધબકતી રહે, સતત નવો શીખવાનો ઉમંગ અને ઉમળકો રહે, એવા ફાયદાઓ લેવાનું એ શરૂ કરે એવું શિક્ષણ આપવું ખાસ જરૂરી છે. યુવાનોને પોતાની કેરિયર બનાવવા માટે આ બધા સાધનોનો, આ સ્માર્ટફોનનો, ઇન્ટરનેટનો ઉપયોગ કેમ કરવો એ વધારે એ દિશા આપણે એના ખાસ ચોક્કસ પ્રકારના વર્ગો લઈને, ખાસ કરીને સાધન વિવેક માટે વિવેકની સાધના એ જ અત્યારનો રામબાણ ઈલાજ દેખાય છે.
1: તો મિત્રો, આ હતી મોબાઈલની આધુનિક ટેકનોલોજીની વાત. ઘણી બધી રસપ્રદ માહિતી ગોપાલકૃષ્ણ બરાડે આપણને આપી. મોબાઈલની વાત કરીએ એટલે મોબાઈલની દુનિયા અને કોમ્પ્યુટરની દુનિયામાં જે પ્રકારે અત્યારે પરિવર્તન આવી રહ્યું છે એને અનુલક્ષીને એક ગુજરાતી કવિતા મને યાદ આવે છે જે આપના સમક્ષ રજૂ કરવાની ઈચ્છા થાય છે. જાગ્યા અમે ચારેય આખી રાત, ઘડિયાળ, છત, પંખો ને હું. જાગ્યા અમે ચારેય આખી રાત, ઘડિયાળ, છત, પંખો ને હું. ફેસબુકના વળગણમાં, વોટ્સએપની પળોજણમાં, ઇન્ટરનેટની માયાજાળમાં ને હાર્ડવેર સોફ્ટવેરની જંજાળમાં ખોવાય છે માણસ જાત. તમને મારે શું કરવી એની વાત. એ વોટ્સએપના લાસ્ટ સીનમાં જોવા મળે છે, ટ્વિટર પર ટોળે વળે છે ને ફેસબુક પર ઓનલાઈન મળે છે. એ જે ખાય પીએ એ બધું જ સ્ટેટસમાં લખે છે અને થોડીક લાઇક્સ, થોડીક કોમેન્ટ્સ માટે વલખે છે. ફેસબુક પર ફિલિંગ શેર કરે છે, એકલો એકલો લીલા લહેર કરે છે. એ શ્વાસ પણ ચેટબોક્સમાં લે છે ને કપડાં બદલે એમ ડીપી બદલે છે. પતિ પત્ની એકબીજાના ચહેરા જોયા કરે છે ને એકબીજાના મોબાઈલમાં કશુંક ફંફોસિયા કરે છે. મિત્રોને શેરી નાકે મળવાનું ભૂલી ગયો છે, કોઈક કહે છે એને મોબાઈલનો વા થયો છે. એ બસ દર કલાકે સેલ્ફી પાડી લે છે. એ ઘરમાં નહીં, વર્ચ્યુઅલ વર્લ્ડમાં રહે છે. ક્યાંય અસલ સ્વરૂપે એ જોવા મળે તો કહેજો, એના જ હિતની થોડીક વાતો એને કહેજો. એને કહેજો સાંજ પડે સમયસર ઘરે આવે, થોડોક સમય બાળકો સાથે પણ વિતાવે, ચેટ બોક્સમાં ગપ્પા મારવાનું ટાળે, થોડોક સમય મા બાપ સાથે પણ ગાળે. ભલે ને બધી પોસ્ટ લાઇક કરે, પત્નીની પણ કોઈક વાર થોડીક તારીફ કરે. આપણે એના વિશે કોઈને કશું જ કહ્યું નથી. ઘર વાપસી કરો મિત્રો, હજુ મોડું થયું નથી. મિત્રો, આજની આધુનિક ટેકનોલોજીની આ વિટંબણા છે, કરુણા છે, અને એને આપણે સૌએ સાથે મળી અને નિવારવી પડશે.

આપણને બધી જ બાબત છે વ્યવસ્થિત આપણી સામે એક અરીસો મૂકી દેવામાં આવે એવી રીતે આપણી સમક્ષ પ્રસ્તુત કરી છે. આશા રાખું છું કે તમારી અરસપરસ ક્યાંક આવા જે બાળમાનસ છે, અધરવાઇઝ જે બી લોકો છે કે જે મોબાઈલ ફોનનો હકારાત્મક રીતે ઉપયોગ કરે છે ત્યાં સુધી બેસ્ટ છે, સરસ છે, સારું છે, પરંતુ નકારાત્મક રીતે જ્યારે એનો ઉપયોગ શરૂ થાય છે ત્યારે આપણે આપણા દેશની અંદર એમ કહી શકાય દોસ્તો કે યુવા ધનને સમાપ્તિ, અધરવાઇઝ એને એક એવી કાળી અંધારી ખાઈ તરફ એને ધકેલી રહ્યા છીએ કે જ્યાં માત્ર એ યુવા ધનનું ભવિષ્ય અંધકારમય નથી, પરંતુ સાથે સાથે આપણા દેશનું ભવિષ્ય પણ આપણે અંધકારમય તરફ લઈ જતા હોય તેવું ભાસે છે. પણ એવું ન થાય એટલા માટે થઈ અને આપણે હાલ અત્યારથી જ જે આપણું યુવાધન છે કે જે આપણા સંતાનો છે, બાળકો છે, તેમના ઉપર કાં તો પ્રત્યક્ષ ને કાં તો અપ્રત્યક્ષ રીતે તેઓ લોકો સોશિયલ મીડિયાનો કે મોબાઈલ ફોનનો કેવી રીતે ઉપયોગ કરે છે તેના પર આપણી વોચ રાખીએ કે જેથી કરીને એ પણ આપણા દેશનો ભવિષ્યનો એક આદર્શ નાગરિક બની શકે, કોઈ અસામાજિક તત્વ ન બને તેની આપણે કાળજી રાખવાની છે અને તે જોવાનું કામ, ફરજ, જવાબદારી તમામ વસ્તુ આપણી મોટેરાઓની છે, આપણા યુવાધનની છે. દોસ્તો આજના ઇન્ટરવ્યૂની અંદર આપણે જે કંઈ પણ સોશિયલ મીડિયાની કે પછી મોબાઈલ ફોનની જાણી અજાણી બાબતો, ફાયદા ગેરફાયદા તમામ વસ્તુ જાણી છે. આશા રાખું છું કે તમે લોકો તે તમામ બાબતોને પોતાના જીવનમાં તો ઉતારશો જ, પરંતુ સાથે સાથે આપણા યુવાધનને પણ જાગૃત કરશો અને આપણા દેશ માટે એક સારા નાગરિકનું ઘડતર થાય તેની જવાબદારી પોતે જ લેશો. તો ચાલો દોસ્તો આવા જ ઉન્નત વિચારો સાથે ફરી વખત મળીશું આવતીકાલે સાંજે 6:30 કલાકે અહીં જ તમારા આકાશવાણીના યુવાણી કાર્યક્રમમાં મારી એટલે કે તમારા નિયર એન્ડ ડિયર રેડિયો સાથી પાર્થ જાનીની સાથે. ત્યાં સુધી સાંભળતા રહો આકાશવાણી. આવજો, બાય બાય, ટેક કેર, જય હિન્દ, વંદે માતરમ.

તો દોસ્તો, આ હતા શ્રી ગોપાલ કૃષ્ણ ભરાડ સાહેબ, અને જેઓએ આપણને સોશિયલ મીડિયા, ત્યારબાદ મોબાઈલ ફોન અને એનો કેવી રીતે હકારાત્મક અને નકારાત્મક જે ઉપયોગો છે એની એડવાન્ટેજીસ એટલે કે ફાયદા અને ડિસએડવાન્ટેજીસ એટલે કે ગેરફાયદા એની પણ આપણને છણાવટ કરી.

યુવા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા રાજકોટ, વડોદરા, અમદાવાદ અને ભુજ સહપ્રસ્તુત કાર્યક્રમ યુવાણી, પ્રસ્તુતિ આકાશવાણી રાજકોટ, કાર્યક્રમ પ્રસ્તુતિ પાર્થ જાની, કાર્યક્રમ નિર્માણ સુધીર દત્તા.

ઉનાળામાં જ્યારે 40ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી ન થાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલા લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.

આકાશવાણી રાજકોટ અમદાવાદ વડોદરા અને ભુજ કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા હતા યુવા દોસ્તોનો કાર્યક્રમ યુવાવાણી. શ્રોતા મિત્રો, સાંજના 7 થવા જાય છે. થોડી જ ક્ષણોમાં હિન્દીમાં સમાચાર અમે દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું.

0: અરે આ છે અમારા મીઠા મીઠા ફૂલકાઓની કિલકારી
1: અને અમારા મીઠા મીઠા બાળકોની કિલકારી સાંભળવા માટે તૈયાર રહો.
2: એ માત્ર કિલકારીઓ નહીં પણ સ્કિલકારી પણ ખરી. હા,
1: આ તાળીઓના ગડગડાટને વધારવા માટે તૈયાર છો ને?
0: બાલ દોસ્તોની અવનવી કૃતિઓનો આસ્વાદ આ તાળીઓના ગડગડાટને સથવારે તમે પણ આવો છો ને આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે. રાહ જોઈએ છીએ ગુરુવારે બપોરે 3 વાગે આકાશવાણી રાજકોટ પર,
1: અને એની પ્રસ્તુતિ થશે
3: દર રવિવારે સવારે 10 વાગે.
0: સાંભળતા રહો આકાશવાણી રાજકોટમાં બાળકોનું માનીતું કાર્યક્રમ
4: બાલ સભા.
5: કઈ કઈને થાકી ગયો?
6: શું થયું?
5: નવી કિડબેગ જોઈએ છે.
6: તો પહેલા કેપ્ટન ને કહે, ન માને તો મેનેજર ને.
5: કરેક્ટ. તો આમ જ પહેલા ફરિયાદ બેંક ને કરો. 30 દિવસમાં જવાબ અથવા સમાધાન ન મળે તો સીએમ

0: CMS पोर्टल पर फरियाद करो, तो पहला बैंक पची CMS पोर्टल, नहीं तो फरियाद थशे ना मंजूर। जाइए ले आवी गई नवी किट बैग।
1: RBI कहे छे
2: पहला अपनी बैंक पची RBI ओम्बुड्समैन।
3: कई कई ने थाकी गयो,
0: शो थायो नवी किट बैग जोइए छे, तो पहला कैप्टन ने कहे ना माने तो मैनेजर ने।
3: करेक्ट,
0: तो आमज पहला फरियाद बैंक ने करो, 30 दिवस में जवाब अथवा समाधान ना मिले तो CMS पोर्टल पर फरियाद करो, तो पहला बैंक पची CMS पोर्टल, नहीं तो फरियाद थशे ना मंजूर। जाइए ले आवी गई नवी किट बैग।
1: RBI कहे छे
2: पहला अपनी बैंक पची RBI ओम्बुड्समैन।
4: સહિયર એટલે આપણો સાથ, સહિયર એટલે આપણો સંગાથ,
5: સહિયર એટલે તમારા અને અમારા સંગાથનો અહેસાસ, સહિયર એટલે આપણા સખીપણાની સુવાસ।
6: સુન સખી મેરી પ્યારી સખી।
4: મહિલાઓ માટેનો વિશેષ કાર્યક્રમ સહિયર સાંભળો, મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર બપોરે 12:30 વાગ્યે,
5: જેમાં આકાશવાણી રાજકોટ નિર્મિત કાર્યક્રમો રજૂ થાય છે દર ગુરુવાર અને રવિવારે,
4: જેમાં છે જીવન ઉપયોગી વિવિધ રંગો, માહિતીની મહેક અને સ્વાદની સોડમ, તથા વિવિધ નિષ્ણાંતોની મુલાકાત, વાર્તાલાપ અને અવનવી માહિતીઓ।
5: આ ઉપરાંત જાગૃતિ વિષયક કાર્યક્રમો, વિવિધ નિષ્ણાંત ડોક્ટરોની મુલાકાતો, વિવિધ તહેવારો, ઉત્સવોની વાતો,
4: પત્રોના પ્રતિભાવ અને ઈમેલના ઉત્તરો તો ખરા જ। ઈમેલ કરવા માટે અમારું ઈમેલ એડ્રેસ છે rajkotsahyar@gmail.com।
5: તો દરરોજ બપોરે 12:30 વાગે આકાશવાણી રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજ કેન્દ્રો પરથી સાંભળો।
3: કઈ કઈ ને થાકી ગયો,
0: શું થયું, નવી કિટ બેગ જોઈએ છે, તો પહેલા કેપ્ટન ને કહે ના માને તો મેનેજર ને।
3: કરેક્ટ,
0: તો આમજ પહેલા ફરિયાદ બેંક ને કરો, 30 દિવસ માં જવાબ અથવા સમાધાન ના મળે તો CMS પોર્ટલ પર ફરિયાદ કરો, તો પહેલા બેંક પછી CMS પોર્ટલ, નહીં તો ફરિયાદ થશે ના મંજૂર। જઈએ લે આવી ગઈ નવી કિટ બેગ।
1: RBI કહે છે
2: પહેલા આપણી બેંક પછી RBI ઓમ્બુડ્સમેન।
4: આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો। થોડી જ વારમાં પ્રાદેશિક સમાચાર અમદાવાદ વડોદરા કેન્દ્રથી રિલે કરીશું।

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સોનલ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરના પુનઃનિર્માણના 75 વર્ષના અવસરે સોમનાથ અમૃત પર્વ ઉજવાશે. કેન્દ્રીય મંત્રી રામમોહન નાયડુએ કહ્યું, ગિફ્ટ સિટીની એરક્રાફ્ટ લીઝિંગ અને ફાઇનાન્સિંગ પ્રણાલી દેશને ઉડ્ડયન ક્ષેત્રે આત્મનિર્ભર બનાવશે. અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસનો અહેવાલ ટૂંક સમયમાં આવશે. રાજ્યમાં આગામી સમયમાં બેટરી સંગ્રહ પ્રણાલી સ્થાપિત કરવા માટે 13 નવા પ્રોજેક્ટ અમલમાં મૂકાશે. અમદાવાદ સાયબર ગુના શાખાએ એઆઈ જનરેટેડ વીડિયોથી છેતરપિંડી કરતી ટોળકી ઝડપી. રાજ્યમાં આવતીકાલથી ગરમીનું મોજું રહેવાની આગાહી. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરના પુનઃનિર્માણના 75 વર્ષના અવસરે સોમનાથ અમૃત પર્વ ઉજવાશે. આ અંગે વધુ માહિતી આપતા રાજ્યના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે 11 મે 1951 રોજ પ્રથમ રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદના હસ્તે સોમનાથ મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ સંપન્ન થઈ હતી. તેના ઉપલક્ષ્યમાં આ અમૃત પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં યોજાનાર આ ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરાયું છે. શ્રી મોદી કુંભાભિષેક, ધ્વજપૂજા, મહાપૂજા કરશે.
1: માનનીય મોદી સાહેબનો રોડ શો એ પણ રાખવામાં આવ્યો છે. સોમનાથ હેલીપેડથી એમનો રોડ શો એ સોમનાથ મહાદેવ સુધી એ સર્કલ સુધી રહેવાનો છે. વીર હમીરજી ગોહિલ સુધી લગભગ 1 કિલોમીટરથી વધારેનો આ રોડ શો થવાનો છે. સોમનાથના ઇતિહાસમાં પહેલી વખત પ્રભાસ ખંડની ભૂમિ

0: પર સૂર્યકિરણ વિમાનો દ્વારા એર શો નું નિદર્શન એ પણ આપણે અહીંયા વિશિષ્ટ રીતે જોવા મળવાનું છે.
1: કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ જણાવ્યું ગિફ્ટ સિટીની એરક્રાફ્ટ લીઝિંગ અને ફાઇનાન્સિંગ પ્રણાલી દેશની ઉડ્ડયન ક્ષેત્રે આત્મનિર્ભર બનાવશે. આજે ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં ઇન્ડિયા એરક્રાફ્ટ લીઝિંગ એન્ડ ફાઇનાન્સિંગ સમિટના બીજા તબક્કાનો પ્રારંભ કરાવતા તેમણે વર્ષ 2035 સુધીમાં 1100 વાણિજ્યિક વિમાનોનો જથ્થો વધીને 3 ગણો થવાની પણ આશા વ્યક્ત કરી.
2: काफी सारे हमारे एयर इंडिया के जो है यहाँ गिफ्ट सिटी से 75 से ज्यादा एयरक्राफ्ट गिफ्ट सिटी के नसर से वो लेंगे और इंडिगो का भी जो 75 एयरक्राफ्ट था वो बढ़कर अभी अगले 2 साल में 150 एयरक्राफ्ट यहाँ गिफ्ट सिटी से वो लीज करने वाले हैं और एक छोटा प्लेयर है स्टार एयर वो भी 6 से 8 एम्ब्रेयर के एयरक्राफ्ट यहाँ गिफ्ट सिटी से करने वाला है और विस्तारा अकाशा भी अभी यहाँ से 60 एयरक्राफ्ट की लीजिंग यहाँ से करने वाला है.
1: તેમણે ઉમેર્યું ભારત હવે વિમાન ભાડા પટ્ટે આપવા અને ધિરાણ માટે એક મુખ્ય વૈશ્વિક સ્થળ બની રહ્યું છે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉડ્ડયન ઉદ્યોગ અને વિમાન ભાડા પટ્ટા અને ધિરાણ ક્ષેત્રે પણ ગુજરાત નેતૃત્વ કરશે તેવી નેમ વ્યક્ત કરી. તેમણે કહ્યું કે ગિફ્ટ સિટીમાં સંચાલિત IFSCA દ્વારા અત્યાર સુધીમાં 370થી વધુ મિલકતો ભાડા પટ્ટે આપવામાં આવી છે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ જણાવ્યું અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસનો અહેવાલ ટૂંક સમયમાં આવશે. તેમણે કહ્યું વિમાન અકસ્માત તપાસ સંસ્થા AAIB દ્વારા ઘટનાની તપાસ પૂર્ણ થવાના આરે છે અને એકાદ મહિનામાં તપાસ પૂર્ણ થવાની શક્યતા છે. તેમણે ઉમેર્યું દુર્ઘટનાના પીડિતોને યોગ્ય વળતર મળે તેની તકેદારી પણ રાખવામાં આવી રહી છે.
2: इन्वेस्टिगेशन अभी बहुत ही सक्षम से चालू है और उसका जो प्रोसीजर जो फॉलो करना है तो हमें बहुत ही सीरियसनेस के साथ फेयरनेस के साथ ट्रांसपेरेंट नेचर के साथ हमें इन्वेस्टिगेशन करना है और उसी प्रोसेस में इन्वेस्टिगेशन अभी जारी है. हमारी तरफ से कोशिश है कि जितना जल्दी हो सके करें. मोस्टली 1 महीने तो लगे जो इन्फॉर्मेशन हमें मिला है बट वो इंडिपेंडेंटली AIB वो इन्वेस्टिगेशन कर रहा है तो उनको जो रिसोर्सेस चाहिए वो सब हमने दिया हुआ है.
1: રાજ્યમાં આગામી સમયમાં બેટરી સંગ્રહ પ્રણાલી સ્થાપિત કરવા માટે 13 નવા પ્રોજેક્ટ અમલમાં મૂકાશે. સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ અને કચ્છ જિલ્લામાં આ નવા પ્રોજેક્ટ શરૂ કરાશે. મોઢેરા બાદ અત્યારે રાજ્યમાં 870 મેગાવોટની ક્ષમતા સાથે કુલ 5 સ્થળોએ બેટરી સંગ્રહની વ્યવસ્થાઓ શરૂ કરવામાં આવી છે. આગામી સમયમાં સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રક્રિયાની મંજૂરી બાદ વ્યવસાયિક અને ઔદ્યોગિક ગ્રાહકો માટે પણ બેટરી સ્ટોરેજ માટે નોંધણી શરૂ કરવામાં આવશે. ત્યારબાદ ઔદ્યોગિક અને વ્યવસાયિક ગ્રાહકો તેમના સોલાર કે વિન્ડ પ્રોજેક્ટ સાથે બેટરી સ્ટોરેજની સુવિધા શરૂ કરી શકશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. રાજ્યમાં ગુજરાત કોમન એડમિશન પોર્ટલ GCAS દ્વારા વિદ્યાર્થીઓ નજીકની કોલેજમાં જઈને નિઃશુલ્ક ફોર્મ ભરાવી શકશે. ઉલ્લેખનીય છે કે GCAS દ્વારા તમામ કોલેજોને વિદ્યાર્થીઓના ફોર્મ ભરી આપવા સૂચના આપવામાં આવી છે. ફોર્મમાં અનેક શરતો સામે આવતી હોવાથી હવે નજીકની કોલેજમાં જઈને વિદ્યાર્થીઓ નિઃશુલ્ક ફોર્મ ભરાવી શકશે. સાયબર કાફીમાં જઈને ફોર્મ નહીં ભરવા માટે પણ GCAS દ્વારા વિદ્યાર્થીઓને અપીલ કરવામાં આવી છે. અમદાવાદ સાયબર ગુના શાખાએ AI જનરેટેડ વિડીયોથી છેતરપિંડી કરતી ટોળકી ઝડપી છે. પોલીસ ફરિયાદીની જાણ બહાર AI જનરેટેડ વિડીયોથી આધાર લિંક મોબાઇલ નંબર બદલી છેતરપિંડી કરતા 3 શખ્સને આસામ અને ઉત્તર પ્રદેશથી ધરપકડ કરી છે. આરોપીઓ આધાર કાર્ડ પરથી અલગ અલગ બેંક એકાઉન્ટ ખોલાવીને લોન મેળવીને ગુનો કરતા હતા. ભાવનગરમાંથી આજે 5 શંકાસ્પદ બાંગ્લાદેશી મહિલા ઝડપાઈ છે. શહેરના બોર તળાવ વિસ્તારમાં પોલીસ SOGએ તપાસ કરતા આ મહિલાઓ પાસેથી બાંગ્લાદેશી દસ્તાવેજો તેમજ મોબાઇલ નંબર મળી આવ્યા હતા. આ અંગે વધુ પૂછપરછ કરતા તેમની પાસે પાસપોર્ટ કે વિઝા ન હતા. આ અંગે ASP ઘનશ્યામ ગૌતમે વધુ માહિતી આપી.
3: महिलाओं के फोन के अंदर हमको कुछ +88 के नंबर जो कि बांग्लादेश का कोड है उसके नंबर कुछ देखने को मिले और बारंबार व्हाट्सएप के थ्रू +88 के नंबर से इनके कॉन्टेक्ट जानने को मिले. 5 महिलाएं हमने अभी डिटेन कर रखी है. महिला पुलिस के द्वारा झड़पी की गई तो उसमें इनके इनके अंदर से हमको कुछ कुछ बांग्लादेशी डॉक्यूमेंट्स देखने को मिली जिनमें कुछ के जो मूल एड्रेस आ रहा है वो हमको जिला फरीदपुर बांग्लादेश का देखने को मिला है.

0: કચ્છમાં માદક પદાર્થ મળવાનો સિલસિલો યથાવત રહ્યો છે. જખૌ નજીક શેખરણ ટાપુ પરથી આજે માદક પદાર્થના 20 પેકેટ મળી આવ્યા છે. અમારા પ્રતિનિધિ હેમાંગ પટણી જણાવે છે કે જખૌ નજીક ભારતીય તટરક્ષકની ટીમને પેટ્રોલિંગ દરમિયાન આ માદક પદાર્થ મળી આવ્યો. 15 દિવસ દરમિયાન કચ્છમાં વિવિધ સુરક્ષા એજન્સીને 150થી વધુ માદક પદાર્થના પેકેટ મળી આવ્યા છે. રાજ્યમાં આવતીકાલથી ગરમીનું મોજું રહેવાની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આવતીકાલથી રાજકોટ, સુરેન્દ્રનગર, બનાસકાંઠા અને પાટણમાં તેની અસર જોવા મળી શકે છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું, આગામી 4 દિવસમાં મહત્તમ તાપમાનમાં વધુ 2-3 ડિગ્રીનો વધારો થઈ શકે છે.
1: સર્વાધિક મેક્સિમમ ટેમ્પરેચર 43.5 ડિગ્રી સેલ્સિયસ સુરેન્દ્રનગર મેં દર્જ કિયા ગયા હૈ. આગામી અગર દેખતે હૈ તો અગલે 4 દિન તક હમ ઉમીદ કર સકતે હૈ કે ઉત્તરોત્તર 2-3 ડિગ્રી સેલ્સિયસ કી વૃદ્ધિ હૈ મેક્સિમમ ટેમ્પરેચર મેં. હીટ વેવ કા આજ સે જો એક્સપેક્ટ કરે હૈ કચ્છ મેં હૈ ઓર કલ સે રાજકોટ, સુરેન્દ્રનગર ઇત્યાદિ હૈ. ફિર જો આપકા જો પાટણ ઓર વહાં તક ભી એક્સટેન્ડ હોગી, બાનસકાંઠા પાટણ.
0: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરની અખબારી યાદી જણાવે છે કે ધોરણ 10 SSC અને સંસ્કૃત પ્રથમાનું ફેબ્રુઆરી માર્ચ 2026 પરીક્ષાનું પરિણામ 6 મે જાહેર થયેલ છે. જે ઉમેદવારો ગુણ ચકાસણીની અરજી કરવા ઇચ્છતા હોય તેઓ બોર્ડની વેબસાઇટ www.gsb.org અથવા ssc.gsb.org પર આજથી 15 મે સાંજના 5 વાગ્યા સુધી રજીસ્ટ્રેશન કરી ઓનલાઇન અરજી કરી શકશે. ઓનલાઇન માધ્યમ સિવાય અન્ય કોઈ રીતે અરજી સ્વીકારવામાં આવશે નહીં. આજે વિશ્વ થેલેસેમિયા દિવસ છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશીરિયાના નેતૃત્વમાં થેલેસેમિયા મુક્ત ગુજરાતના સંકલ્પ સાથે રાજ્યવ્યાપી જનજાગૃતિ અને નિદાન કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે. આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશીરિયાએ જણાવ્યું કે રાજ્યની તમામ મેડિકલ કોલેજ, હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલ ખાતે થેલેસેમિયા ટેસ્ટિંગની સુવિધા વિનામૂલ્યે ઉપલબ્ધ છે. રાજ્યના તમામ નાગરિકોને આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશીરિયા દ્વારા અપીલ કરવામાં આવી છે કે તેઓ થેલેસેમિયા મુક્ત ગુજરાત અભિયાનમાં સહભાગી બને અને પોતાનો ટેસ્ટ કરાવી સુરક્ષિત ભવિષ્યનું નિર્માણ કરે. ઓપરેશન સિંદૂરને 1 વર્ષ પૂર્ણ થતાં આ અવસરે 28 ગુજરાત બેટાલિયન, NCC નડિયાદ અને જિલ્લા માહિતી કચેરી ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં પહેલગામ આતંકવાદી હુમલામાં શહીદ થયેલા નિર્દોષ નાગરિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ઉપસ્થિત સૌએ દેશની એકતા, સુરક્ષા અને રાષ્ટ્રહિત માટે અવિરત કાર્ય કરવાની પ્રતિજ્ઞા લઈને રાષ્ટ્ર પ્રથમના સંદેશને વધુ મજબૂત બનાવ્યો હતો. પોરબંદરમાં ઇન્ડર ડિસ્ટ્રિક્ટ અને મરીન ટ્રાન્સપોર્ટ વચ્ચે સ્પોર્ટ્સ મીટ યોજાઈ. આ સ્પર્ધામાં કુલ 17 કોસ્ટલ ડિસ્ટ્રિક્ટ તેમજ મરીન ટાસ્કફોર્સની 3 ટીમોએ ભાગ લીધો હતો. આ સ્પોર્ટ્સ મીટમાં કયાકિંગ, સ્વિમિંગ, વોલીબોલ, કબડ્ડી અને લસાકી જેવી વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન અંદાજે 187 જેટલા જવાનો વિવિધ રમતોમાં જોડાયા હતા. વલસાડના વાપીમાં આજે ફરી એકવાર આગની ઘટના સામે આવી. GIDCમાં આવેલી એક કંપનીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગને પગલે કંપનીમાં કામ કરતા કામદારો બહાર દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સદનસીબે હજુ સુધી આ ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર નથી. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરના પુનઃનિર્માણના 75 વર્ષના અવસરે સોમનાથ અમૃત પર્વ ઉજવાશે. કેન્દ્રીય મંત્રી રામમોહન નાયડુએ કહ્યું, ગિફ્ટ સિટીના એરક્રાફ્ટ લીઝિંગ અને ફાઇનાન્સિંગ પ્રણાલી દેશને ઉડ્ડયન ક્ષેત્રે આત્મનિર્ભર બનાવશે. અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસનો અહેવાલ ટૂંક સમયમાં આવશે. રાજ્યમાં આગામી સમયમાં બેટરી સંગ્રહ પ્રણાલી સ્થાપિત કરવા માટે 13 નવા પ્રોજેક્ટ અમલમાં મૂકાશે. અમદાવાદ સાયબર ગુના શાખાએ AI જનરેટેડ વિડીયોથી છેતરપિંડી કરતી ટોળકી ઝડપી. અને રાજ્યમાં આવતીકાલથી ગરમીનું મોજું રહેવાની આગાહી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

0: ए राम राम मित्रो, राम राम मित्रो। गामना चोरे जयरे जयरे आपणे मळता होईए छीए त्यारे अनेकविध वातो आपणे मांडता होईए छीए। अनेक विषयना निष्णांतो आपणी साथे आवता होय छे। कृषि विषयक वातो होय, कृषिमां नवा नवा आविष्कारनी वातो होय, एमां पण घणी बधी वातो करता होईए छीए। અને મિત્રો, હવે આપણે જોઈએ છીએ કે પશુપાલન છે એ પણ હવે એ પૂરક વ્યવસાય નથી રહ્યો, પણ મુખ્ય વ્યવસાય તરફ જ આગળ વધી રહ્યો છે। અને પશુપાલન ક્ષેત્રમાં પણ અનેકવિધ પ્રયોગો થતા હોય છે, અનેકવિધ પદ્ધતિઓ અપનાવાતી હોય છે, અને એમાં પણ પશુપાલક મિત્રોને આજીવિકામાં ફાયદો થાય। પશુપાલક મિત્રો આજીવિકા માટે વધારે પ્રયત્નશીલ રહે એના માટે થઈને ઘણા બધા આવિષ્કારો પણ થતા હોય છે। તો મિત્રો, ગામના ચોરે આજે કંઈક આવી જ વાત આપણે કરવી છે કે ભાઈ પશુઓમાં કૃત્રિમ બીજદાનના ફાયદા, અને આ વિષય પર વાત કરવા માટે વિષય નિષ્ણાંત તરીકે ડૉક્ટર નિકુંજ ઝીલડિયા સાહેબ, કે જેઓ જૂનાગઢના પશુ ચિકિત્સા અધિકારી છે, તે ખાસ ગામના ચોરે આપણા મહેમાન થયા છે। તો ઝીલડિયા સાહેબ છે ને, ચોરે આવી ગયા છે, તો મિત્રો સૌથી પહેલાં ઝીલડિયા સાહેબનું સ્વાગત કરીએ, એમને કહીએ રામ રામ, રામ રામ,
1: રામ રામ, રામ રામ।
0: ઝીલડિયા સાહેબ, હમણાં જ મિત્રો સાથે વાત કરતા હતા કે પશુપાલન હવે મુખ્ય વ્યવસાય થતો જાય છે, તો પશુપાલનમાં કૃત્રિમ બીજદાનના ફાયદાઓ વિશે આજે વાત કરવી છે। તો સૌથી પહેલો અને પાયાનો પ્રશ્ન તમને એ કરીએ કે ભાઈ આ જે કૃત્રિમ બીજદાન છે એ સૌથી પહેલાં તો શું છે અને તે કેવી રીતે કામ કરતું હોય છે?
1: ખૂબ સરસ વિરલભાઈ તમારો પ્રશ્ન, પરંતુ હું ગામના ચોરાના જે સાંભળનારા આપણા લોકો છે એમને થોડુંક વિસ્તૃત માહિતી પણ આપવા સાથે આપીશ, અને આગળ આપણે વાત કરીશું કૃત્રિમ ગર્ભાધાન ને કૃત્રિમ બીજદાન વિશે।
0: જી,
1: જ્યારે આપણે ભારત દેશની વાત કરીએ ત્યારે ભારત દેશમાં આપણે કહીએ છીએ કૃષિ પ્રધાન દેશ છે, તો કૃષિ પ્રધાન દેશમાં કૃષિ તો છે જ, પરંતુ એની સાથે સાથે પશુપાલન પણ એક સિક્કાની બે બાજુ જેવું કામ કરે છે।
0: બરોબર,
1: જ્યારે પશુપાલન સફળ થાય ત્યારે તેની સાથે કૃષિ પણ સફળ થાય છે।
0: બરોબર,
1: તો જ્યારે આપણે પશુપાલનને સફળ કરવું હોય તો પશુપાલનમાં મેઇન આપણો ઉદ્દેશ્ય શું હોય, તો કે ગાય અથવા ભેંસનું દૂધ આપણે મેળવીએ અને તેને તેની આપણે આજીવિકા તરીકે આપણે ઉપયોગ કરી શકીએ। તો બ્રાઝિલ અને આપણે વિશ્વમાં બીજા દેશો જોઈએ છીએ કે જે આપણી આપણી અહીંની લોકલ છે બ્રીડ, આપણી ગીર છે, તો એ લોકો આપણી બ્રીડને ત્યાં લઈ જાય અને મોટા પ્રમાણમાં દૂધનું ઉત્પાદન ત્યાં કરે છે। આપણી અહીંની જ બ્રીડ છે તો એ અહીંયા કેમ એટલું ઉત્પાદન ન કરી શકે?
0: બરોબર,
1: તો ક્યાંક ને ક્યાંક પ્રશ્ન આવે છે કે આપણી જ્યારે બ્રીડ છે, લોકલ બ્રીડ ગીર છે, પછી ભેંસમાં જોઈએ તો જાફરાબાદ છે અથવા તો બીજા પ્રદેશોની જે તે લોકલ બ્રીડો છે, તે ક્યાંક ને ક્યાંક એનું શુદ્ધિકરણ કે એટલે બ્રીડ જે સંવર્ધન થવું જોઈએ પશુનું એ પૂરતા પ્રમાણમાં અને યોગ્ય રીતે ન થતું હોય, જેના કારણે પેઢી દર પેઢી વાછડી અથવા પાડીનું જ્યારે મોટી થાય ત્યારે એમાં દૂધનું પ્રમાણ ઘટતું જાય છે।
0: અચ્છા,
1: એટલે આપણો જે પ્રશ્ન છે કૃત્રિમ બીજદાન ઉપરની આપણે આજની ચર્ચા છે, તો એ કૃત્રિમ બીજદાન આવા જ કંઈક પ્રશ્નનું સોલ્યુશન આપણે નિરાકરણ કેવું હોય તો એ લઈ આવે છે।
0: બરાબર,
1: તો આપણે વાત કરીએ કૃત્રિમ ગર્ભાધાન શું અને અથવા તો કૃત્રિમ બીજદાન શું, તો કેવી રીતે કાર્ય કરે છે?
0: બરાબર,
1: તો આપણે જ્યારે જોઈએ કે કોઈ પણ મનુષ્ય અથવા પશુમાં સંતતિ મેળવવા માટે એક વૈજ્ઞાનિક આપણે કહેવાય પ્રજનન પદ્ધતિ હોય છે, રિપ્રોડક્શન સિસ્ટમ જેને વૈજ્ઞાનિક ભાષામાં કહીએ છીએ।
0: બરાબર,
1: એમાં કેવી રીતે હોય, તો કે માદાના જે બીજ સાથે પુરુષના શુક્રાણુ એટલે કે જે વીર્ય હોય બંનેનો મિલાપ થાય ત્યારે એક નવું સંતાન પ્રાપ્ત થતું હોય છે।
0: બરાબર,
1: તો એ કૃત્રિમ આપણે જે શબ્દ વાપરીએ છીએ એ જ આપણને સૂચવે છે કે ભાઈ કુદરતી નહીં પણ કૃત્રિમ
0: છે।
1: કૃત્રિમ એટલે કે ભાઈ આપણે કોઈ પાડા અથવા તો સાંઢમાંથી એનો જે વીર્ય લઈ એના જે શુક્રાણુઓ મેળવી અને તેને આપણે કૃત્રિમ રીતે માદાની યોનિમાં યોગ્ય જગ્યાએ બીજ મૂકીએ છીએ, જેમાં માદા એટલે કે ગાય અથવા ભેંસ વર્ગના પશુનું બીજ અને પાડા અથવા સાંઢ વર્ગના પશુના શુક્રાણુઓ બેનું મિલાપ થાય અને

0: આગળ આપણને નવી એમની પ્રોજેની એટલે કે સંતતિ આપણને મળે.
1: બરાબર.
0: તો એમાં સૌ પ્રથમ તો આપણે શું થાય, તો કે ભાઈ પાડા અથવા સાંઢનું વીર્ય શુક્રાણુ મેળવવું હોય તો તેને આર્ટિફિશિયલ એટલે કે આપણે કૃત્રિમ રીતે પહેલાં તો એને એકઠું કરવું પડે. કારણ કે જ્યારે કુદરતી રીતે થતું હોય છે સમાગમ પાડા અથવા ભેંસનું, ત્યારે એ કુદરતી પ્રોસેસમાં અંદર એમનું જે યોગ્ય યોનિમાર્ગ મારફતે તે ત્યાં ડિપોઝિટ થતા હોય છે શુક્રાણુ.
1: બરાબર.
0: પરંતુ જ્યારે આપણે કૃત્રિમ રીતે વાત કરીએ ત્યારે કૃત્રિમ રીતે શુક્રાણુ આપણે અલગ મેળવી અને એના ડોઝ બનાવીએ છીએ, જેને આપણે સિમેન્ટ ડોઝ તરીકે ઓળખીએ છીએ. એ સિમેન્ટ ડોઝને કલેક્ટ કરી અને માદા એટલે ભેંસ અથવા ગાય વર્ગના પ્રાણીઓમાં યોગ્ય જગ્યાએ મૂકવામાં આવે છે. આ એક આખી પ્રક્રિયાને આપણે કલેક્ટિવલી કહી શકીએ સંગ્રહિત રીતે, તો આખી પ્રક્રિયા એ કૃત્રિમ બીજદાનની પ્રક્રિયા છે.
1: વાહ, બહુ સરસ. એટલે ઊંડાણથી તમે સમજાવ્યું. હવે એની સાથે જ કે ભાઈ ખેડૂતને આપણા પશુપાલક મિત્રો છે તો એના માટે આ કૃત્રિમ જે બીજદાન છે એ કેમ મહત્વપૂર્ણ છે સાહેબ?
0: ખૂબ સરસ વિરલભાઈ. આપણે જેમ વાત કરી કે આપણા અહીંની બ્રીડ જેમ ઓછી દૂધ આપે છે, તો ક્યાંક ને ક્યાંક આ બધા એના કૃત્રિમ બીજદાનના ઘણા બધા ફાયદાઓ જે આપણે વાત કરીએ પ્રમાણે, કે ભાઈ કોઈ એવો માની લ્યો આપણા એરિયામાં કોઈ એવો એક બુલ છે, એક સાંઢ છે, તો જ્યારે કુદરતી રીતે સમાગમ થતું હોય છે ત્યારે એક સાંઢમાંથી એક જ બચ્ચું આપણને મળતું હોય છે. પરંતુ જ્યારે આપણે કૃત્રિમ બીજદાનમાં આ ટેકનોલોજીનો ઉપયોગ કરીએ ત્યારે કોઈ સાંઢમાંથી એક સાંઢના ઘણા બધા સિમેન્ટ ડોઝ બનતા હોય છે. દાખલા તરીકે એક સાંઢમાંથી 50 ડોઝ બને તો એ 50 અલગ અલગ માદા પશુઓમાં, માદા ગાયમાં અથવા તો આપણે ભેંસ વર્ગના હોય તો ભેંસમાં આશરે 50-60 ઓછામાં ઓછા આપણને ભેંસનું આપણે ફલિનીકરણ કરી શકીએ છીએ. એટલે આપણે એક સારા સાંઢનું બીજદાન તરીકે ઉપયોગ કરીએ તો સારી નસ્લ પણ આપણને મળે. પ્લસ બીજી વસ્તુ, આપણે જેમ વાત કરી એક સાંઢથી કૃત્રિમ બીજદાનમાં ઘણા બધા ફાયદા ડોઝ બને છે, તો આપણે એક સાંઢ રાખી અને એનો ખર્ચ ખોરાક અને સંભાળની મુશ્કેલી, આપણે માની લઈએ વધારે પ્રમાણમાં સાંઢ રાખવાના થાય તો એનો ખર્ચો પણ એકંદરે વધી જતો હોય છે. એટલે એક સાંઢ રાખવાથી ઘણી બધી માદાનું આપણે ફલિનીકરણ કરી શકીએ, એટલે એકંદરે આપણે સાંઢ રાખવાનો ખર્ચો ઘટે છે. પ્લસ બીજી વસ્તુ કે આપણે જાતિ સુધારણા કરી શકીએ. સારી ઓલાદના પશુઓનું સારી રીતે કૃત્રિમ બીજદાન કરીએ તો આપણને સારી નસ્લના, એટલે આપણને એકંદરે દૂધ ઉત્પાદન પણ સારી, આવનારી પેઢીઓમાં સારું દૂધ પણ મળે છે.
1: બરાબર.
0: પ્લસ ત્રીજી વસ્તુ એ થાય છે, ઘણી વાર કોઈ એવા સાંઢ જે ખોટ ખાપણ વાળા હોય, વારસાગત ઘણા રોગ સાંઢમાં હોય છે, તો એ જે કુદરતી રીતે જ એનો બીજદાનમાં ઉપયોગ થતો હોય તેની આવનારી પેઢીઓમાં પણ એના લક્ષણો આવી શકે છે. એટલે આપણે કૃત્રિમ બીજદાનમાં એવા જ સાંઢ પસંદ કરીએ છીએ મોટે ભાગે જેમાં કોઈ વારસાગત લક્ષણો કે કોઈ એવા જીનેટિક પ્રોબ્લેમ એટલે કોઈ ન હોય, જેથી આવનારી પેઢીઓમાં આપણે એ પણ એનું નિરાકરણ લાવી શકીએ છીએ. એટલે એકંદરે એક સર આપણે પશુપાલનમાં જોઈએ ને તો આ કૃત્રિમ બીજદાનથી ઘણા બધા પાસાઓ આપણે એક સાથે કવર કરી શકીએ છીએ.
1: વાહ. પછી જીલડિયા સાહેબ, આપણે પશુ છે એ ગરમીમાં આવતું હોય અથવા તો આપણે એને હીટ કહીએ, તો આ જે હીટ છે અથવા તો ગરમી છે એ શું છે અને તેની ખાસ તો વૈજ્ઞાનિક સમજ અમારા પશુપાલક મિત્રોને આપો.
0: જી, ખૂબ સરસ રાહુલભાઈ. આપણે જે ઋતુ અવસ્થા, આમ તો બધા ખેડૂતો જ્યારે પશુપાલન કરતા હોય છે એટલે એમને ઋતુકાળની માહિતી હોય જ.
1: બરાબર.
0: પરંતુ વૈજ્ઞાનિક રીતે આપણે જોઈએ તો ગાય અને ભેંસ વર્ગના પ્રાણીઓમાં એકંદરે 20-22 દિવસની એવરેજ સાયકલ હોય છે ઋતુ અવસ્થાની.
1: બરાબર.
0: એટલે આપણે જ્યારે કુદરતી સમાગમ આપણે પાડા અથવા સાંઢ પાસે જ્યારે આપણા માદા વર્ગના પશુ લઈ જઈએ છીએ ત્યારે તો એ કુદરતી રીતે જ એના જે હોર્મોન્સની સુગંધના કારણે એ ગરમીમાં એટલે કે ઋતુમાં છે કે નહીં આપણને ખબર પડી જાય છે. પરંતુ જયારે આપણે કૃત્રિમ બીજદાન કરવાનું થાય છે ત્યારે આ ઋતુ અવસ્થાનું છે હીટ એ બહુ આપણે ધ્યાન રાખવું પડે છે. કારણ કે એના યોગ્ય સમયે જ આપણે કૃત્રિમ બીજદાન કરવાનું હોય એટલે આની હીટની અથવા તો ઋતુ અવસ્થાનો સમય ખૂબ મહત્વનો બની જતો હોય છે. એટલે એકંદરે આપણે જયારે જોઈએ કે 20-22 દિવસની એની સાયકલ હોય, જયારે એના અંદરના અંતસ્ત્રાવમાં ફેરફાર થતા હોય ત્યારે એ સાયકલ આપણે કમ્પ્લીટ થતી હોય છે.
1: બરાબર. હવે સૌથી અગત્યની વાત, આપણે ગરમીની વાત કરીએ છીએ તો આજે ગરમીમાં પશુ આવતું હોય, બરાબર હિટમાં આવતું હોય તો એને આપણે ઓળખવા માટેના ચોક્કસ લક્ષણો ક્યાં ક્યાં એ થોડું વિગતે સમજાવો.
0: આપણે જેમ વાત કરી કે ભાઈ ઋતુકાળમાં અથવા ગરમીમાં આવે ત્યારે એને શરીરની અંદર અંતઃસ્ત્રાવોના ફેરફાર થતા હોય છે, એટલે જ્યારે કોઈ પણ શરીરમાં જ્યારે અંતઃસ્ત્રાવોના ફેરફાર થોડા મોટા પ્રમાણમાં થાય એવરેજ કરતા, એટલે પશુઓના શરીરમાં

0: આપણને બાહ્ય લક્ષણો ઘણા બધા જોવા મળતા હોય છે. સૌ પ્રથમ તો આપણે જોઈએ ને તો પશુ એક તો બેચેન રહેવા લાગે. માની લો તમારી પાસે ચાર પાંચ ભેંસો અથવા ગાયો હોય તો જે પશુ ઋતુમાં આવ્યું હોય એ તમને અલગ જ દેખાય આવે, કારણ કે કાં એ વધારે પડતું હલનચલન કરવા લાગે, એમના જે ખોરાક લેવાની હોય, જે રેગ્યુલર ખોરાક ખાતું હોય એમાં પણ તમને વધઘટ જોવા મળે.
1: બરોબર.
0: પ્લસ બીજા જે કાયદેસર આપણે જોઈએ તો લઈને ચિહ્નો છે તો પાછળ એના યોનિ માર્ગ માંથી એક પાણી જેવી ચીકણી ધાર નો એક આપણને પ્રવાહ જોવા મળતો હોય છે જયારે એ યોગ્ય સમયે ઋતુમાં આવે ત્યારે.
1: બરોબર.
0: પ્લસ એના જે પાછળ યોનિ માર્ગ નો ભાગ છે એ તમે આપણે મૂત્રાશયનો ભાગ આમ ખોલીને જોવો તો એકદમ ઘાટા ગુલાબી કલર નો આપણને જોવા મળતો હોય છે.
1: બરાબર.
0: પછી ત્રીજી વસ્તુ કે ઘણા એક્ટિવ વધારે હોય, ઘણા પશુ માદા પશુ હોય તો એ બધી એક્ટિવ હોય એટલે એ પોતા અથવા આસપાસના નજીકના જે કોઈ પશુ હોય તેને પોતા ઠેકે, એટલે કે આપણે દેશી ભાષામાં કઈ ટપવાનો પ્રયત્ન કરતી હોય છે, અથવા તો બીજા કોઈ પશુ હોય તો એની ઉપર એ ટપવા દે છે. એટલે આવા બધા ઘણા લક્ષણો છે જેને આપણને કે પશુ આપણે ઋતુમાં છે અથવા ગરમીમાં છે જાણી શકીએ છીએ.
1: બરાબર. હવે સાહેબ, આપણે આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન એટલે એઆઈ અને એને આપણે ગુજરાતીમાં કૃત્રિમ બીજદાન કહીએ, તો એના માટેનો યોગ્ય સમય છે એ કયો હોય અને એના માટેના કારણો શું?
0: જી, આપણે જે વાત કરી ઋતુ અવસ્થા અથવા ગરમીમાં,
1: હા,
0: જયારે લક્ષણો આપણને દેખાય આવે ગાય અથવા ભેંસ વર્ગમાં,
1: જી,
0: ત્યારે એમના જયારે લક્ષણ દેખાય ત્યારથી પછી 12 થી 18 કલાકમાં એની અંદર કૃત્રિમ બીજદાનનો યોગ્ય સમય હોય છે. એનું કારણ છે કે જયારે માદાનું બીજ ગર્ભાધાન માટે તૈયાર થાય ત્યારે જ જો એને 12 થી આપણે સાંઠ અથવા પાડાનું જયારે શુક્રાણુઓનો મિલાપ થાય તો આપણને સક્સેસ વધારે જોવા મળે. એટલે દાખલા તરીકે આપણે દેશી યાદ રાખવું હોય તો માની લો સવારે આપણને લક્ષણો જોવા મળ્યા હોય,
1: બરોબર,
0: તો એને 12 કલાક ગણીએ, એટલે સવારથી 12 કલાક ગણો એટલે સાંજે આપણે એનું કૃત્રિમ બીજદાન કરાવી શકીએ. અને જો સાંજે આપણને લક્ષણ જોવા મળ્યા હોય તો સવારે આપણે કરાવી શકીએ. એનું મેઇન કારણ સવાર અને સાંજ કરવાનો એક બીજો ફાયદો પણ એ છે કે જયારે ઠંડુ વાતાવરણ હોય સવારમાં અને સાંજના સમયે, તો આપણે જયારે બીજદાન કરીએ સવાર અથવા સાંજના સમયે તો એનું ગાભ રાખવાની શક્યતા પણ વધારે થાય છે. કારણ કે જયારે દિવસ દરમિયાન તાપમાન થોડું વધારે હોય તો શરીરની જે આપણે માદા ભેંસો ગાયોનું શરીરનું તાપમાન પણ થોડું વધારે હોય જેથી એની મેટાબોલિઝમ ક્રિયા એટલે કે આપણે ચયાપચયની ક્રિયા વધારે હોય ત્યારે આપણને થોડુંક એવા આપણે વૈજ્ઞાનિક તારણો છે કે ભાઈ સાંજના અથવા સવારના સમયે જે ઠંડુ વાતાવરણ હોય ત્યારે કૃત્રિમ બીજદાન કરવાથી આપણને થોડો વધુ ફાયદો મળે છે.
1: બરાબર. હવે સાહેબ, આપણે શબ્દ જ એવો છે કે કૃત્રિમ, એટલે હવે કૃત્રિમ રીતે બીજદાન કરવાનું હોય તો આ કૃત્રિમ પ્રોસેસ જે કરવી હોય એના માટે ક્યાં ક્યાં એક તો સાધનો વપરાતા હોય અને એની ભૂમિકા શું હોઈ શકે?
0: જી, ખૂબ સરસ. આપણે જે વાત કરી કે આપણે શરૂઆતમાં વાત કરી હતી કે કૃત્રિમ બીજદાનમાં આપણે સિમેન્ટ ડોઝનો ઉપયોગ કરીએ છીએ, તો સૌ પ્રથમ તો આપણે સિમેન્ટ ડોઝ જે કોઈ સંસ્થા આપણે ગુજરાત સરકારની પણ ઘણી સંસ્થાઓ છે એ પણ બનાવે છે, અને હવે તો એવું પ્રાઇવેટ પણ ઘણી બધી માલિકો હોય જેમની પાસે સારી નેશનલના પાડા અથવા સાંડ હોય એ પોતે પણ સિમેન્ટ કલેક્ટ કરીને ડોઝ બનાવતા હોય છે.
1: જી જી.
0: તો સૌ પ્રથમ તો એ ડોઝની જરૂરિયાત રહે છે. પછી ડોઝને લાંબા સમય સુધી રાખવા માટે -196 ડિગ્રી સેલ્સિયસ તાપમાનની જરૂર હોય છે. એટલે આપણે સામાન્ય જોઈએ 40 ડિગ્રી 45 ડિગ્રી તાપમાન આપણું પડતું હોય તો આપણને કેવી ગરમી નો અહેસાસ થાય, આ એનાથી ઉલટું -196 ડિગ્રી એટલે બરફ આપણે જોઈએ તો 0 ડિગ્રી સેલ્સિયસ હોય, અને આ -196 ડિગ્રી નાઇટ્રોજનના જે લિક્વિડ નાઇટ્રોજન એમાં સિમેન્ટ સ્ટ્રોને સાચવવામાં આવે છે જેમાં લાંબા સમય સુધી આપણે સાચવી શકીએ છીએ. ત્યારબાદ જે લિક્વિડ નાઇટ્રોજનમાં સિમેન્ટ ડોઝ રાખ્યા હોય એ આપણે જયારે માદા યોનિ માર્ગમાં એનો પ્રવેશ કરાવવાનો થાય ડોઝનો ત્યારે એક ગનનો ઉપયોગ કરવામાં આવે છે જેને એઆઈ ગન તરીકે ઓળખવામાં આવે છે.
1: બરાબર.
0: એઆઈ ગન એટલે કોઈ એવી ગન એટલે કે સ્ટીલની એક હોય છે આપણે સાધન કે જેમાં આગળ ડોઝ રાખી અને અંદર યોનિ માર્ગમાં પરફેક્ટ જગ્યાએ યોગ્ય જગ્યાએ એનું સિમેન્ટ ડિપોઝિશન કરી શકાય છે.
1: તો સરસ આ તમે વિગતે વાત કરી. હવે પછી પ્રશ્ન એ થાય કે ભાઈ આ જે સિમેન્ટ સ્ટ્રોનું સંભાળ અને એની તૈયારી કેવી રીતે કરવી?
0: જે આપણે જેમ વાત કરી કે એને -196 ડિગ્રી સેલ્સિયસ આપણે જાળવણી કરવાની હોય છે, એટલે જ્યારે સિમેન્ટ ડોઝમાં જીવતા શુક્રાણુઓ હોય એ જો તાત્કાલિક નાઇટ્રોજનમાંથી બહાર કાઢવામાં આવે અને યોગ્ય વાતાવરણ ન મળે તો એ શુક્રાણુઓ મૃત પામે છે, એટલે ઈ ડોઝ આપણા માટે નકામો બની જતો હોય છે.
1: બરાબર.
0: એટલે

0: બહારનું વાતાવરણ સાથે એને મેચ કરવા માટે 37 ડિગ્રી સેલ્સિયસે પાણી હોય, આપણે ગરમ પાણી કરી 37 ડિગ્રી સેલ્સિયસનું,
1: બરાબર,
0: એમાં એક પ્રોસેસ રાખવામાં, એને થોઈંગ પ્રોસેસ કહેવાય છે. એટલે જ્યારે -196 ડિગ્રી સેલ્સિયસના વાતાવરણમાંથી ડોઝ આપણે બહાર કાઢી અને પાણીમાં 37 ડિગ્રી સેલ્સિયસના પાણીમાં નાખીએ, એટલે જે એના આઈસ ક્રિસ્ટલ હોય અંદરના,
1: બરાબર,
0: એ તમામ રિમૂવ થાય અને જે શુક્રાણુઓ છે એ આપણને સહી સલામત મોટે ભાગે મળે છે.
1: બરાબર.
0: તો એ જે પાણીમાં રાખવાનો ટાઈમ છે, માત્ર 30-40 સેકન્ડ જેટલો જ પાણીમાં આપણે રાખવાનો હોય છે. ત્યાર પછી જેટલી મેક્સિમમ ઝડપથી આપણે જે ડોઝ છે એ યોનિમાર્ગમાં, એક યોનિમાર્ગ મારફતે યોગ્ય જગ્યાએ એમને ડિપોઝિટ કરવામાં આવે છે.
1: તો સાહેબ, આ કૃત્રિમ બીજદાનની આખી જે પ્રક્રિયા છે એ તમે વિગતે સ્ટેપ બાય સ્ટેપ અમને સમજાવી. હવે ખાસ તો પ્રશ્ન એ થાય કે આ જે કૃત્રિમ બીજદાન છે, એટલે આ એઆઈ જે કરતી વખતે કઈ કઈ સાવચેતી રાખવાની જરૂર હોય?
0: ખૂબ સરસ વિરલભાઈ પ્રશ્ન, કારણ કે આ જ મહત્વનું છે. કારણ કે આપણે બધા સંસાધનો આપણી પાસે હોય અને જો પ્રોસેસ આપણે પૂરતી ફોલો ન કરીએ તો આપણને રિઝલ્ટ મળતું
1: નથી,
0: ન હોય. એટલે સૌ પ્રથમ તો જયારે આપણી પાસે, આપણે જે બધી વાત કરી સિમેન્ટની, ડોઝની, નાઇટ્રોજનની, એ બધા પાસા મહત્વના છે. આપણી ઘરે જયારે ડોઝ લઈને કોઈ કૃત્રિમ બીજદાન કરનાર કર્મચારી અથવા તો કોઈ પશુ ડોક્ટર આવે ત્યારે એના જે નાઇટ્રોજનમાંથી ડોઝ કાઢે ત્યારથી લઈને યોનિમાર્ગમાં મૂકીએ ત્યાં સુધીનું આપણે બધું ઘણા બધા મહત્વની પ્રોસેસ બની જતી હોય છે.
1: બરાબર.
0: એટલે જયારે ડોઝ મૂકવાના થાય ત્યારે પહેલા સૌ પ્રથમ તો આપણે એ પણ જવું જરૂરી છે કે આપણું પશુ જેમાં ડોઝ મુકાવાનો છે, એટલે અથવા ગાય અથવા ભેંસ વર્ગના પશુ છે, એ બીમાર અથવા તો નબળા તો નથી ને? કારણ કે જયારે બીમાર અથવા નબળા પશુ હોય ત્યારે આપણને એમાં રિઝલ્ટ મળવું મુશ્કેલ બની જતું હોય છે.
1: બરાબર.
0: પછી જયારે કમ્પ્લીટ માની લ્યો આપણી પાસે હુષ્ટપુષ્ટ પશુ છે તો તેને જયારે બીજદાન કરવામાં આવે છે ત્યારે આપણે જોઈએ છીએ કે પાછળ ઘણી વાર ફિલ્ડમાં અમે જોતા હોઈએ છીએ તો કે ઉપર જે પોદરો કરવાની જગ્યા છે, એટલે એ પોદરાના ભાગ ઘણી વાર યોનિમાર્ગનો જે આપણે પાછળ મૂત્રાશયનો છે એમાં ઘણી વાર છાણ છોટેલું હોય છે, અથવા તો કોઈ કાદવ કીચડમાં ભેંસો બેઠી હોય, ગાયો બેઠી હોય તો કોઈ કાદવ કીચડ પણ ત્યાં લાગેલું હોય છે. એટલે સૌ પ્રથમ તો એ બધું ચોખ્ખું કરી પછી જ આપણે આગળની પ્રોસેસ કરીએ. કારણ કે જયારે એઆઈ ગન આપણે જે વાત કરી હતી એ જયારે અંદર પસાર કરવાની થાય તો જો એમાં પણ થોડુંક પણ ઇન્ફેક્શન જાય છાણ કે કોઈ માટી કે કોઈ રજકણ દ્વારા તો અંદર ઇન્ફેક્શન મોટું થઈ જતું હોય છે. એટલે એક સ્વચ્છતા પણ એક ખૂબ મેઇન અગત્યની છે આ પ્રક્રિયામાં.
1: બરાબર.
0: પછી જે એઆઈ ટેકનિશિયન એટલે કે જે બીજદાન કરનાર કર્મચારી અથવા તો કોઈ ડોક્ટર છે એ પણ આ વિષયના નિષ્ણાંત હોવા જરૂરી છે.
1: અનુભવ.
0: કારણ કે કઈ જગ્યાએ સિમેન્ટ મૂકવું, એને કઈ રીતે અંદર એઆઈ ગન પસાર કરવી, એ બધા પાસા મહત્વના છે. કારણ કે પશુ છે એ તમે એને બહારથી આપણે હાથ મૂકીને બધું કરતા હોઈએ છીએ અંદર, એટલે એ ચંચળ રહેવાનું છે, હલવાનું છે, તો ક્યારેક તો એ લાત પણ મારવાની છે. એટલે તમારી હાથમાં જે એઆઈ ગન છે એ ક્યાંક ને ક્યાંક પશુને અંદર ઇન્જરી પણ કરી શકે.
1: બરાબર.
0: એટલે એટલી ચોકસાઈપૂર્વક કારણ રાખવાની પ્રોસેસ છે કે જયારે પશુને પણ અંદર કોઈ ડેમેજ ન કરે અને આપણે જે મુદ્દો કરવાનો છે કૃત્રિમ બીજદાન એ આપણને પૂરતા પ્રમાણમાં એનો ફાયદો મળી જાય.
1: વાહ, તો ખૂબ સરસ આખી પ્રોસેસ કૃત્રિમ બીજદાનની તમે સમજાવી. હવે આ તો વિષય બહુ મોટો છે સાહેબ, પણ આમાં કોઈ એવા નવા પ્રયોગો થયા હોય અથવા તો એમાં નવું કોઈ એવું સંશોધન થયું હોય તો એના વિશે પણ વાત કરો.
0: જી, ખૂબ સરસ વિરલભાઈ. આપણે અત્યારે સમયમાં જોઈએ છીએ ગાય વર્ગના પશુઓમાં કે ભાઈ રખડતા ખૂંટ, પછી ગાયો જે છે રખડતા, ખાસ કરીને ખૂંટનો ત્રાસ ને આપણે રોડ ઉપર ઘણા જોતા હોઈએ છીએ. અને આજકાલ તો હવે ટેકનોલોજી આવી ગઈ છે એટલે કોઈ ખેતી કામમાં પણ કોઈ બળદનો ઉપયોગ ઓછો નહિવત માત્રામાં થાય છે.
1: બરાબર.
0: જેથી કરીને હવે પ્રશ્ન એવો થાય છે કે ઘણા લોકોને ગાય તો પાડવી છે પણ માની લ્યો એના ભવિષ્યમાં બચ્ચામાં નંદી આવે તો એ આગળ જઈને ખૂંટ થાય તો એનું શું કરવાનું? અને એટલા માટે હવે સરકારે અને ઘણા બધા વૈજ્ઞાનિક સંશોધનો મુજબ હવે એવી સેક્સ સિમેન્ટ ટેકનોલોજી વિકસાવી આવેલી છે માર્કેટમાં.
1: અચ્છા.
0: જેમાં કેવું થાય છે કે જ્યારે બીજદાન કરવામાં આવે છે એમાં આપણે શુક્રાણુઓની વાત કરી તો જે નરના શુક્રાણુ હોય એમાં એક્સ અને વાય નામના રંગસૂત્રો હોય છે. હવે જ્યારે વાછરડો જન્મે એના માટે એક્સ વાય રંગસૂત્ર જરૂરી હોય છે અને વાછરડી અથવા પારડીના જન્મવા માટે એક્સ એક્સ રંગસૂત્રનું જોડાણ મહત્વનું હોય છે.
1: બરાબર.
0: આ બધું ક્યારે થાય તો કે ભાઈ માદા વર્ગનું ગાય અથવા ભેંસ છે તો એમાંથી એક્સ નામનું રંગસૂત્ર હોય અથવા તો અને સામે સાંઢ અથવા પાડાનું વાય નામનું રંગસૂત્ર હોય છે. જ્યારે

0: एक्स एक्स अथवा तो एक्स वाय ई प्रमाणे जयरे अंदर मिलाप थाय त्यारे आपणने नर वाछरडू के मादा वाछरडी मळती होय छे। हवे सेक्स सीमेन टेक्नोलॉजी एवी छे के नर शुक्राणुना जे वाय नामना रंगसूत्र छे एने वैज्ञानिक पद्धतिथी दूर करवामां आवे छे शुक्राणुनी अंदर ज, जेथी आपणे नरमांथी जे मळे छे रंगसूत्र ई फक्त एक्स नामना ज रंगसूत्र મળે અને એનું જયારે સિમેન આપણે માદામાં મૂકવામાં આવે કૃત્રિમ બીજદાન થકી તો આપણને મોટે ભાગે આપણે જે વૈજ્ઞાનિક પદ્ધતિથી કરીએ છીએ એમાં 90% એવું આવે છે કે માદા વાછડી અથવા માદા પાડી એનો જ જન્મ થાય। એટલે આપણો જે મેઇન ઉદ્દેશ્ય છે કે ભાઈ દૂધ ઉત્પાદન તો આજની પાડી અથવા આજની વાછડી આવતીકાલની ગાય અથવા ભેંસ રહેવાની છે। એટલે મોટા ભાગે જો આપણે વાછડી અને પાડીનો જ ઉછેર આમાં થાય તો ભવિષ્યમાં આપણને માદા પશુઓનું સંખ્યા વધારે રહી અને આપણો જે મેઇન ટાર્ગેટ દૂધ ઉત્પાદન ને દૂધની આજીવિકાનો છે એ પણ થાય અને બીજો પ્રશ્ન આપણને જે રખડતા નંદીઓનો જે ત્રાસ છે એ પણ એક આ પદ્ધતિથી અથવા તો ટેકનોલોજીથી આપણે દૂર કરી શકીએ છીએ।
1: વાહ ભાઈ વાહ, ખૂબ સરસ મજાની વાત મિત્રો। પશુઓમાં કૃત્રિમ બીજદાનના ફાયદા વિશે આપણને ડૉક્ટર નિકુંજભાઈ ઝીલડિયા સાહેબે કરી કે જેઓ જૂનાગઢના પશુ ચિકિત્સા અધિકારી છે, ઘણી બધી સાહેબે વિગતવાર આ વિષયે વાત કરી છે। તેમ છતાંય ઘણા બધા મિત્રોને હજી કોઈ પ્રશ્ન હોય કે કોઈ મિત્રોને સાહેબ પાસેથી કંઈક માર્ગદર્શન મેળવવું હોય તો ઝીલડિયા સાહેબનો મોબાઈલ નંબર આપણે બધા મિત્રોને આપીએ। ડૉક્ટર નિકુંજભાઈ ઝીલડિયા એમનો મોબાઈલ નંબર છે 72019 68 001, અંગ્રેજીમાં કહી દઉં 72019 68 001। તો મિત્રો ઝીલડિયા સાહેબ બેઠા છે, ચોરો સરસ મજાની વાતોમાં જામી ગયો છે, તો એક સરસ મજાનું લોકગીત સાંભળી અને પછી છૂટા પડીએ ઝીલડિયા સાહેબને અને સૌ મિત્રોને કહીએ રામ રામ રામ રામ
0: રામ રામ મારા ગામના ચોરાના બધાય સાંભળનારા શ્રોતાઓને
1: રામ રામ।

આપ સાંભળી રહ્યા હતા ગ્રામ્ય શ્રોતાઓનો કાર્યક્રમ ગામનો ચોરો. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજ કેન્દ્રથી કરવામાં આવ્યું.

0: આકાશવાણી સમાચાર યશ્વી મહેતા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ભાજપના વરિષ્ઠ નેતા શુભેન્દુ અધિકારી પશ્ચિમ બંગાળના નવા મુખ્યમંત્રી બનશે. સોમનાથ મંદિરના પુનઃનિર્માણની 75મી વર્ષગાંઠ નિમિત્તે સોમનાથ સ્વાભિમાન પર્વ ઉજવાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વિશેષ ઉપસ્થિતિ. અમદાવાદ વિમાન દુર્ઘટનાનો અંતિમ તપાસ અહેવાલ ટૂંક સમયમાં આવશે. દેશભરમાં ઘરેલુ એલપીજીનો પુરવઠો સરળતાથી ઉપલબ્ધ હોવાની સરકારની ખાતરી. અને આઈપીએલ T20 ક્રિકેટમાં આજે દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે મુકાબલો. સમાચાર વિગતવાર. ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા શુભેન્દુ અધિકારી પશ્ચિમ બંગાળના નવા મુખ્યમંત્રી બનશે. આજે કોલકાતામાં ભાજપ વિધાનસભા પક્ષના નેતા તરીકે તેમની પસંદગી કરવામાં આવી હતી. શ્રી અધિકારી રાજ્યના પ્રથમ ભાજપના મુખ્યમંત્રી બનશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં ભાજપ વિધાનસભા પક્ષની બેઠકમાં શ્રી અધિકારીને વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા. શ્રી શાહે જણાવ્યું કે બેઠકમાં નેતા પદ માટે ફક્ત શ્રી અધિકારીનું નામ પ્રસ્તાવિત કરવામાં આવ્યું હતું.
1: अभी कुछ दिन पहले ही चुनाव की प्रक्रिया पूरी हुई है. लगभग 8 प्रस्ताव और समर्थन प्राप्त हुए हैं और सभी प्रस्ताव और समर्थन एक ही नाम के मिले. उसके बाद दूसरे नाम के लिए भी सबको पर्याप्त समय दिया गया, मगर कोई दूसरा नाम नहीं आया. इसलिए केंद्रीय पर्यवेक्षक के रूप में श्री शुभेंदु अधिकारी जी को पश्चिम बंगाल विधानमंडल दल के नेता के रूप में निर्वाचित घोषित करता हूं.
0: ઉલ્લેખનીય છે કે નવી ભાજપ સરકારનો શપથગ્રહણ સમારોહ આવતીકાલે કોલકાતાના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાશે. તમિલનાડુમાં નવી સરકારની રચના માટે સૌથી મોટી પાર્ટી તામિલગા વેટરી

0: ઝગમને નવી સરકારના ગઠન માટે ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી અને માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટીએ સમર્થન આપ્યું છે. કોંગ્રેસે પહેલાથી જ 5 ધારાસભ્ય સાથે સમર્થન આપ્યું છે. આજે ઘણી ચર્ચા પછી સીપીઆઈ અને સીપીએમ બંને પાસે 2 ધારાસભ્ય છે. તેમણે સરકાર બનાવવા માટે ટીવીકેને બિનશરતી સમર્થન આપ્યું છે. અમારા સંવાદદાતાના અહેવાલ મુજબ વીસીકે આજે સાંજે અથવા કાલે બેઠક પછી પોતાનો અંતિમ નિર્ણય જાહેર કરે તેવી શક્યતા છે. અન્ય રાજકીય ઘટનાક્રમમાં રાજ્ય ભાજપ પ્રમુખ નયનાર નાગેન્દ્રને પણ સ્પષ્ટપણે કહ્યું છે કે પાર્ટીએ ચૂંટણી પરિણામોનો સ્વીકાર કર્યો છે. પત્રકારો સાથે વાતચીત કરતા તેમણે કહ્યું કે ભાજપ કોઈપણ રીતે ટીવીકે સાથે જોડાણ કરવા માંગતી નથી. સોમનાથ મંદિરના પુનઃનિર્માણની 75મી વર્ષગાંઠ નિમિત્તે સોમનાથ સ્વાભિમાન પર્વ ઉજવાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 11મીએ પ્રભાસપાટણ સોમનાથ ખાતે સોમનાથ સ્વાભિમાન પર્વમાં ભાગ લેશે. પત્રકારો સાથે વાત કરતા રાજ્યના કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે સોમનાથ સ્વાભિમાન પર્વના ભાગરૂપે સોમનાથ ખાતે ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક અને વારસાગત પરંપરાઓનું પ્રદર્શન કરતા વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે 11મીના રોજ પ્રધાનમંત્રી ત્રિવેણી પેટથી વીર હમીરજી ગોહિલની પ્રતિમા સુધી 1 કિલોમીટર લાંબા મેગા રોડ શોમાં ભાગ લેશે, જેમાં વિવિધ કલાકારો દ્વારા સાંસ્કૃતિક પ્રદર્શન ઉપરાંત વિવિધ ભારતીય રાજ્યની સંસ્કૃતિઓનું પ્રતિનિધિત્વ કરતા પરંપરાગત નૃત્ય રજૂ કરવામાં આવશે. આ મુલાકાત દરમિયાન શ્રી મોદી સોમનાથ મંદિરમાં કુંભાભિષેક, ધ્વજ પૂજા અને મહાપૂજા કરશે. સૂર્યકિરણ ટીમ દ્વારા એક શાનદાર એર શો અને મંદિર પર હેલિકોપ્ટર દ્વારા ફૂલનો વરસાદ આ કાર્યક્રમના મુખ્ય આકર્ષણ હશે. આધ્યાત્મિક સમારોહ પછી પ્રધાન મંત્રી સદભાવના ગ્રાઉન્ડ ખાતે એક વિશાળ જાહેર સભાને સંબોધિત કરશે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ માહિતી આપી છે કે એર ઇન્ડિયા ફ્લાઇટ AI-171ના દુઃખદ દુર્ઘટનાનો અંતિમ તપાસ અહેવાલ તેના અંતિમ તબક્કામાં છે અને 1 મહિનાની અંદર જાહેર થવાની અપેક્ષા છે. આજે ગાંધીનગરમાં ગિફ્ટ સિટી ખાતે એરક્રાફ્ટ લીઝિંગ અને ફાઇનાન્સિંગ સમિટ દરમિયાન પત્રકારો સાથે વાત કરતા મંત્રીએ જણાવ્યું હતું કે એરક્રાફ્ટ અકસ્માત તપાસ બ્યુરો સંપૂર્ણ અને પારદર્શક તપાસ કરી રહ્યું છે.
1: इन्वेस्टिगेशन अभी बहुत ही सक्षम से चालू है और इसका जो प्रोसीजर जो फॉलो करना है तो हमें बहुत ही सीरियसनेस के साथ, फेयरनेस के साथ, ट्रांसपेरेंट नेचर के साथ हमें इन्वेस्टिगेशन करना है और उसी प्रोसेस में इन्वेस्टिगेशन अभी जारी है. हमारी तरफ से कोशिश है कि जितना जल्दी हो सके करें. मोस्टली 1 महीने तो लगे जो इन्फॉर्मेशन हमें मिला है, बट वो इंडिपेंडेंटली AI भी वो इन्वेस्टिगेशन कर रहा है तो उनको जो रिसोर्सेस चाहिए वो सब हमने दिया हुआ है.
0: પીડિત પરિવારો અંગે ચિંતા વ્યક્ત કરતા શ્રી નાયડુએ ખાતરી આપી હતી કે મંત્રાલય પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને એરલાઇનને વળતર પ્રક્રિયા ઝડપી બનાવવા અને અસરગ્રસ્ત પરિવાર સાથે સક્રિય સંપર્ક જાળવવાનો નિર્દેશ આપ્યો છે. ભારતીય રેલવે 362 કરોડ રૂપિયાના ખર્ચે ઉત્તર રેલવેના મુખ્ય રૂટ પર સ્વદેશી કવચ ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શન સિસ્ટમના વિસ્તરણને મંજૂરી આપી છે, જેમાં ફિરોઝપુર અને જમ્મુ ડિવિઝનના 1478 કિલોમીટરના રૂટ પર કવચની જોગવાઈનો સમાવેશ થાય છે. કવચ એ ભારતની સ્વદેશી રીતે વિકસિત ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શન સિસ્ટમ છે, જે અસુરક્ષિત હિલચાલના કિસ્સામાં આપમેળે બ્રેક લગાવી અથડામણને રોકવામાં મદદ કરે છે. આ ટેકનોલોજી લોકોમોટિવ સિગ્નલિંગ સિસ્ટમ્સ અને ટ્રેકસાઇડ સાધનો વચ્ચે સતત સંચાર દ્વારા સુરક્ષિત ટ્રેન કામગીરી જાળવવામાં લોકો પાયલટ્સને પણ મદદ કરે છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. સરકારે કહ્યું છે કે દેશભરમાં ઘરેલુ LPGનો પુરવઠો સરળતાથી ઉપલબ્ધ છે અને વિતરક પુરવઠામાં કોઈ અછત નથી. આજે નવી દિલ્હીમાં પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના સચિવ સુજાતા શર્માએ જણાવ્યું હતું કે ઘરેલુ ગ્રાહકોને ગેસની અછતનો સામનો ન કરવો પડે અને કિંમત સ્થિર રહે તે સુનિશ્ચિત કરવા માટે સરકાર પ્રયાસ કરી રહી છે. તેમણે કહ્યું કે દેશભરમાં વાણિજ્યક પુરવઠો લગભગ 70% સુધી પુનઃસ્થાપિત કરવામાં આવ્યો છે. શ્રી શર્માએ કહ્યું કે માર્ચથી અત્યાર સુધી લગભગ 6 લાખથી વધુ PNG કનેક્શન શરૂ કરવામાં આવ્યા છે.
2: अभी तक 6.5 लाख से अधिक PNG कनेक्शंस को गैसिफाई किया गया. ये मार्च से अब तक के आंकड़े मैं आपको बता रही हूँ. इसके अलावा 2,66,000 से अधिक नए कनेक्शंस के लिए इंफ्रास्ट्रक्चर डेवलप किया गया है. 7 लाख से अधिक ऐसे कंज्यूमर्स हैं जिन्होंने अपने आप को PNG कनेक्शन के लिए रजिस्टर किया है.
0: અને તેમણે કહ્યું કે દેશમાં ક્યાંય પણ પેટ્રોલ કે ડીઝલની કમી નથી. જનતાને ગભરાટમાં ખરીદી ટાળવા વિનંતી કરી. બંદર, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયના ડિરેક્ટર ઓપેશ કુમાર શર્માએ જણાવ્યું હતું કે સરકાર તમામ ભારત

ભારતીય નાવિકોના કલ્યાણ અને સરળ દરિયાઈ કામગીરી માટે તમામ હિસ્સેદારો સાથે સતત સંપર્કમાં છે. તેમણે જણાવ્યું કે ખાડી ક્ષેત્રમાં ભારતીય નાવિક સુરક્ષિત છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે સરકારના ખાડી દેશનો સંપર્ક કરવાના પ્રયાસ ચાલુ છે. તેમણે જણાવ્યું હતું કે વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ ગઈકાલે સંયુક્ત આરબ અમીરાતની સત્તાવાર મુલાકાત લીધી હતી. પશ્ચિમ એશિયામાં થયેલા લશ્કરી તણાવ બાદ યુદ્ધવિરામ દબાણ હેઠળ આવી ગયું છે. અમેરિકી સૈન્યએ પુષ્ટિ આપી છે કે હોર્મુઝ સમુદ્ર દુનીમાં તેના નૌકાદળ પર ઇરાની મિસાઇલ ડ્રોન અને ઝડપી બોટ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. અમેરિકી નૌકાદળે પ્રતિક્રિયા આપી કે હુમલાઓ વચ્ચે નૌકાદળના 3 વિનાશક જહાજ સફળતાપૂર્વક સ્ટ્રેટમાંથી પસાર થયા છે. રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે જહાજોને કોઈ નુકસાન થયું નથી, જ્યારે અમેરિકી દળોએ હુમલાખોરોને ભારે નુકસાન પહોંચાડ્યું છે. વોશિંગ્ટન કહે છે કે પ્રસ્તાવિત શાંતિ માળખા પર તહેરાનના પ્રતિભાવની રાહ જોતી વખતે યુદ્ધવિરામ તકનીકી રીતે હજુ પણ અમલમાં છે. ઈરાનની સૈન્યએ જણાવ્યું કે અમેરિકી દળોએ દરિયાકાંઠાના પાણીમાં એક ઈરાની તેલ ટેન્કર અને સંયુક્ત આરબ અમીરાતમાં કુજેરા બંદર નજીક બીજા જહાજને નિશાન બનાવ્યું હતું. વ્યૂહાત્મક કેશ્મે ટાપુ અને અબ્બાસ બંદર નજીક પણ વિસ્ફોટ થયા.

0: થયેલા લશ્કરી તણાવ બાદ યુદ્ધ વિરામ દબાણ હેઠળ આવી ગયું છે. અમેરિકી સૈન્યએ પુષ્ટિ આપી છે કે હોર્મુઝ સામુદ્ર દુનીમાં તેના નૌકાદળ પર ઇરાની મિસાઇલ ડ્રોન અને ઝડપી બોટ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. અમેરિકી નૌકાદળે પ્રતિક્રિયા આપી કે હુમલાઓ વચ્ચે નૌકાદળના 3 વિનાશક જહાજ સફળતાપૂર્વક સ્ટ્રેટમાંથી પસાર થયા છે. રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે જહાજોને કોઈ નુકસાન થયું નથી, જ્યારે અમેરિકી દળોએ હુમલાખોરોને ભારે નુકસાન પહોંચાડ્યું છે. વોશિંગ્ટન કહે છે કે પ્રસ્તાવિત શાંતિ માળખા પર તહેરાનના પ્રતિભાવની રાહ જોતી વખતે યુદ્ધવિરામ તકનીકી રીતે હજુ પણ અમલમાં છે. ઇરાનની સૈન્યએ જણાવ્યું કે અમેરિકી દળોએ દરિયાકાંઠાના પાણીમાં એક ઇરાની તેલ ટેન્કર અને સંયુક્ત આરબ અમીરાતમાં કુજેરા બંદર નજીક બીજા જહાજને નિશાન બનાવ્યું હતું. વ્યૂહાત્મક કેશ્મે ટાપુ અને અબ્બાસ બંદર નજીક પણ વિસ્ફોટ થયાના અહેવાલ છે. રાષ્ટ્રીય મહિલા આયોગે જઘન્ય દુષ્કર્મના કેસમાં ઝડપી ટ્રાયલ, કડક દેખરેખ અને પેરોલ પર પ્રતિબંધની માંગ કરી છે. આયોગે મહિલા અને બાળકો વિરુદ્ધ જઘન્ય ગુનાના દોષિત માટે વર્તમાન પેરોલ સિસ્ટમ પર ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. એનસીડબ્લ્યુના અધ્યક્ષ વિજય રહાતકરે જણાવ્યું હતું કે આયોગ ટૂંક સમયમાં કેન્દ્ર સરકારને ભલામણ કરશે, જેમાં દુષ્કર્મ અને મહિલાઓ અને બાળકો વિરુદ્ધ અન્ય ગંભીર ગુનાઓના દોષિતો માટે પેરોલ પર સંપૂર્ણ પ્રતિબંધનો સમાવેશ થાય છે. આયોગના અધ્યક્ષે જણાવ્યું હતું કે તાજેતરના નસરાપુર દુષ્કર્મ કેસમાં જાહેર સલામતી અને સમાજમાં મહિલાઓના વિશ્વાસ અંગે ગંભીર ચિંતાઓ ઉભી થઈ છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ આઈપીએલ T20 ક્રિકેટમાં આજે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે મેચ રમાઈ રહી છે, જેમાં કોલકાતા નાઇટ રાઇડર્સે ટોસ જીતી બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. છેલ્લા અહેવાલ મળ્યા ત્યારે દિલ્હી કેપિટલ્સે 5 ઓવરમાં 1 વિકેટ ગુમાવી 49 રન બનાવ્યા છે. પોઈન્ટ ટેબલમાં હાલ દિલ્હીની ટીમ 7માં અને કોલકાતાની ટીમ 8માં ક્રમે છે. તિરંગા પર્વત બચાવની 10મી વર્ષગાંઠ નિમિત્તે નવી દિલ્હીમાં એક કાર્યક્રમને સંબોધતા સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે જણાવ્યું કે રાષ્ટ્રનું સશક્તિકરણ અને સુરક્ષા ફક્ત તેની સરહદોનું રક્ષણ કરવા સુધી મર્યાદિત નથી, પરંતુ તેમાં સમાજ, પર્યાવરણ અને તેના નાગરિકોની સલામતીનો પણ સમાવેશ થાય છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ભાજપના વરિષ્ઠ નેતા શુભેન્દુ અધિકારી પશ્ચિમ બંગાળના નવા મુખ્યમંત્રી બનશે. સોમનાથ મંદિરના પુનઃનિર્માણની 75મી વર્ષગાંઠ નિમિત્તે સોમનાથ સ્વાભિમાન પર્વ ઉજવાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વિશેષ ઉપસ્થિતિ. અમદાવાદ વિમાન દુર્ઘટનાનો અંતિમ તપાસ અહેવાલ ટૂંક સમયમાં આવશે. દેશભરમાં ઘરેલુ એલપીજીનો પુરવઠો સરળતાથી ઉપલબ્ધ હોવાની સરકારની ખાતરી. અને આઈપીએલ T20 ક્રિકેટમાં આજે દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે મુકાબલો. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: ત્રણસો 70.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્સ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. શ્રોતામિત્રો, રાત્રિના 8 થયા છે અને આ સમય છે ફિલ્મ સંગીતના કાર્યક્રમ સારેગામાનો. સારેગામામાં આજે પ્રેમની વાત, સ્નેહની વાત અને લાગણીનો સંગાત. દોસ્તો, પ્રેમની વાત નીકળે એટલે કલાકો દિવસો પણ ઓછા પડે. કોઈ એક વ્યક્તિની આસપાસ ઘૂમતી દુનિયા અદ્ભુત લાગે. એટલું જ નહીં, કોઈ એક વ્યક્તિ ગમે ત્યારે આખી દુનિયા જ ગમવા લાગે. કહેવાયું છે કે હું જાન બચાવીને રાખું છું એક જાન માટે, ખબર જ ના પડી ક્યારે આટલો પ્રેમ થઈ ગયો એક અંજાન માટે.

0: કાર્યક્રમના પ્રારંભમાં એસપી બાલાસુબ્રમણ્યમનો સ્વર આપે સાંભળ્યો. અસદ ભોપાલીના શબ્દોને સંગીતબદ્ધ કર્યા રામ લક્ષ્મણે અને ફિલ્મ છે મેને પ્યાર કિયા.
1: બદલો બદલો આદત બદલો.
2: મશીનમાં કપડાં નાખતા પહેલા ચેક નહોતા કર્યા શું?
1: બદલો બદલો આદત બદલો. હવે નજીકની બેંકમાં જઈ ફાટેલી જૂની નોટ્સ બદલાવો. જો બેંક ના પાડે તો આરબીઆઈ ની ઓમ્બુડ્સમેન ને ફરિયાદ કરો. આરબીઆઈ કહે છે જાણકાર બનો, સતર્ક રહો.
0: શ્રોતા મિત્રો, કોઈની સાથે દિલથી થાય એ પ્રેમ નથી, પણ જેના વગર દિલ ના લાગે એ પ્રેમ છે. સમજણ સાથેનો પ્રેમ જિંદગીભર રહે છે, અને પ્રેમમાં કંઈ પ્રાપ્ત કરવા કરતાં ત્યાગવાનું મન વધારે થાય છે. હું સુર ઢોળુંને વીણી લે તો ગીત કહેવાય, હું શ્વાસ છોડુંને એ ચીલી લે તો પ્રીત કહેવાય. કાર્યક્રમમાં આગળ સાંભળીએ દિલ કા ક્યા કસૂર ફિલ્મનું ગીત અલકા યાજ્ઞિક અને કુમાર સાનુના યુગલ સ્વરમાં, શબ્દો અનવર સાગરના અને સંગીત નદીમ શ્રવણનું.

0: જિદ્દી ફિલ્મનું ગીત આપે સાંભળ્યું ઉદિત નારાયણ અને અલકા યાજ્ઞિકના યુગલ સ્વરમાં, ગીત રચના સમીરની અને સંગીત રચના દિલીપ સેન સમીર સેનની.
1: બદલો બદલો, આદત બદલો.
2: મશીનમાં કપડાં નાખતા પહેલા ચેક નહોતા કર્યા શું?
1: બદલો બદલો, આદત બદલો. હવે નજીકની બેંકમાં જઈ ફાટેલી જૂની નોટ્સ બદલાવો. જો બેંક ના પાડે તો RBI ની ઓમ્બુડ્સમેન ને ફરિયાદ કરો. RBI કહે છે, જાણકાર બનો, સતર્ક રહો.
0: આકાશવાણીના રાજકોટ કેન્દ્રથી આપ સાંભળી રહ્યા છો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સારેગામા. વિચાર્યા વિના થઈ જાય એ પ્રેમ છે. પ્રેમ એ નથી જે એક ભૂલમાં સાથ છોડી દે. પ્રેમ એ છે જે હજારો ફૂલ સુધારીને સાથ આપે છે. હું નથી ગગન કે મને ચાંદ મળે, બસ એક તારી ચાહત મળે તો મારા દિલને રાહત મળે. પ્રેમ માત્ર એક શબ્દ નથી, એ તો બે દિલ વચ્ચેની નિશબ્દ લાગણી છે. ક્યારેક આંખોની ભાષા બને છે તો ક્યારેક બને છે યાદોની મીઠી સફર. જે જીવનને સંગીત જેવી મીઠાશ આપી જાય અને દરેક પળને યાદગાર બનાવી જાય એ પ્રેમ છે. શ્રોતા મિત્રો, કાર્યક્રમમાં આગળ સાંભળીએ વધુ એક આવું જ લાગણીથી મળ્યું ગીત, KK અને સુનિધિ ચૌહાણના સ્વરમાં. સમીરના શબ્દોને સંગીતબદ્ધ કર્યા છે હિમેશ રેશમિયાએ અને ફિલ્મ છે અક્ષર.

0: આકાશવાણીના રાજકોટ કેન્દ્રથી આપ સાંભળી રહ્યા છો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સારેગામા.
1: બદલો બદલો, આદત બદલો.
2: મશીનમાં કપડાં નાખતા પહેલા ચેક નોતા કર્યા શું?
1: બદલો બદલો, આદત બદલો.
3: હવે નજીકની બેંકમાં જઈ

0: ફાટેલી જૂની નોટ્સ બદલાવો. જો બેંક ના પાડે તો આરબીઆઈ ની ઓમ્બુડ્સમેન ને ફરિયાદ કરો. આરબીઆઈ કહે છે, જાણકાર બનો, સતર્ક રહો.
1: મિત્રો, કેટલાક સંબંધો સમયથી નહીં પરંતુ લાગણીથી જીવંત રહે છે. પ્રેમ સાચો હોય ત્યારે દૂરનું અંતર પણ નજીક લાગે છે. પ્રેમમાં ખુશી પણ હોય છે અને મળવાની આશ પણ હોય છે, અને હોય છે યાદોની સુગંધ પણ. પ્રેમ એ એવી લાગણી છે જે જીવનની દરેક પળને યાદગાર બનાવી જાય છે. તારો છે સંગાથ તો બધું વહાલું લાગે છે, તારો છે સંગાથ તો બધું વહાલું લાગે છે, તારા વગર મારા શબ્દોને પણ એકલવાયુ લાગે છે. મર્ડર ફિલ્મનું ગીત સાંભળીએ આમિર જમાલના સ્વરમાં, સૈયદ કાદરીના શબ્દો અને સંગીત અનુ મલ્લિકનું.

0: बदलो बदलो, आदत बदलो।
1: मशीन में कपड़ा नाखता पहला चेक नोता कर्या शू?
0: बदलो बदलो, आदत बदलो। हवे नजीक नी बैंक में जई फाटेली जूनी नोट्स बदलावो। जो बैंक ना पाड़े तो आरबीआई नी ओम्बुड्समैन ने फरियाद करो। आरबीआई कहे छे, जानकार बनो, सतर्क रहो।
2: प्रेम नी लागणी बहु खास होय छे। ए क्यारे बोलती नथी, पण दिल मां वसी जाय छे। क्यारेक एक नानो स्मित पण हजारो शब्दो करता વધુ કહી જાય છે। પ્રેમમાં દરેક પળ ખાસ લાગે છે, કારણ કે ત્યાં ભાષા નહીં પણ દિલની ધડકન બોલતી હોય છે। જેને આપણા અંતરમાં સ્થાન આપ્યું હોય એનાથી ક્યારે અંતર ના રાખવું। શ્રોતા મિત્રો, કાર્યક્રમમાં આગળ સાંભળીએ રાહત ફતેહ અલી ખાનનો સ્વર, અમજદ ઇસ્લામ અમજદના શબ્દો, સંગીત શાહીનું અને ફિલ્મ છે પાપ।

મિત્રો, સાચો પ્રેમ ક્યારેય બદલાતો નથી. સમય સાથે તેની ઊંડાઈ વધતી જાય છે. લાગણીનું સૌથી સુંદર રૂપ એ છે જ્યાં અપેક્ષાઓ ઓછી અને સમજ વધુ હોય છે. કેટલાક લોકો જીવનમાં આવે છે અને પછી દરેક ખુશીનું કારણ બની જાય છે. પ્રેમ કોઈ વાર્તા નથી, પણ એવી અનુભૂતિ છે જે દિલને હંમેશા જીવંત રાખે છે. પ્રેમના ક્યાં કોઈ માપ ના હોય, એ તો બસ આપોઆપ હોય. બસ મિત્રો, આ આપોઆપ થતા પ્રેમ, સ્નેહ, લાગણીની વાતો આપણે સાંભળી ફિલ્મ સંગીતના કાર્યક્રમ સારેગામામાં. કાર્યક્રમનું આ અંતિમ ગીત સાંભળીએ. રેફ્યુજી ફિલ્મનું સ્વર આપ્યો છે અલકા યાજ્ઞિક અને સોનુ નિગમે. શબ્દો છે જાવેદ અખ્તરના અને સંગીત અન્નુ મલ્લિકનું.

રેફ્યુજી ફિલ્મના આ ગીત સાથે સારેગામ કાર્યક્રમ એ સમાપ્ત કરીએ. શ્રોતા મિત્રો, થોડી જ વારમાં સમાચાર સંધ્યામાં હિન્દીમાં સમાચાર, ત્યારબાદ 9 વાગે News@9માં અંગ્રેજીમાં સમાચાર અમે દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું.

0: the reconstruction of Somnath Temple. The Prime Minister Narendra Modi will participate in the Somnath Amrit Parv on the 11th of this month at Prabhas Patan in Somnath. Speaking to media, Gujarat State Cabinet Minister Jitubhai Vaghani said that various events will be organized at Somnath as part of the Somnath Amrit Parv, showcasing India's rich cultural and heritage traditions. And that is the end of this news bulletin.
1: ત્રણસો મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્સ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. અત્યારે રાત્રિના 11:10 થઈ છે. આ સાથે અમારી આ સભાના કાર્યક્રમો અહીં સમાપ્ત કરીએ. આવતીકાલે સવારે 5:53 પ્રથમ સભાના આરંભે આજ મીટર્સ પર આપને અમે ફરી મળીશું. અત્યારે રજા લઈએ. શુભરાત્રી. જય હિન્દ.